નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આજે વૈશાખ વદ બીજ, વિક્રમ સંવત 2082 એટલે કે તારીખ 3 મે 2026 રવિવાર. અત્યારે સવારના 5:57 થઈ છે. આજની આ પ્રાતકાલીન સભાના વૈવિધ્યસભર કાર્યક્રમોમાં આપ સર્વે શ્રોતા મિત્રોનું

0: આકાશવાણી રાજકોટ પ્રસ્તુત છે કૃષિ માહિતી. જમીનની તૈયારી અને પૃથ્થકરણ, ભાગ બે. રજૂઆત ઉસ્માન ગની સેરશિયા.
1: મિત્રો, કૃષિ માહિતીમાં ફરી એકવાર આપણે જમીનની તૈયારી અને પૃથ્થકરણની વાત કરીએ છીએ. તો આપણે જે 5 ખાડા કરી અને જમીન લીધી, નમૂનો લીધો, એને આપણે ખૂબ જ સારી રીતે મિક્સ કરી અને પછી

0: થી એને એકાદી થેલીમાં નાખી થોડું ધોકાવી અને માટીને ઝીણી કરવાની છે. એ ઝીણી કર્યા પછી પાછું એને આપણે કોઈ વાસણમાં અથવા તો કોઈ કપડામાં ઠાલવવાની છે. એ ઠલવી બરાબર મિક્સ કરી અને પછી એમાં ચોકડી પાડવાની છે. ચોકડી પાડ્યા પછી જેટલી માટી છે એમાંથી સામે સામેના બે ભાગ કાઢી નાખવાના છે. એ બે ભાગ કાઢી નાખ્યા પછી પાછી આપણે જમીનનો જે નમૂનો છે એને મિક્સ કરવાનું છે. મિક્સ કર્યા પછી પાછો એક ઢગલો કરી ચોકડી કરી અને આ વખતે સામેની સાઈડમાં જે નહોતું કાઢ્યું એ બાજુનો ભાગ કાઢવાનો છે. આવું બે ત્રણ વખત કર્યા પછી જે માટી તૈયાર થાય એ માટીમાંથી આપણે માત્ર 500 ગ્રામ કે 600 ગ્રામ, એમાં કોઈ ગ્રામની મર્યાદા નથી, પણ ઓછામાં ઓછું 500 ગ્રામ જેટલો આપણે એક નમૂનો લેવાનો છે. અને એ નમૂનો લીધા પછી એને આપણે સારી રીતે કોઈ પણ વસ્તુની અંદર પેક કરવાનો છે, એક થેલીની અંદર કે એક બોક્સની અંદર કે ગમે ત્યાં. એ પેક કરી અને એમાં ખેડૂતની સંપૂર્ણ માહિતી લખવાની છે. ખેતરનું નામ, સર્વે નંબર, ખેડૂતનું નામ, ગામ, તાલુકો, જિલ્લો અને હવે ટેકનોલોજી આપણા હાથમાં છે તો મોબાઈલ નંબર, આટલું લખી અને આપણે એકદમ સરકાર દ્વારા પ્રમાણિત કરેલી અને જે આપણને સાચા રિપોર્ટો આપે છે એવી લેબોરેટરીની અંદર મોકલવાનું છે. આ તકે હું ખેડૂત મિત્રોને એ પણ જાણ કરું કે જે તે જિલ્લામાં આપણા જે એપીએમસી છે, માર્કેટિંગ યાર્ડ છે, ત્યાં ઘણી જગ્યાએ મફત સરકાર દ્વારા જમીનનું પુષ્કરણ થાય છે અને ઘણી જગ્યાએ રાહત દરે થાય છે. તો બને ત્યાં સુધી આપણું ગોંડલ એપીએમસી છે, રાજકોટ નવું એપીએમસી છે, ત્યાં બધી જગ્યાએ આ સુવિધા છે. તો ખેડૂત મિત્રોને આપણે કહીએ કે જમીનની તૈયારી માટે જમીનનું પુષ્કરણ ખૂબ જ જરૂરી છે. અને આપણે વારંવાર જે પાક વાવીએ છીએ એમાં બધા પોષણના પ્રશ્નો ઊભા થાય છે, રોગના પ્રશ્નો ઊભા થાય છે, તો એ જાણવું આપણે જરૂરી છે કે આપણી જમીનનું બંધારણ શું છે, આપણી જમીનમાં કયા પોષક તત્વો ખૂટે છે અને આ ખૂટે છે તેનું કારણ શું છે, આપણે જે પાક વાવવાના છીએ એના માટે આપણે શું કરવું જોઈએ. એ આપણે જમીનનું પૃથ્થકરણ માટેનો નમૂનો આપ્યા પછી આપણને લેબોરેટરી દ્વારા જે રિપોર્ટ મળે એ રિપોર્ટ આપણે એક સારા એગ્રોનોમિસ્ટને કે જમીનનું જેની પાસે જ્ઞાન છે એને આપણે બતાવીશું, એક નિષ્ણાતની સલાહ લેશું અને પછી આવતા ચોમાસામાં આપણે જે પાક વાવવાનો છે એમાં ભલામણ મુજબના ખાતર વાવીશું, ભલામણ મુજબના પાક વાવીશું અને આ રીતે આપણે આપણી ખેતીને સમૃદ્ધિ તરફ લઈ જઈશું. તો મિત્રો, જે ખેડૂત મિત્રોએ અત્યાર સુધીમાં પૃથ્થકરણ કર્યું જ નથી એવા મિત્રોને નમ્ર ગુજારીશ છે કે જમીનનું પૃથ્થકરણ ખૂબ જ જરૂરી છે અને આ વર્ષે આપણે જમીનનું પૃથ્થકરણ કરીએ. તો મિત્રો, આજની કૃષિ માહિતી માટે આટલું, આભાર.
1: આપ સાંભળી રહ્યા હતા કૃષિ માહિતીમાં જમીનની તૈયારી અને પૃથ્થકરણનો ભાગ બીજો. રજૂ કરી રહ્યા હતા ઉષ્માન ગની સેરસિયા.

આપ સાંભળ્યા હતા કૃષિ માહિતીમાં જમીનની તૈયારી અને પૃથ્થકરણનો ભાગ બીજો. રજૂ કરી રહ્યા હતા ઉસ્માન ગની સેરશિયા.

શ્રોતા મિત્રો, જોઈએ હીટવેવ સાવચેતી સંદેશ. રાજકોટ મહાનગરપાલિકા તરફથી નાગરિકોને ગરમીથી બચવા સૂચનો. શું કરવું? તરસ ન હોય તો પણ પુષ્કળ પાણી, છાશ કે લીંબુ શરબત પીવો. બહાર નીકળતી વખતે સુતરાઉ કપડાં, ટોપી કે છત્રીનો ઉપયોગ કરો. તાજો અને હળવો ખોરાક લો. શું ન કરવું? બપોરે 12-4 દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. ચા, કોફી અને ઠંડા પીણાનું વધુ પડતું સેવન ન કરો. ભૂખ્યા પેટે તડકામાં ન જાઓ. અસ્વસ્થતા જણાય તો તુરંત નજીકના દવાખાનાનો સંપર્ક કરવો. આ સાથે જ હીટવેવ સાવચેતી સંદેશ પૂર્ણ થયો.

આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. હવે જોઈએ આજે દિવસભર પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા.

7:20 મિનિટે ફિલ્મી ભક્તિ સંગીત, 7:30 વાગે શાસ્ત્રીય સંગીતમાં માણીશું ગજેન્દ્ર બક્ષીનું ગાયન રાગ નટભૈરવ. પર્યાવરણ વિષયક શ્રેણી 5 મિનિટ 7:55 મિનિટે, જેમાં આજે કેક્ટસ વિશેની માહિતી, રજૂઆત પ્રકાશ ચૈતન્ય સ્વામી. ભજન સરવાણીનો કાર્યક્રમ નિરખને ગગનમાં 8:30 મિનિટે, કલાકાર પરબત ભીખન રણવિયા. 8:50 મિનિટે માણીશું પ્રફુલ્લ નાણાવટી દ્વારા કાવ્યધારા.

નવા ને પંદર મિનિટે માણીશું ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન, જેમાં આજે અભિનેત્રી નરગિસ દત્તની પુણ્યતિથિ નિમિત્તે તેમની ફિલ્મના ગીતો. બાળકો માટેનો કાર્યક્રમ બાલસભા 10 વાગ્યે. નિર્માણ અટલ શર્મા. નિર્માણ સહાય ડોક્ટર ભાવના શિંગાળા, ડિમ્પલ મોદી, તૃપ્તિ વ્યાસ. 10 અને 30 મિનિટે લોકસંગીતમાં માણીશું વિનોદ પટેલના સ્વરમાં રચના, ત્યારબાદ ગીતા ચૌહાણના સ્વરમાં ભજન.

બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધીના કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી સહપ્રસારિત કરીશું, જેમાં 12 વાગ્યે ગુજરાતી ગીતો, 12 અને 30 મિનિટે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર રાજકોટ કેન્દ્રનું પ્રદાન, જે અંતર્ગત સાડી વેચાણ દ્વારા આર્થિક સ્વાવલંબન એ વિષયે દિવ્યાબેન ડોબરિયાની મુલાકાત, નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કૃપા જીવરાજાની, 1 અને 10 મિનિટે સુગમ સંગીત, 1 અને 30 મિનિટે કાર્યક્રમ જય ભારતી અને 2 અને 40 મિનિટે કાર્યક્રમ શંખગાન શિક્ષણ.

રાત્રે 8 વાગે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળો ગુજરાત, પ્રાયોજક ગીર ફાઉન્ડેશન ગાંધીનગર. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા 8:30, 9:15 દિલ્હીથી સાંભળશો સ્પોટલાઇટ. 9:30 વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર, 10 વાગે છાયાગીત અને 10:30 કાર્યક્રમ ઢલતી જાહેરાત. તો મિત્રો, આ હતી આજે દિવસભર પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા.

સાંજની સભામાં 5 અને 10 મિનિટે વિવિધ ભારતી કાર્યક્રમ, 6 વાગ્યે સુગમ સંગીતમાં માણીશું જૂની રંગભૂમિના ગીતો, 6:30 વાગે કાર્યક્રમ યુવાણી જેમાં આજે રાજકોટ કેન્દ્રનું પ્રદાન સિનેમા સફર, આ શ્રેણીમાં અભિનેતા બલરાજ સાહની પર વિશેષ કાર્યક્રમ, નિર્માણ સુધીર દત્તા, 7 અને 22 મિનિટે ગામનો ચોરો કાર્યક્રમ અંતર્ગત કથાના માધ્યમથી પર્યાવરણ અને પ્રકૃતિનો સંદેશ ફેલાવતા ગોંડલ તાલુકાના રાણસિકી ગામના શાસ્ત્રી શ્રી કૌશિકભાઈ ભટ્ટ સાથેની મુલાકાત, નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કાનન છાયા વિરલ રાવલ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા, નમસ્કાર. પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નકલી દવાઓ અને એનાલોગ પરીનું ઉત્પાદન કરી અને વેચાણ કરતી પેઢીઓ પર દરોડા પાડી શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો. દેશની સાથે સાથે રાજ્યના 31 શહેરોમાં 79,000થી વધુ વિદ્યાર્થીઓ આજે નીટની પરીક્ષા આપશે. રાજકોટના આજી ડેમમાં 4 ડૂબ્યા, 3ના મૃતદેહ મળ્યા, 1ની શોધખોળ. મહારાષ્ટ્રના નવાપુરમાં બર્ડ ફ્લૂના કેસ સામે આવતા ડાંગ જિલ્લા વન વિભાગ સતર્ક. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. સમાચાર વિગતવાર. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ નકલી દવાઓ અને એનાલોગ પરનીટનું ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓ પર દરોડા પાડી શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે. અમદાવાદની ફાર્મા પેઢીઓ પરના દરોડામાં અંદાજે 1,21,00,000 રૂપિયાનો શંકાસ્પદ દવાઓનો જથ્થો જપ્ત કરાયો છે. આ ઉપરાંત વડોદરા, સાવલી અને ભરૂચ જેવા સ્થળોએ ફાર્મા પેઢીઓ પર દરોડા પાડીને શંકાસ્પદ દવાઓનો જથ્થો જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી છે તેમ આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસિરિયાએ જણાવ્યું હતું.
1: વ્યક્તિઓને જે નુકસાન પહોંચાડતી દવાઓ આ તમામ પ્રકારની જ્યારે એકવાર અમારી મીટિંગ બોલાવેલી હતી ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સને અમે કડક સૂચના આપેલી અને અમારા અધિકારીઓ દ્વારા ગુજરાતની અંદર દરોડા પાડીને 1,21,00,000ના આવા દવાના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે અને 2-3 પેઢીના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરનારી કંપનીઓના પણ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે.
0: દરમિયાન પનીરના નામે એનાલોગ ડેરી ઉત્પાદનો વેચીને થતી છેતરપિંડી રોગવા કુલ 4,193 એકમોની તપાસ કરવામાં આવી હતી. આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસિરિયાએ જણાવ્યું કે આ તપાસ દરમિયાન અંદાજીત 1,83,240 રૂપિયાના મૂલ્યનો આશરે 1,018 કિલોગ્રામ શંકાસ્પદ એનાલોગ પનીરનો જથ્થો જપ્ત કરી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
2: હું બધાને વિનંતી કરું છું કે આપણે ખાવાની વસ્તુ લઈએ છીએ એ ખૂબ સ્ટાન્ડર્ડ કંપની અથવા તો ખૂબ સ્ટાન્ડર્ડ ડેરીની પ્રોડક્ટનો જ યુઝ કરી લેભાગુ તત્વો કે ખુલ્લું વેચાતો ખોરાક એક પણ ના લે, પરંતુ જે ભેળસેળ કરી રહ્યા છે, જે બદમાશી કરી રહ્યા છે, હું અમારો આરોગ્ય વિભાગ સતત વોચ રાખી અને રોજના રોજ દરોડા પાડી રહ્યા છે.
0: રાજ્યની મ્યુનિસિપલ કોર્પોરેશનો દ્વારા પણ નિયમોનું ઉલ્લંઘન કરનાર પેઢીઓ પાસેથી કુલ 2,84,300 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. અંડર ગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા એટલે કે નીટ યુજી આજે યોજાશે. રાજ્યના 31 શહેરોમાં વિવિધ કેન્દ્રો ખાતે 79,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. પરીક્ષા બપોરે 2 થી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે. પરીક્ષા કેન્દ્રમાં બપોરે 1:30 વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે. એજન્સીએ જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ પરીક્ષાર્થીઓ તેમના પ્રવેશ કાર્ડ સાથે એક અસલ ફોટો ઓળખ પુરાવો જેમ કે મતદાર આઈડી, આધાર કાર્ડ અથવા અન્ય માન્ય પુરાવો સાથે રાખવો

0: હોવો જરૂરી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ની તમામ પ્રવાહોની પરીક્ષાનું પરિણામ આવતીકાલે સવારે જાહેર કરવામાં આવશે. આ પરીક્ષા ફેબ્રુઆરી માર્ચ મહિના દરમિયાન યોજાઈ હતી. વિજ્ઞાન, સામાન્ય, વ્યવસાયલક્ષી અને ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહનું પરિણામ ઉપરાંત ગુજસેટ 2026 તથા સંસ્કૃત મધ્યમાં પરીક્ષાના પરિણામ પણ આવતીકાલે જાહેર થશે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જોઈ શકશે. વોટ્સએપ દ્વારા પણ પરિણામ મેળવવા વિદ્યાર્થીઓએ પોતાનો બેઠક ક્રમાંક 6357300971 નંબર પર મોકલી આપવાનો રહેશે. રાજ્ય સરકાર દ્વારા અમરેલી તાલુકાના બે મહત્વપૂર્ણ માર્ગોના નવીનીકરણ માટે કુલ 315 લાખ રૂપિયાની વહીવટી મંજૂરી મળી છે, જેમાં જાડિયા સણોસરા માર્ગ માટે 210 લાખ અને ગાવડકા ચલાલા સ્ટેટ હાઇવે માટે 105 લાખ રૂપિયાનો સમાવેશ થાય છે. આનાથી માર્ગની હાલત સુધરશે અને ગ્રામીણ વિસ્તાર વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. રાજકોટના આજી ડેમ પાસે આવેલા મોગલ માતાજીના મંદિરે દર્શન કરવા આવેલા પિતા પુત્રો સહિત 4 લોકો ડૂબી જતા 3ના મોત નિપજ્યા છે, જ્યારે 1 વ્યક્તિની ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. મોગલ માતાજીના મંદિરે રિક્ષા લઈ દર્શન કરવા આવેલા 4 લોકો દર્શન કરી રિક્ષા ધોઈ રહ્યા હતા. આ સમયે એક યુવાન અકસ્માતે પાણીમાં ગરકાવ થયો. ફાયર બ્રિગેડે 3 મૃતદેહ બહાર કાઢ્યા છે. 3 મૃતદેહ પાણીમાંથી બહાર કઢાયા અને મોડી રાત સુધી એકની શોધખોળ કરાઈ હોવાનું ડીસીપી હેતલ પટેલે જણાવ્યું. તેમણે વેકેશનમાં આજી ડેમમાં ફરવા જતી વખતે સાવચેતી રાખવા લોકોને અપીલ કરી.
1: ચારો મે સે કોઈ એક નહાને કે લિયે હાથ પર ધોને કે લિયે ગયા, ક્યા હુઆ દિખા ઇસે ઉસકો બચાને કે લિયે એક કે બાદ એક ચારો ગયે ઓર ઉનકા ચારો કા ડૂબને સે દુખદ દેહાંત હુઆ હે. જનતા કો મે ખાસ નિવેદન કરના ચાહુંગી, કોઈ ભી નદી હે, કેનાલ હે યા એસા ડેમ કી એરિયા હે તો કહીં પે ભી ઉનકો નહાને કે લિયે હાથ પર ધોને કે લિયે નહીં જાના ચાહીએ. ખાસ કરકે છોટે બચ્ચો કા ધ્યાન રખના ચાહીએ, ક્યોંકિ વેકેશન કા ભી પીરિયડ હે ઓર ગરમી મે સબકો અચ્છા લગતા હે કે ચલો પાણી કે લિયે અંદર આપ નહાને કે લિયે ચલે જાઓ, પર યે જો ભી અનજાન વોટર બોડીઝ હે ઉસસે દૂર રહેના ચાહીએ.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. ડાંગની સરહદે આવેલા મહારાષ્ટ્રના નવાપુરમાં બર્ડ ફ્લૂ રોગચાળાના કેસ સામે આવતા જિલ્લા વન વિભાગ સતર્ક બન્યું છે. આ રોગચાળો પક્ષીઓમાંથી મનુષ્યમાં પણ ફેલાઈ શકે છે, જેને લઈને જિલ્લાની તમામ ફોરેસ્ટ ચેકપોસ્ટ મારફત મહારાષ્ટ્રમાંથી ડાંગમાં મરઘાઓને લઈને આવતા વાહનો પર રોક લગાવવામાં આવી છે. વન વિભાગ દ્વારા આવા વાહનોની તપાસ અને તકેદારી રાખવાની ખાસ સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં વિશેષ ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસની વિવિધ ટીમ દ્વારા વિવિધ માર્ગો પર ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું ટ્રાફિક પોલીસ અધિકારી VS ધોળકિયાએ જણાવ્યું હતું.
2: હેલ્મેટ વગર ફરતા વાહન ચાલકો વિરુદ્ધ વિશેષ ડ્રાઇવનું આયોજન રાખવામાં આવેલ છે, જેના અનુસંધાનમાં અરવલ્લી જિલ્લાના પેલા ચોકડી ખાતે જે વાહન ચાલકો હેલ્મેટ નથી પહેરતા, ત્રિચક્રી વાહન ચાલકો, તેમના વિરુદ્ધમાં ખાસ આ ઝુંબેશ ઉભી કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 120 ઉપર મેમા બનાવેલા છે, તેમાં 4 ગાડીઓ ડિટેલ લેવામાં આવેલ છે. 1 મે 2026 થી 31 મે 2026 તથા ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે, જેમાં પબ્લિકમાં અવેરનેસ આવે અને અકસ્માતોમાં ઘટાડો થાય એના રિગાર્ડિંગમાં આ એક ડ્રાઇવ રાખવામાં આવેલ છે.
0: અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે RTO દ્વારા ટ્રાફિક નિયમોના ભંગ બદલ વિવિધ કેસોમાં 31.91 લાખનો દંડ કરાયો છે. બીજી તરફ ગઈકાલે પંચમહાલના ગોધરા APMC ખાતે માર્ગ સલામતી અભિયાન અંતર્ગત ખેડૂતો અને વેપારીઓના વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર સ્ટીકર લગાવવામાં આવ્યા હતા. રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાંથી 3 દિવસ સુધી લોકોને રાહત મળશે. હવામાન વિભાગે આજથી 3 દિવસ સુધી હવામાનમાં 3 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અસર તેમજ વેસ્ટ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થયું હોવાને કારણે હવામાનમાં પરિવર્તન આવી રહ્યું હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લામાં પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે. ચોમાસાની ઋતુમાં લોકોને કોઈ સમસ્યા ન નડે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. બહારથી ડ્રેનેજ મશીન લાવીને કામગીરી કરવામાં આવી રહી હોવાનું જિલ્લા કલેક્ટર NV ઉપાધ્યાયે જણાવ્યું હતું.
3: પ્રી મોન્સૂન કામગીરી ચાલુ કરી છે, સફાઈની કામગીરી ચાલુ કરી છે. જે કુદરતી વહેણ આવેલા છે, કાંસો આવેલા છે, તે તમામ કાંસો ઉપર જે અંદર કચરો થયો હોય તે કચરાની સફાઈની કામગીરી જે ડિપાર્ટમેન્ટને લાગુ પડતું હોય આ ડિપાર્ટમેન્ટ દ્વારા આ કાંસોની કુદરતી વળાની સફાઈ કરવાનું ચાલુ કરવામાં

0: આવેલ છે. નગરપાલિકા વિસ્તારમાં ખાસ કરીને પાણી ભરાવાના પ્રશ્નો હોય છે તે માટે પણ કામગીરી ચાલુ કરેલ છે. નેશનલ હાઈવે દ્વારા પણ રીમંથન અંતર્ગત જે પણ સફાઈની કામગીરી કરવાની છે તે કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મેડિકલ ડિપાર્ટમેન્ટ કોઈ પણ આપત્તિજનક સ્થિતિમાં પહોંચી વળવા માટે પર્યાપ્ત દવાનો જથ્થો ઉપલબ્ધ છે.
1: આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 રમાશે, જ્યારે બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ સામે થશે. આ મેચ બપોરે 3:30 હૈદરાબાદમાં રમાશે. દરમિયાન ગઈકાલે ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને 8 હરાવ્યું હતું. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નકલી દવાઓ અને એનાલોગ પનીરનું ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓ પર દરોડા પાડી શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો. દેશની સાથે સાથે રાજ્યના 31 શહેરોમાં 79,000 વધુ વિદ્યાર્થીઓ આજે નીટની પરીક્ષા આપશે. રાજકોટના આજી ડેમમાં 4 ડૂબ્યા, 3ના મૃતદેહ મળ્યા, 1ની શોધખોળ. મહારાષ્ટ્રના નવાપુરમાં બર્ડ ફ્લૂના કેસ સામે આવતા ડાંગ જિલ્લા વન વિભાગ સતર્ક. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ફિલ્મી ભક્તિ સંગીત કાર્યક્રમમાં. સૌ પહેલા સાંભળીએ પના ફિલ્મનું આ ભક્તિ ગીત સાધના સરગમ અને સારિકા કપૂરના સ્વરમાં, સંગીત નદીમ શ્રવણનું.

ફિલ્મના સુંદર ભક્તિ ગીત બાદ હવે સાંભળીએ વાણી જયરામનો સ્વર, વસંત દેસાઈનું સંગીત, ગુલઝારની ગીત રચના. ફિલ્મ છે ગુડ્ડી.

શ્રોતા મિત્રો, હવે માણીએ શાસ્ત્રીય સંગીતમાં કલાકાર ગજેન્દ્ર બક્ષીનું ગાયન, રાગ નટ ભૈરવ.

શાસ્ત્રીય સંગીતમાં અપમાણી રહ્યા હતા કલાકાર ગજેન્દ્ર બક્ષીનું ગાયન. રાગ હતો નટભૈરવ. થોડી જ ક્ષણોમાં અમદાવાદ વડોદરા કેન્દ્રથી સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના ફાલ્ટા વિધાનસભા બેઠકની સમગ્ર મતદાન પ્રક્રિયા રદ કરવાનું અસાધારણ પગલું ભર્યું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઓપરેશન સિંધુને આતંકવાદને નાબૂદ કરવાના મોદી સરકારના દ્રઢ સંકલ્પનું પ્રતીક ગણાવ્યું. દેશભરમાં આજે યુજી નીટની પરીક્ષા યોજાશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર જમૈકા, સુરીનામ તથા ત્રિનિદાદ અને ટોબેગોની સત્તાવાર મુલાકાતે આજે જમૈકાના કિંગસ્ટન પહોંચ્યા. અને આઈપીએલ ક્રિકેટમાં ચેન્નાઈમાં રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને 8 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના ફાલ્ટા વિધાનસભા બેઠકના સમગ્ર મતદાન પ્રક્રિયાનું રદ કરવાનું અસાધારણ પગલું ભર્યું છે. 21 મેના રોજના આ મત વિસ્તારના તમામ 285 મતદાન મથકો પર નવેસરથી મતદાન થશે. 24 મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે 29 એપ્રિલના રોજ મતદાનમાં ગંભીર ચૂંટણી ગુનાઓ અને લોકશાહી પ્રક્રિયાના વ્યાપક ઉલ્લંઘનના અહેવાલો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિરીક્ષકોના અહેવાલોમાં ઇલેક્ટ્રોનિક મતદાન મશીનોમાં છેડછાડ, મતદારોને ધાક ધમકી, મતદાન નિયમોના ઉલ્લંઘન સહિત ગંભીર ગેરરીતિઓનો ઉલ્લેખ છે. ઘણા મતદાન મથકો પર ઇલેક્ટ્રોનિક મતદાન મશીનોના બટનોને ઇરાદાપૂર્વક કાળી ટેપથી ઢાંકવામાં આવ્યા હતા. અનધિકૃત વ્યક્તિઓ મતદાન મથકોમાં પ્રવેશતા અને અન્ય લોકો વતી મતદાન કરતા જોવા મળ્યા હતા. પશ્ચિમ બંગાળ, કેરળમ, તમિલનાડુ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓની મતગણતરી આવતીકાલે સવારે 8 વાગ્યાથી હાથ ધરવામાં આવશે. આસામની બધી 126 બેઠકો, કેરળમમાં 140 બેઠકો અને પુડુચેરીમાં 30 બેઠકો માટે મતદાન 9 એપ્રિલના રોજ યોજાયું હતું. તમિલનાડુમાં 234 વિધાનસભા બેઠકો અને પશ્ચિમ બંગાળમાં 293 વિધાનસભા બેઠકો માટે મતગણતરી પણ આવતીકાલે યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોક્ટર આર બાલાસુબ્રમણ્યમ અને ડોક્ટર જોરમ અનિયાને નીતિ આયોગના પૂર્ણ સમયના સભ્યો તરીકે નિયુક્ત બદલ અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમનો સમૃદ્ધ અનુભવ અને વિવિધ મુદ્દાઓની ઊંડી સમજ નીતિ નિર્માણને ખૂબ જ મજબૂત બનાવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમના યોગદાનથી તમામ ક્ષેત્રોમાં નવીનતા અને વિકાસને વેગ મળશે. શ્રી મોદીએ તેમને ખૂબ જ ઉત્પાદક અને પ્રભાવશાળી નવા કાર્યકાળની શુભેચ્છા પાઠવી. કેબિનેટ સચિવાલયે એક સત્તાવાર જાહેરનામા દ્વારા ડોક્ટર બાલાસુબ્રમણ્યમ અને ડોક્ટર અનિયાની નિમણૂંકની જાહેરાત કરી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઓપરેશન સિંધુને આતંકવાદને નાબૂદ કરવાના મોદી સરકારના દ્રઢ સંકલ્પનું પ્રતીક ગણાવ્યું છે. ઓપરેશન સિંધુને એક

0: વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ગઇકાલે નવી દિલ્હીમાં આયોજીત શૌર્ય કાર્યક્રમને સંબોધતા સંરક્ષણમંત્રીએ કહ્યું આ ઓપરેશન દરમિયાન સશસ્ત્ર દળોની અપ્રતિમ બહાદુરીએ તેને ભારતના લશ્કરી ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ બનાવ્યું છે.
1: શૌર્ય કેવલ શારીરિક શક્તિ યા યુદ્ધ કૌશલ કા નામ નહીં હૈ. શૌર્ય હમારે મન કી વહ અટલ અવસ્થા હૈ જ્યાં રાષ્ટ્ર પ્રેમ કે આગે સારે સુખ સારે મોહ સારે ભય યહ વ્યર્થ હો જાતે હૈ. શૌર્ય વો દિવ્ય ભાવ હૈ જ્યાં હમારા એક સૈનિક અપને માતા પિતા પત્ની ઓર બચ્ચો કે સ્નેહ કે બંધન સે ઉપર ઉઠકર માં ભારતી કી રક્ષા કા વ્રત લેતા હૈ.
0: ભારતે ગયા વર્ષે 22 એપ્રિલે પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં 7 મેના રોજ ઓપરેશન સિંદૂર કર્યું હતું. આ ઓપરેશનનો હેતુ પાકિસ્તાન દ્વારા નિયંત્રિત વિસ્તારોમાં આવેલા આતંકવાદી માળખાનો નાશ કરવાનો હતો. આ હુમલાઓથી 4 દિવસની ભીષણ અથડામણ

0: ભારતે ગયા વર્ષે 22 એપ્રિલે પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં 7 મેના રોજ ઓપરેશન સિંદૂર કર્યું હતું. આ ઓપરેશનનો હેતુ પાકિસ્તાન દ્વારા નિયંત્રિત વિસ્તારોમાં આવેલા આતંકવાદી માળખાનો નાશ કરવાનો હતો. આ હુમલાઓથી 4 દિવસની ભીષણ અથડામણ બાદ 10 મેના રોજ લશ્કરી કાર્યવાહી બંધ કરવાના કરાર સાથે સમાપ્ત થઈ હતી. અંડર ગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા નીટ યુજી આજે યોજાશે. પરીક્ષા બપોરે 2 થી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે. પરીક્ષા કેન્દ્રમાં બપોરે 1.5 વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે. એજન્સીએ જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ પરીક્ષાર્થીઓ તેમના પ્રવેશ કાર્ડ સાથે ઉમેદવારોએ એક અસલ ફોટો ઓળખ પુરાવો જેમ કે મતદાર આઈડી, આધાર કાર્ડ અથવા અન્ય માન્ય પુરાવો સાથે રાખવો જરૂરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે સવારે જમૈકાના કિંગસ્ટન પહોંચ્યા. તેઓ જમૈકા, સુરીનામ તથા ત્રિનિદાદ અને ટોબેગોની સત્તાવાર મુલાકાતે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે જમૈકાના વિદેશમંત્રી કામિના જે સ્મિથે તેમનું સ્વાગત કર્યું. વિદેશમંત્રીએ આગામી 2 દિવસમાં જમૈકાના નેતાઓ, વ્યાપારી નેતાઓ અને ભારતીય સમુદાય સાથે વાતચીત કરવાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 10 મે સુધીની તેમની મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર 3 દેશોના વિદેશમંત્રીઓને મળશે. મુલાકાતની ચર્ચામાં દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓને આવરી લેવામાં આવશે. વિદેશમંત્રીની મુલાકાતનો ઉદ્દેશ જમૈકા, સુરીનામ તથા ત્રિનિદાદ અને ટોબેગો સાથે ભારતના રાજકીય જોડાણની ગતિ જાળવી રાખવાનો અને આ દેશો સાથે લાંબા ગાળાના અને મૈત્રીપૂર્ણ સંબંધોને પ્રોત્સાહન આપવાનો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા જર્મનીમાં પોતાના લશ્કરી જવાનોમાં નોંધપાત્ર ઘટાડો કરશે, જેનાથી જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે અમેરિકાનો વિવાદ વધુ વધ્યો છે. શ્રી ટ્રમ્પ યુરોપિયન સુરક્ષા પ્રત્યે અમેરિકાની પ્રતિબદ્ધતા ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. પેન્ટાગોને શુક્રવારે જાહેરાત કરી હતી કે જર્મનીમાંથી આશરે 5,000 સૈનિકોને પરત બોલાવશે. શનિવારે આ પગલાનું કારણ પૂછવામાં આવતા ટ્રમ્પે કોઈ સ્પષ્ટતા આપી ન હતી અને કહ્યું હતું કે હજુ પણ મોટી સંખ્યામાં ઘટાડો થવાની શક્યતા છે. અગાઉ જર્મનીના સંરક્ષણ મંત્રી બોરિસ પિસ્ટોરિયસે કહ્યું હતું કે જર્મનીમાં અમેરિકન સૈનિકોના આયોજિત ઘટાડાથી યુરોપને તેના સંરક્ષણને મજબૂત બનાવવા માટે પ્રેરણા મળશે. ક્યુબાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની લશ્કરી ધમકીઓની કડક નિંદા કરી છે. ક્યુબાના રાષ્ટ્રપતિ મેગ્યુએલ ડેયાઝ કેનેલે કહ્યું કે ટ્રમ્પ દ્વારા ક્યુબા સામે લશ્કરી આક્રમણની ધમકી એક ખતરનાક સંકેત છે. તેમણે ક્યુબાના સાર્વભૌમત્વનું રક્ષણ કરવાનો પોતાનો સંકલ્પ વ્યક્ત કર્યો. ક્યુબાના વિદેશમંત્રી બ્રુનો રોડ્રિગ્ઝે પણ કહ્યું કે ટ્રમ્પ દ્વારા લશ્કરી હુમલાની સ્પષ્ટ અને સીધી ધમકી ક્યુબા સામે આક્રમણને ખતરનાક સ્તરે વધારી દીધું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફ્લોરિડામાં કહ્યું કે ઈરાન સાથેના સંઘર્ષ બાદ અમેરિકા ક્યુબાનો કબજો સંભાળી લેશે. ક્યુબાએ આ ધમકીઓને નકારી કાઢી અને તેને અમેરિકન સરકારની એકપક્ષીય દંડાત્મક કાર્યવાહી ગણાવી. આઈપીએલ ક્રિકેટમાં ચેન્નાઈમાં રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને 8 વિકેટે હરાવ્યું. આજે ટુર્નામેન્ટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ કલકત્તા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. આ મેચ બપોરે 3:30 વાગ્યાથી હૈદરાબાદમાં રમાશે, તો બીજી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અમદાવાદમાં રમાશે. આ મેચ સાંજે 7:30 વાગે રમાશે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
1: આજના અખબારોમાં વિવિધ સમાચારો હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. નવગુજરાત સમયની હેડલાઇન છે, વીમા ક્ષેત્રે ઓટોમેટિક રૂટથી 100% સીધા વિદેશી રોકાણને મંજૂરી. સંદેશે પેટ્રોલ, ડીઝલ, એલપીજીના ભાવ વધવાની શક્યતા અંગેના સમાચારને હેડલાઇનમાં લીધા છે. ગુજરાત સમાચાર લખે છે, ઈરાન યુદ્ધની અસર, અમેરિકાની સ્પિરિટ એરલાઇન્સના પાટિયા પડ્યા. દિવ્ય ભાસ્કરે 21 કંપનીઓની નેટવર્થ ખતમ, 42 PSU, 29,000 કરોડની ખોટમાં આ સમાચારને પહેલા પાને પ્રકાશિત કર્યા છે.
0: ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના

0: પાલટા વિધાનસભા બેઠકની સમગ્ર મતદાન પ્રક્રિયા રદ કરવાનું અસાધારણ પગલું ભર્યું. સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ઓપરેશન સિંધુને આતંકવાદને નાબૂદ કરવાના મોદી સરકારના દ્રઢ સંકલ્પનું પ્રતિક ગણાવ્યું. દેશભરમાં આજે યુજી નીટની પરીક્ષા યોજાશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર જેમિકા સુરીનામ તથા ત્રિનિદાદ અને ટોબેગોની સત્તાવાર મુલાકાતે આજે જેમિકાના કિંગસ્ટન પહોંચ્યા અને આઈપીએલ ક્રિકેટમાં ચેન્નાઈમાં રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને 8 વિકેટે હરાવ્યું. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
1: આકાશવાણી રાજકોટ પ્રસ્તુત છે પર્યાવરણ શ્રેણી 5 મિનિટ. આજનો વિષય છે કેક્ટસ વિશે જાણવા જેવું. પ્રસ્તુતિ પ્રકાશ ચૈતન્ય સ્વામી.

પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજે વાત કરવી છે કેક્ટસ વિશે. ટેક્સાસ અને મેક્સિકોમાં થતા સી અર્ચિન કેક્ટસ જ્યારે વર્ષા ઋતુ હોય ત્યારે દ્રષ્ટિગોચર કરવા સહેલા હોય છે, કારણ કે તે રણની સપાટી ઉપર સી અર્ચિન હોય તેવી રીતે પડેલા રહે છે. પરંતુ થોડા મહિનાઓના વર્ષાહીન મહિનાઓને બાદ તે કેક્ટસ સપાટ ડીશ જેવું રૂપ પકડી લે છે, જેનાથી તે દ્રષ્ટિગોચર થઈ શકતા નથી. ખૂબ જ દુર્લભ એવા ઉટાહના વિંકલર કેક્ટસ જ્યારે તેમના પુષ્પોની ઋતુ પૂર્ણ થઈ જાય ત્યારે સંકોચાઈને જમીનમાં ઘૂસી જાય છે અને ધૂળ અને માટીથી આચ્છાદિત થઈ જાય છે. આવા વિશિષ્ટ અનુકૂલનને કારણે તેઓ સારી રીતે પોતાની જાતને અન્ય પ્રાણીઓ તેમને શોધીને કાઢીને ખાઈ ન જાય તે માટે છુપાવીને રક્ષણ મેળવે છે. સિયર્ચિન કેક્ટસ દ્રષ્ટિ સામેના દૂર થઈને પોતાની જાતને છુપાવી દેવાની શક્તિ ધરાવે છે. સામાન્યતઃ કોઈપણ કેક્ટસ પાંદડાના બદલે તેના લીલા હરિત કણો ધરાવતા થડના બહારના ભાગના પાતળા સ્તર ઉપર ખોરાક ઉત્પન્ન કરતા હોય છે, કારણ કે મોટાભાગના કેક્ટસ શુષ્ક આબોહવા સાથે અનુકૂલન સાધી પાંદડાવિહીન હોય છે. કારણ કે પાંદડા હોય તો તેના દ્વારા વધારે પડતા પાણીનું બાષ્પીભવન થવાની શક્યતા રહે છે. જો કે કેક્ટસની દરેક જાતે પર્ણોથી મુક્તિ લઈ લીધી છે. ઓપનશિયા તરીકે સામાન્ય નામ ધરાવતા કેક્ટસની 2 જાતિઓમાં પ્રિકલીપિયર્સ એટલે કે ફાફડાથોર અને કોલાસ નાના સોય આકારના પર્ણો હોય છે, જે કાંટાઓના ઝુમખાના મૂળ આગળ હોય છે. આ પ્રકારના કેક્ટસમાં જેમ જેમ કાંટા મોટા થતા જાય, ઉગતા જાય, તેમ તેના પર્ણો ખરતા જાય છે. પરંતુ કેટલીક અસાધારણ જાતિઓ જેવી કે બાર્બાડોઝ ગૂઝબેરી, જેને લેમન વાઇન પણ કહે છે, તે જાતિના કેક્ટસમાં તેના સમગ્ર આયુષ્ય દરમિયાન પર્ણો ટકી રહે છે અને આમ કેક્ટસ કુળના સભ્યપદથી છુપાતી રહે છે. કેક્ટસની તમામ જાતિઓનું મૂળભૂત રીતે અમેરિકાના વતની છે. તેની બાબતમાં એવું માનવામાં આવે છે કે તે નવી દુનિયાના રહેવાસી છે. પરંતુ કેટલાક કેક્ટસ દક્ષિણ આફ્રિકા, મડાગાસ્કર અને શ્રીલંકામાં સદીઓ પહેલાથી જ જોવા મળે છે, જેની બાબતમાં એવું મનાય છે તેના બીજનું ત્યાં વિતરણ સંભવતઃ પક્ષીઓ દ્વારા થયેલું છે. દક્ષિણ પશ્ચિમ અમેરિકા અને મેક્સિકોમાં એક કેક્ટસની અનેક જાતિઓ, 1500 જેટલી જાતિઓનું ઉદ્ગમ સ્થાન છે. જો કે કેક્ટસ ફક્ત ગરમ અને શુષ્ક આબોહવાવાળી જગ્યાઓ પૂરતો સીમિત નથી, પરંતુ તે ઉત્તરે બ્રિટિશ કોલંબિયા અને નોવા સ્કોટિયા અને દક્ષિણ અમેરિકાની ટોચ સુધી પણ જોવા મળે છે. કેટલીક જાતિઓને શિયાળાનો હિમપ્રપાત પણ અસર કરતો નથી, જ્યારે અન્ય જાતો વિષવવૃત્તિય વધારે ભેજવાળી આબોહવામાં પણ જીવંત રહે છે. પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજે આટલું બસ.

આપ સાંભળી રહ્યા હતા પર્યાવરણ વિષયક 5 મિનિટમાં કેક્ટસ વિશેની માહિતી. રજૂ કરી રહ્યા હતા પ્રકાશ ચૈતન્ય સ્વામી. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

થોડી જ ક્ષણોમાં બરાબર 8 વાગે હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ 8:15 અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી પ્રસારિત કરીશું.

0: bring resolve to eliminate terrorism through decisive action, says Defense Minister Rajnath Singh. Another India-bound LPG tanker safely crosses Strait of Hormuz. United States to pull over 5,000 troops out of Germany. IMD forecasts heavy rainfall over some parts of northeastern and peninsular India. Central plains to witness thunderstorms and lightning today. And Madhya Pradesh pole vaulter Kuldeep Kumar breaks national record at Bhubaneswar. And with that, we end the morning news. Have a great day.
1: પ્રસ્તુત છે ભજન સરવાણીનો કાર્યક્રમ નિરખને ગગનમાં. આજના કલાકાર છે પરબત ભીખન રાણાવિયા. કાર્યક્રમમાં સૌ પહેલા સાંભળીએ નરસિંહ મહેતાની આ રચના.

0: કાર્યક્રમમાં હવે પછીનું ભજન સાંભળતા પહેલા સાંભળીએ જાહેરાત.
1: સાંભળો સાંભળો, એક પરિવારની કહાની, ડોક્ટરની સામે જેમનાથી થઈ નાદાની.
2: આપણે રિપોર્ટ્સ લાવ્યા છે ને?
3: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
2: ભૂલક્કડ છે તું.
3: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
1: લડો નહીં, જાણો આભા વિશે.
3: આભા?
1: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ, જેમાં અત્યાર સુધી 86 કરોડથી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1447.

આપ માણી રહ્યા છો ભજન સરવાણીનો કાર્યક્રમ નિરખને ગગનમાં. કલાકાર છે પરબત ભીખન રાણાવિયા. કાર્યક્રમમાં હવે સાંભળીએ મૂળદાસની આ કૃતિ.

0: ખુશાલીની ભાર,
1: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશાલ.
2: સાંભળો સાંભળો એક પરિવાર ની કહાની, ડોક્ટર ની સામે જેમનાથી થઈ નાદાની.
3: આપણે રિપોર્ટ્સ લાવ્યા છે ને?
4: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
3: ભૂલક્કડ છે તું.
4: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
2: લડો નહીં, જાણો આભા વિશે.
4: આભા?
2: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1447.

0: કબીર સાહેબની આ રચના સાથે જ મિત્રો આજનો આ નિરખને ગગનમાં કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ. આજે આપે માણ્યો પરબત ભીખન રાણાવિયાનો સ્વર. આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર.
1: નવા જમાનાની નવી તસવીર. હવે છત પર લગાવેલ ટીવી એન્ટેનાને કહો આવજો હંમેશ માટે. સમયની સાથે બદલો, આગળ વધો. આજે જ લઈ આવું દૂરદર્શનની ડીડી ફ્રી ડીશ. આમાં છે આપની પસંદગીની 100 થી વધુ ટીવી ચેનલ્સ, ઉપરાંત 51 શૈક્ષણિક ચેનલો અને 48 રેડિયો ચેનલ્સ પણ. આથી પણ આગળ, સેટ ટોપ બોક્સ લગાવ્યા પછી કોઈ ખર્ચ નહીં, ક્યારેય નહીં. ડિજિટલ ક્રાંતિ તરફ એક ડગલું આગળ, આપની પોતાની ડીડી ફ્રી ડીશ.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હા,
1: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
0: બાળ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
4: બાલ સભા.
5: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાથ.
6: સહિયર એટલે તમારા અને અમારા સંગાથનો અહેસાસ. સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ.
7: સુન સખી, મેરી પ્યારી સખી.
5: મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર બપોરે 12:30 વાગે,
6: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
5: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ, તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ.
6: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
5: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ. ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com.
6: તો દરરોજ બપોરે 12:30 વાગે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. પ્રસ્તુત છે પ્રફુલ્લ નાણાવટી દ્વારા કાવ્યધારા.
1: ગઝલ છે, વ્યક્ત થાવું છે મને વિસ્તાર દે, વ્યક્ત થાવું છે મને વિસ્તાર દે, હાથ દે થોડી ઘણી પગથાર દે. શેર છે, ક્યાં કહું છું કે ભર્યો દરબાર દે, ક્યાં કહું છું કે ભર્યો દરબાર દે, પણ પરત મારો મને સુનકાર દે. ક્યાં કહું છું કે ભર્યો દરબાર દે, પણ પરત મારો મને સુનકાર દે. શેર છે, આપણે શું હોય બીજી આપ લે, આપણે શું હોય બીજી આપ લે, શબ્દ લે શબ્દનો ધબકાર દે. આપણે શું હોય બીજી આપ લે, શબ્દ લે શબ્દનો ધબકાર દે. હોય છાનું કે છતું જે હોય તે, હોય છાનું કે છતું જે હોય તે, કંઈક તો આ છોતરો અણસાર દે. હોય છાનું કે છતું જે હોય તે, કંઈક તો આ છોતરો અણસાર દે. છેલ્લો શેર છે, એક સિક્કો ઉછળે બસ ત્યાં સુધી, એક સિક્કો ઉછળે બસ ત્યાં સુધી, બેસવાનું તારી હારો હાર દે. એક સિક્કો ઉછળે બસ ત્યાં સુધી, બેસવાનું તારી હારો હાર દે. વ્યક્ત થાવું છે મને વિસ્તાર દે, હાથ દે થોડી ઘણી પગથાર દે. એક બીજી ગઝલ છે, મતલા છે કે જળ હળે છે જે સતત એ કોણ છે, જળ હળે છે જે સતત એ કોણ છે, ને નથી જે હસ્તગત એ કોણ છે. જળ હળે છે જે સતત એ કોણ છે, ને નથી જે હસ્તગત એ કોણ છે. શેર છે, કે ખર ખબર કે છે ના ખત એ કોણ છે, ખર ખબર કે છે ના ખત એ કોણ છે, તોય છું જેનામાં રત એ કોણ છે. ખર ખબર કે છે ના ખત એ કોણ છે, તોય છું જેનામાં રત એ કોણ છે. ને શેર છે, કે એ ન ચાલે ચાલવાએ દે નહીં, એ ન ચાલે ચાલવાએ દે નહીં, એક પણ પગલું ગલત એ કોણ છે. એ ન ચાલે ચાલવાએ દે નહીં, એક પણ પગલું ગલત એ કોણ છે. શેર છે, કે હાથમાંથી દોર સરકે એ સમય, હાથમાંથી દોર સરકે એ સમય, હાથ જાલી લે તરત એ કોણ છે. હાથમાંથી દોર સરકે એ સમય, હાથ જાલી લે તરત એ કોણ છે. આમ તો છે આવવા આતુર પણ, આમ તો છે આવવા આતુર પણ, આકરી મેલે શરત એ કોણ છે. જળ હળે છે જે સતત એ કોણ છે, ને નથી જે હસ્તગત એ કોણ છે. બીજી ગઝલ છે, કે એક પથ્થર રોજ હું મારું મને, એક પથ્થર રોજ હું મારું મને, પાપ માંથી એમ ઉગારું મને. એક પથ્થર રોજ હું મારું મને, પાપ માંથી એમ ઉગારું મને. શેર છે, હું સ્વયં ડગલું પણ ચાલું નહીં, હું સ્વયં ડગલું પણ ચાલું નહીં, કોઈ ખેંચે જાય પરબારું મને. એક હું સ્વયં ડગલું પણ ચાલું નહીં, કોઈ ખેંચે જાય પરબારું મને. ને શેર છે, કે રોજ સામે બેસવું બોલ્યા વગર, રોજ સામે બેસવું બોલ્યા વગર, લાગતું તું ખૂબે સારું મને. રોજ સામે બેસવું બોલ્યા વગર, લાગતું તું ખૂબ એ સારું મને. ને શેર છે, કે આ રમત ક્યારેય પૂરી થાય નહીં, આ રમત ક્યારેય પૂરી થાય નહીં,

0: રોજ જીતું, રોજ હું હારું, મને આ રમત ક્યારેય પૂરી થાય નહીં, રોજ જીતું, રોજ હું હારું, મને કોણ બીજું તો મને ટોકે હવે, કોણ બીજું તો મને ટોકે હવે, હું જ ટોકું, હું જ સુધારું, મને કોણ બીજું તો મને ટોકે હવે, હું જ ટોકું, હું જ સુધારું, મને એક પથ્થર રોજ હું મારું, મને પાપમાંથી એમ ઉગારું, મને. બીજી ગઝલ છે, મતલબ છે કે સતત આયના સામે ઊભો રહું છું, સતત આયના સામે ઊભો રહું છું, છતાં હું ઘણા સામે ઊભો રહું છું, સતત આયના સામે ઊભો રહું છું, છતાં હું ઘણા સામે ઊભો રહું છું. એ શેર છે કે અગર ક્યાંય માણસ મળે તો મળે અહીં, અગર ક્યાંય માણસ મળે તો મળે અહીં, જરા મૈકદા સામે ઊભો રહું છું, અગર ક્યાંય માણસ મળે તો મળે અહીં, જરા મૈકદા સામે ઊભો રહું છું. એ શેર છે કે તમારા પ્રથમ અહીં જ પગલાં પડ્યા હતા, તમારા પ્રથમ અહીં જ પગલાં પડ્યા હતા, હજી એ જગા સામે ઊભો રહું છું, તમારા પ્રથમ અહીં જ પગલાં પડ્યા હતા, હજી એ જગા સામે ઊભો રહું છું. તમે તો ઊભા છો સહજને કિનારે, તમે તો ઊભા છો સહજને કિનારે, ને હું ઝાંઝવા સામે ઊભો રહું છું, તમે તો ઊભા છો સહજને કિનારે, ને હું ઝાંઝવા સામે ઊભો રહું છું. ને છેલ્લો શેર છે કે ઘડી બે ઘડી ત્યાં વિસામો લઈને, ઘડી બે ઘડી ત્યાં વિસામો લઈને, પછી ભલભલા સામે ઊભો રહું છું, ઘડી બે ઘડી ત્યાં વિસામો લઈને, પછી ભલભલા સામે ઊભો રહું છું, સતત આયના સામે ઊભો રહું છું, છતાં હું ઘણા સામે ઊભો રહું છું. બીજી ગઝલ છે, મતલબ છે કે હું ફક્ત મારા પણામાં હોઉં છું, હું ફક્ત મારા પણામાં હોઉં છું, આમ જુઓ તો ઘણામાં હોઉં છું, હું ફક્ત મારા પણામાં હોઉં છું, આમ જુઓ તો ઘણામાં હોઉં છું, સાવ બરછટ લૂંછણામાં હોઉં છું, સાવ બરછટ લૂંછણામાં હોઉં છું, ને મુલાયમ તાંતણામાં હોઉં છું, સાવ બરછટ લૂંછણામાં હોઉં છું, ને મુલાયમ તાંતણામાં હોઉં છું. શેર છે કે માત્ર શીળે છાંયડે હોતો નથી, માત્ર શીળે છાંયડે હોતો નથી, તપ્ત એવા તાપણામાં હોઉં છું, માત્ર શીળે છાંયડે હોતો નથી, તપ્ત એવા તાપણામાં હોઉં છું. એ શેર છે કે વાલ સોયા ટાચકા દસ દસ ફૂટે, વાલ સોયા ટાચકા દસ દસ ફૂટે, એ સમયે ઓવારણામાં હોઉં છું, વાલ સોયા ટાચકા દસ દસ ફૂટે, એ સમયે ઓવારણામાં હોઉં છું. છેલ્લો શેર છે કે કંઠમાં તો રાગ છે કેદાર પણ, કંઠમાં તો રાગ છે કેદાર પણ, છંદમાં તો ઝૂલણામાં હોઉં છું, કંઠમાં તો રાગ છે કેદાર પણ, છંદમાં તો ઝૂલણામાં હોઉં છું, હું ફક્ત મારા પણામાં હોઉં છું, આમ જુઓ તો ઘણામાં હોઉં છું.
1: આપ સાંભળી રહ્યા હતા પ્રફુલ્લ નાણાવટી દ્વારા કાવ્યધારા, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

સાંજની સભામાં 5 અને 10 મિનિટે વિવિધ ભારતી કાર્યક્રમ, 6 વાગે સુગમ સંગીતમાં માણીશું જૂની રંગભૂમિના ગીતો, 6:30 વાગે કાર્યક્રમ યુવાણી જેમાં આજે રાજકોટ કેન્દ્રનું પ્રદાન કાર્યક્રમમાં સિનેમા સફર અંતર્ગત અભિનેતા બલરાજ સાહની પર વિશેષ કાર્યક્રમ, નિર્માણ સુધીર દત્તા, 7:22 મિનિટે ગામનો ચોરો કાર્યક્રમ અંતર્ગત કથાના માધ્યમથી પર્યાવરણ અને પ્રકૃતિનો સંદેશ ફેલાવતા ગોંડલ તાલુકાના રાણસકી ગામના શાસ્ત્રીય શ્રી કૌશિકભાઈ ભટ્ટ સાથેની મુલાકાત, નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાયક આનંદ છાયા, વિરલ રાવલ, 8:00 વાગે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત, પ્રાયોજક ગીર ફાઉન્ડેશન ગાંધીનગર, ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં 8:30 મિનિટે, 9:15 મિનિટે દિલ્હી કેન્દ્રથી સાંભળશો સ્પોટલાઇટ, 9:30 વાગે વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર, 10 વાગે છાયાગીત અને 10:30 મિનિટે કાર્યક્રમ ઢલતી જાય રાત. તો મિત્રો, આ હતા આજના દિવસભરના કેટલાક કાર્યક્રમો.

પ્રસ્તુત છે હીટવેવ સાવચેતી સંદેશ. રાજકોટ મહાનગરપાલિકા તરફથી નાગરિકોને ગરમીથી બચવા સૂચનો. શું કરવું? તરસ ન હોય તો પણ પુષ્કળ પાણી, છાશ કે લીંબુ શરબત પીવું. બહાર નીકળતી વખતે સુતરાઉ કપડાં, ટોપી કે છત્રીનો ઉપયોગ કરો. તાજો અને હળવો ખોરાક લો. શું ન કરવું? બપોરે 12-4 દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. ચા, કોફી અને ઠંડા પીણાનું વધુ પડતું સેવન ન કરો. ભૂખ્યા પેટે તડકામાં ન જાઓ. અસ્વસ્થતા જણાય તો તુરંત નજીકના દવાખાનાનો સંપર્ક કરવો. હીટવેવ સાવચેતી સંદેશ પૂર્ણ થયો.

0: લતા મંગેશકરના સ્વરમાં હતું આવારા ફિલ્મનું ગીત, સંગીત હતું શંકર જયકિશનનું. શ્રોતા મિત્રો, મનોરંજન કાર્યક્રમમાં હવે પછીના ગીતો માણતા પહેલા સાંભળીએ જાહેરાત.
1: સાંભળો સાંભળો, એક પરિવારની કહાની, ડોક્ટરની સામે જેમનાથી થઈ નાદાની.
2: આપણે રિપોર્ટ્સ લાવ્યા છે ને?
3: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
2: ભૂલક્કડ છે તું.
3: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન
1: કર્યા. લડો નહીં, જાણો આભા વિશે.
3: આભા?
1: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ, જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1-44-77.
0: આ ફિલ્મનું ગીત સાંભળીએ. લતા મંગેશકરના સ્વરમાં શૈલેન્દ્રના બોલને સંગીત આપ્યું છે શંકર જયકિશને.

આહ ફિલ્મના ગીત બાદ હવે સાંભળીએ ચોરી ચોરી ફિલ્મનું આ ગીત લતા મંગેશકર અને સાથીદારોના સ્વરમાં. હઝરત જયપુરીના શબ્દો, શંકર જયકિશનનું સંગીત.

આપે માણ્યું લતા મંગેશકર અને મન્ના ડેના યુગલ સ્વરમાં રાતોર દિન ફિલ્મનું ગીત, શૈલેન્દ્રની ગીત રચના, શંકર જયકિશનનું સંગીત. શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. તેમાં આજે આપણે માણી રહ્યા છીએ ફિલ્મ અભિનેત્રી નરગિસ દત્તની પુણ્યતિથિ નિમિત્તે તેમની ફિલ્મના કેટલાક ગીતો. કાર્યક્રમને આગળ વધારીએ, હવે સાંભળીએ મદન મોહનનું સંગીત, રાજેન્દ્ર કિશનના બોલ, લતા મંગેશકરનો સ્વર. ફિલ્મ છે અદાલત.

આ હતું લતા મંગેશકર, માફ કરજો મિત્રો, આશા ભોસલે અને સાથીદારોના સ્વરમાં લાજવંતી ફિલ્મનું ગીત, મજરૂ સુલતાનપુરીની ગીત રચના SD બર્મનનું સંગીત. કાર્યક્રમમાં હવે પછીના ગીતો સાંભળતા પહેલા સાંભળીએ જાહેરાત.

0: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેલૂત સૌ બને ખુશહાલ.
1: સાંભળો સાંભળો એક પરિવારની કહાની, ડોક્ટરની સામે જેમનાથી થઈ નાદાની.
2: આપણે રિપોર્ટ લાવ્યા છે ને?
3: ના, મને લાગ્યું તમે લાવ્યા.

0: લક્કડ છે તું.
1: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
2: લડો નહીં, જાણો આભા વિશે.
1: આભા?
2: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1447.

આશા ભોસલે, મન્નાડ્યા અને સાથીદારોના સ્વરમાં આ હતું ઘર સંસાર ફિલ્મનું ગીત. રવિનું સંગીત, મજરૂ સુલતાનપુરીની ગીત રચના. કાર્યક્રમમાં હવે સાંભળીએ મુકેશનો સ્વર, સલીલ ચૌધરીનું સંગીત, શૈલેન્દ્રની ગીત રચના. ફિલ્મ છે જાગતે રહો.

આશા ભોસલે, મન્નાડ્યા અને સાથીદારોના સ્વરમાં આ હતું ઘર સંસાર ફિલ્મનું ગીત. રવિનું સંગીત, મજરૂ સુલતાનપુરીની ગીત રચના. કાર્યક્રમમાં હવે સાંભળીએ મુકેશનો સ્વર, સલીલ ચૌધરીનું સંગીત, શૈલેન્દ્રની ગીત રચના. ફિલ્મ છે જાગતે રહો.

જોગન અફિલ્મનું ગીત હતું ગીતા દત્તના સ્વરમાં, રચના હતી મીરાબાઈની. મિત્રો, આ રચના સાથે અને આ ગીત સાથે જ આજનો મનોરંજન કાર્યક્રમ અહીં સંપન્ન કરીએ. આજના કાર્યક્રમમાં આપણે માણ્યા ફિલ્મ અભિનેત્રી ગીતા દત્તની, માફ કરજો, નરગિસ દત્તની પુણ્યતિથિ નિમિત્તે તેમની ફિલ્મ

0: ए तृप्ति दीदी,
1: अरे बोलो बोलो भाऊ दीदी,
0: जल्दी जल्दी ठंडू पानी आपी दो।
1: अरे आप पानी नहीं, मैं तमने आप्यो लींबु शरबत।
0: हाश, वाह तृप्ति दीदी वाह, बहु मजा आवी।
1: भाई उनाळामां आपणे स्वस्थ रहेवू होय ने तो घणा बधा उपायो तो करवा ज पड़े।
0: पण એ ઉપાયો સૂચવીએ ને એ પહેલા આપણે બાલ દોસ્તોને આવકારી લઈએ। એ ભૂલકાઓ, અમે આવી પહોંચ્યા છે આપને મળવા માટે। હો, આ છે આપનો માનીતો કાર્યક્રમ
1: બાલ સભા। હું છું તૃપ્તિ દીદી
0: અને હું છું ભાવ દીદી।
1: ભાવ દીદી, આજે તો ભાઈ સ્ટુડિયોમાં મને એમ લાગે છે કે હું તબલા અને હાર્મોનિયમ ની વચ્ચે બેઠી છું।
0: અરે મને તો એમ લાગે છે કે હું આપણા છોટા છોટા નાના નાના મીઠડા સંગીતકારોની વચ્ચે બેઠી છું।
1: એટલે આજે આપણે જે બોલવું હોય ને એ ફટાફટ બોલી લઈએ અને માઇક સોંપી દઈએ બાળકોને।
0: અરે ભાઈ, આજે આપણે બીજું કાંઈ બોલવું નથી, પણ આ જરા ગરમી છે ને તો આપણે ભૂલકાઓને કહી દઈએ કે ભાઈ તરસ ન હોય તો પણ પુષ્કળ પાણી, છાશ કે લીંબુ શરબત પીવાનું હો।
1: અને જ્યારે બહાર નીકળો ને તો તે વખતે સુતરાઉ કપડા, ટોપી કે છત્રીનો ઉપયોગ કરવાનું ભૂલતા નહીં।
0: અને જમવામાં તાજો અને હળવો ખોરાક જ લેવાનો છે ભાઈ।
1: હા, અને તમારે શું ન કરવું જોઈએ ને એ પણ સાથે સાથે આપણે ભાવ દીધી બાળકોને જણાવી દઈએ તો।
0: હા હા ચોક્કસ।
1: કે બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન જો જરૂરી ન હોય ને તો બહાર નીકળવાનું નહીં।
0: અરે ભાઈ ભૂલકાઓને તો વેકેશન છે, શું જરૂરી હોય।
1: હા એ વાત બરોબર।
0: ચા, કોફી અને ઠંડા પીણાનું વધુ પડતું સેવન ના કરવું।
1: અને આઈસ્ક્રીમ નું તમે ના બોલ્યા, એનું શું કરવાનું?
0: આઈસ્ક્રીમ રાતે થોડો ખાઈ લેવાનો।
1: એ બરોબર। અને ભૂખ્યા પેટે તડકામાં જવાનું નહીં।
0: મિત્રો, અસ્વસ્થતા જણાય ને તો તરત જ નજીકના દવાખાનાનો સંપર્ક કરી લેવો। પણ ભૂલકાઓ આપણા હોશિયાર છે, ગોગલ્સ ટોપી પહેરી અને પછી જ 5 વાગે પણ બહાર નીકળે
1: અને ક્રિકેટ રમશે।
0: એ તૃપ્તિ દીદી, આપણે તડકાની આટલી બધી ફરિયાદો કરીએ છીએ, પણ આપણને એમ થાય કે ઠંડક મેળવવા માટે શું કરવું જોઈએ?
1: પાણી પીવું જોઈએ અને સાથે બાલ દોસ્તોને આપણે એ પણ સંદેશ દેવો જોઈએ કે ભાઈ વૃક્ષો ઝાઝા વાવવા જોઈએ।
0: તો ભાઈ ઠંડક ઠંડક થઈ શકે તો પછી જો વૃક્ષો ન વાવીએ ને તો આ વૃક્ષો કે ઝાડ છે ને એ પણ કંઈક ફરિયાદ કરે હો।
1: અચ્છા, તો એવી ફરિયાદ બાલ દોસ્તોને જો આપણે સંભળાવવી હોય ને તો ક્રિશભાઈ આપણને એવું જ કંઈક સંભળાવવા માંગે છે।
2: એક ઝાડ બોલું એમ, મને બતા મારો કેમ, મારા ફળ ફૂલ ને પાન નું આપો સોને આનંદન, મારું જીવન બહુ જૂનું છે, પૃથ્વી સાથે જોડાયેલું છે, હું શ્વાસ છું, જીવન સૃષ્ટિ નો, હું આધાર છું ધરતી નો, એક સમય તો જૂનો ત્યારે જંગલ હતા ઘંઘોર, ઊંચા ઊંચા વૃક્ષો હતા અને પંખી પ્રાણી ત્યાં વસતા, કોયલ ગાતી મધુર સ્વર, પવન લાવતો શીતળ ઝોકો, હરણ દોડતા નિર્ભય બની, પ્રકૃતિ હતી જાણે ઘડી, નદી બે થી નીર મંડી, આકાશ રેતું સ્વચ્છ ને નીર, ધરતી પર તો હરિયાળી, નવા જીવનમાં હતો આનંદનો શ્વાસ, પછી ધીમે ધીમે સમય બદલાયો, વિકાસનો માર્ગ માસ અપનાયો, લોકોએ શહેરો ઊભા કર્યા, રસ્તા ઇમારતો બનતા ગયા, મકાનો ઊભા થતા ગયા, જંગલો ધીમે ઘટતા ગયા, મારા સાથીઓ દૂર થતા ગયા, ઘણા તો કાપી નાખ્યા, હું આજે એકલો ઊભો છું, હજી પણ જીવી રહ્યો છું, થાકતો નથી, અટકતો નથી, જીવનદાન આપણને છોડતો નથી, હું ફળ આપું, છાયો આપું, દરેક શ્વાસને જીવન આપું, કાર્બન ડાયોક્સાઇડ 100 થી 100 ઓક્સિજન આપું।

0: મારા થળનો ઘણો ઉપયોગ થાય, લાકડું ફર્નિચર બને અનેક, પણ મારી પીડા કોણ સમજે, મારી ચૂપચાપ વાત કોણ સમજે. હવે હું વિનંતી કરું છું, સોને મારી વાત કહું છું, હળિયાથી સોને મને કાપશો નહીં, મને મારશો નહીં, ગુચ્છો જીવનની સાચી કડી.
1: ક્રિશભાઈએ ઝાડ વિશે એટલું બધું કહ્યું કે બાલદોસ્તોને એમ થતું હશે કે આપણે ઝાડવા, આપણા ઘરમાં જે ઝાડ હોય ને એને તો આપણે પાણી પીવડાવી, માવજત કરી અને ઉછેરવા જ જોઈએ.
2: પણ તમને ખબર છે ક્રિશભાઈ કેવી રીતે ઝાડનું જે કાવ્ય કે આત્મકથા છે બોલી, ઝાડ ઉપર ચડતા ચડતા? તો ભાઈ હવે ક્રિશભાઈને કહીએ કે હવે જ્યારે તમે ઝાડ ઉપર ચડો ત્યારે ધીમે ધીમે ચડજો, અમને બીક લાગે. તો ભાઈ આકાશવાણી રાજકોટમાં આજે પહોંચી ગયા છે મધુરમ સંગીત ક્લાસીસ રાજકોટના આ ભૂલકાઓ,
1: જે પોતાની બધી કૃતિઓની શરૂઆત કરવાના છે ગણેશ વંદનાથી.
2: ચલો ભાઈ, તો ગણેશ વંદના પ્રસ્તુત કરવા પહોંચે છે માનસ,
1: અભિરાજ,
2: દર્શિત,
1: ભવ્ય,
2: હેનિલ,
1: નચિકેત,
2: નિત્યશ્રી
1: તથા આર્યા.
2: હાર્મોનિયમ પર માનસભાઈ પોતે જ છે
1: અને તબલા સંગત છે ઓમ,
2: નિત્યમ,
1: વેદાંત,
2: અક્ષતરાજ,
1: પ્રિયાંશુ
2: અને હરિન.

0: અરે વાહ ભાઈ વાહ ભાઈ, કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી જે રીતે થઈ ને એનાથી રૂડું બીજું એક પણ નહીં.
1: એકદમ સાચી વાત કરી તૃપ્તિ દીદી. તો હવે એકાદું લોકગીત સાંભળીએ ને આ બાલ દોસ્તો પાસેથી તો મજા પડી જાય.
0: તો બાલ દોસ્તો તો ભાઈ તૈયાર જ છે.
1: કયું લોકગીત છે?
0: લોકગીત ના શબ્દો છે નાગર નંદજી ના લાલ,
1: અને આ બાળ કલાકારો છે. ગાયન માં નચિકેત, માનસ, ચેન્સી,
0: ધ્વનિ, નિત્યશ્રી અને ધ્યાની.
1: હાર્મોનિયમ પર નચિકેત,
0: તબલા સંગત અક્ષતરાજ, શિવાંશ, નિખિલ તથા હસ્ત અને શુભ.

0: અરે વાહ ભાઈ વાહ, આપણે ભાઈ નથડી તો ગોતી લાવશું, પણ ભાવ દીદી આ બીજા બાળકો લાઈનમાં છે તો એનો વારો લઈ લેશું? અરે અરે અરે ભાવ દીદી, આ તમને અત્યારે કોયલની યાદ કેમ આવી?
1: અરે ભાઈ, કોયલના અવાજ જેવા સ્વર વાળા મીઠા મીઠા ફૂલકાઓ આવ્યા છે ને, એટલે
0: અને મને લાગે છે કે ભાઈ એ લોકો ગીત પણ કોઈક કોયલનું જ સંભળાવવાના હશે.
1: ચાલો ચાલો સાંભળી જ લઈએ આ મસ્ત મજાનું કોયલ પરનું ગીત, જેમાં ગાયનમાં જયંતી, દ્વિજા,
0: ધ્વનિ તથા રિંકુ,
1: અને હાર્મોનિયમ પાછું જયંતી જ વગાડવાની છે.
0: અરે વાહ ભાઈ વાહ, અને તબલા સંગત છે વેદાંત,
1: ધૈર્ય,
0: હરીન,
1: હર્ષિવ,
0: આર્યન
1: અને શ્રેયાંશ.

0: એ બાલ દોસ્તો, તમને આંબા ભાવે છે, કેરી ભાવે છે, કેટલી ભાવે છે? મીઠી મીઠી કે ખાટી ખાટી? એ તૃપ્તિ દીદી, તમને?
1: મને પણ મીઠી. જો ભાઈ, ખાટી કેરી ભાવે પણ ઓછી.
0: પણ કેરીનો આઈસ્ક્રીમ જરૂર ખાતા હશે તૃપ્તિ દીદી.
1: એ તો ભાઈ બે હાથે.
0: ભારતીય સંસ્કૃતિમાં ગુરુજીનું મહત્વ તૃપ્તિ દીદી સૌ કોઈ જાણે છે.
1: કારણ કે ગુરુ આપણને માર્ગદર્શન પૂરું પાડે છે, જીવનમાં આપણને આપણા ધ્યેય સુધી પહોંચાડવામાં ખૂબ જ ઉપયોગી બને છે.
0: તો આવી જ કંઈક મહત્વતા દર્શાવતી વાત હવે પછીના ભજનમાં આપણે સાંભળવી છે આ બાલદોસ્તોના કંઠે. તો મુખ્ય ગાયક છે રુચિતભાઈ,
1: સાથે કોરસ સંગત છે દિયા, જેનિલ,
0: સ્નેહા અને યશ્વી.
1: હાર્મોનિયમ પર રુચિતભાઈ પોતે
0: અને તબલામાં ઋષિ, કૈલાશ,
1: હરી પ્રથમ તથા હરશિવ.

0: અરે વાહ ભાઈ વાહ તૃપ્તિ દીદી, આપણે તો જાણે કઈ દુનિયામાં સરી પડ્યા હતા.
1: એકદમ અલગ જ દુનિયામાં આપણે બધા કઈક જતા રહ્યા હોય ને, એવું પણ બધાને ફીલ થતું હતું.
0: તો ચાલો ભાઈ આ બાલ દોસ્તોના કંઠે વધુ એક સંગીત રચના સાંભળી લઈએ,
1: શિવાજીનું હાલરડું,
0: જેમાં ગાયન અને હાર્મોનિયમમાં જેનિલભાઈ,
1: કોરસમાં રુચિત, દિયા,
0: સ્નેહા અને યશ્વી,
1: તબલા સંગત ઋષિ,
0: નિત્યમ,
1: પ્રથમ
0: અને હરી.

0: ભારતીય સંસ્કૃતિનું આ ગરિમાપૂર્ણ ગીત આ નાના નાના બાલદોસ્તો જ્યારે રજૂ કરે ને ત્યારે તો એમ થાય કે સાંભળતા જ રહીએ.
1: પણ આપણી આ કૃતિઓના વરસાદ વચ્ચે આપણે સમયને પણ માન આપવું જ પડશે ભાવુ દીદી.
0: હું તો ભૂલી જ ગઈ. ચલો ચલો, સમયને આપણે માન આપવું જ રહ્યું અને બાલદોસ્તોને વાયદો આપવો રહ્યો
1: કે આવતા રવિવારે ફરી મળીશું એ વાયદા સાથે. અત્યારે અમને આપો રજા. સાથે એ પણ કહી દઈએ કે આજના કાર્યક્રમનું નિર્માણ કર્યું હતું
0: અટલ શર્માએ. તો ભૂલકાઓ, આવતા અઠવાડિયે આપના માટે અવનવી કૃતિઓ સાથે અમે જરૂર ઉપસ્થિત થઈશું. અત્યારે અમને આપો રજા અને કહી દઈએ સૌને
2: આવજો.

0: આ હતો બાળકો માટેનો કાર્યક્રમ બાલસભા.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા

0: निवासी अधिक कलेक्टरशी ने फरियाद करी शकाय छे। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર। લોકસંગીતમાં પ્રસ્તુત કરીએ વિનોદ પટેલના સ્વરમાં કેટલીક રચનાઓ।

0: એની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: આપવાની રહ્યા હતા વિનોદ પટેલના સ્વરમાં લોકસંગીતમાં રચનાઓ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: ભાર નૈનો ખાતરનો કમાલ ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: લોકસંગીતના કાર્યક્રમમાં હવે માણીએ ગીતા ચૌહાણના સ્વરમાં ભજન. સૌ પહેલી રચના છે અખા ભગતની.

પૂજા ભગતની આ રચના સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ સંપન્ન કરીએ. અપાઈ રહ્યા હતા ગીતા ચૌહાણના સ્વરમાં ભજન. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પછીનું પ્રસારણ થોડી જ ક્ષણોમાં અમદાવાદ વડોદરા કેન્દ્રથી સાંભળશો.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠક પર 21મીના રોજ ફરીથી મતદાન યોજાશે. પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, અસમ અને પુડુચેરીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીની આવતીકાલે મતગણતરી. ભારત આવી રહેલા માર્શલ આઇલેન્ડ્સ ધ્વજવાળા એલપીજી ટેન્કર એમટી સર્વશક્તિ હોર્મુઝની સમુદ્ર ધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થયું. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર જમૈકા, સુરીનામ, ત્રિનિદાદ અને ટોબેગોની સત્તાવાર મુલાકાતે. દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં લાગેલી આગમાં 9 લોકોના મોત. દિલ્હીના ઉપરાજ્યપાલ તરણજીતસિંહ સંધુએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે ગરમીને ધ્યાનમાં રાખીને તમામ સરકારી અને ખાનગી ક્ષેત્રના કામદારોને બપોરે 1 થી 4 વાગ્યા

0: વિરામ આપવો જોઈએ. આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની વિષયવસ્તુ છે શાંતિપૂર્ણ ભવિષ્યનું નિર્માણ. બ્રાઝિલમાં ઉત્તર પૂર્વીય ભાગમાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 6 લોકોના મોત અને હજારો લોકો બેઘર. માલીમાં સુરક્ષાદળો દ્વારા કરાયેલા અલક્ષિત હવાઈ હુમલામાં 200થી વધુ હુમલાખોરોને ઠાર કરાયા. ભારત કંબોડિયા દ્વિપક્ષીય લશ્કરી કવાયતની બીજી આવૃત્તિ માટે ભારતીય સેનાની એક ટુકડી કંબોડિયા જવા રવાના થઈ. યુપીના સિદ્ધાર્થનગરમાં પાણીની ટાંકી પર ફસાયેલા બાળકોનું ભારતીય વાયુસેનાએ રેસ્ક્યુ કર્યું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ની તમામ પ્રવાહોની પરીક્ષાનું પરિણામ આવતીકાલે સવારે જાહેર કરવામાં આવશે. રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાંથી 3 દિવસ સુધી લોકોને રાહત. હવામાન વિભાગે આજથી 3 દિવસ સુધી હવામાનમાં 3 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી. અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને સિક્કિમ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. લદ્દાખ અને જમ્મુ અને કાશ્મીરમાં વાવાઝોડા અને કરા પડવાની શક્યતા. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે, જ્યારે બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ સામે થશે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, સવારના 11:02 થઈ ચૂકી છે. હવે પ્રસ્તુત છે જૂની ફિલ્મોના યાદગાર ગીતોનો કાર્યક્રમ વિસરાતા સૂર. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ આહ ફિલ્મનું ગીત લતા મંગેશકર અને મુકેશના સ્વરમાં.
2: चांद के पीछे भाग रहा हूं मगर अब तक पकड़ नहीं पाया उसे.
3: एक बात बताइए.
4: क्या
3: ऐसा महसूस क्यों होता जैसे आपको कहीं देखा हो?
4: सपनों में देखा होगा.
3: जी मैं सपने बहुत देखा करता हूं.

સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

મિત્રો, નરગિસ દત્તે માત્ર 6 વર્ષની ઉંમરે તલાશે હક આ ફિલ્મથી બાળ કલાકાર તરીકે શરૂઆત કરી હતી, જ્યાં તેમને બેબી નરગિસ નામ મળ્યું અને આ ફિલ્મ 1935માં આવી હતી. 1940 અને 1950ના દાયકામાં એમણે ઘણી યાદગાર ફિલ્મો આપી. રાજ કપૂર સાથેની તેમની જોડી જેમ કે આવારા, શ્રી 420, બરસાત ખૂબ જ લોકપ્રિય રહી હતી.

મધર ઇન્ડિયા ફિલ્મ તેમના કરિયરનું સીમાચિહ્ન સાબિત થઈ. આ ફિલ્મ માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મ ઓસ્કાર માટે પણ નોમિનેટ થઈ હતી અને ઓસ્કાર માટે નામાંકિત થનારી આ પ્રથમ ભારતીય ફિલ્મ હતી. આવો હવે સાંભળીએ શ્રી 420 ફિલ્મનું આ ગીત મન્ના ડે અને લતા મંગેશકરના સ્વરમાં.

આપે સાંભળ્યું. કલાક્ષેત્રે નરગીસના યોગદાન બદલ ભારત સરકાર દ્વારા એમને 1958માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ આ એવોર્ડ મેળવનારા પ્રથમ અભિનેત્રી હતા. તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે પણ નિયુક્ત થયા હતા અને તેમણે ખાસ કરીને વિકલાંગ બાળકો અને સ્પાસ્ટિક સોસાયટી ઓફ ઇન્ડિયા માટે ઘણું કામ કર્યું હતું. વિસરાતા સૂર કાર્યક્રમમાં આવો હવે સાંભળીએ લતા મંગેશકરને ફિલ્મ 'બરસાત'.

મિત્રો, ભારતીય સિનેમાના ઇતિહાસમાં અનેક કલાકારો આવ્યા અને ગયા, પરંતુ જે સ્થાન નરગિસ દત્તે બનાવ્યું છે તે અજોડ છે. એક બાળ કલાકારથી લઈને રાજ્યસભાના સભ્ય સુધી એમની સફર દરેક સ્ત્રી માટે પ્રેરણારૂપ છે. કલા અને માનવતાનો આવો સંગમ ભાગ્યે જ જોવા મળે છે. નરગિસજી એટલે ભારતીય સિનેમાનું એક અમર નક્ષત્ર.

0: જાગતે રહો ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું લતા મંગેશકર અને મુકેશના સ્વરમાં. આ સાથે જ વિસરાતા સુર કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સમય થયો છે હિન્દી ગેરફિલ્મી ગીતોનો.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ

0: ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: હિન્દી ગેરફિલ્મી ગીતોના કાર્યક્રમમાં પ્રથમ દલેર મહેંદીને સાંભળીએ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: હવે પછીના કલાકાર દલેર મહેંદી.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: કાર્યક્રમમાં હવે પછીના કલાકાર છે આલિશા ચિનોય.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. 9 દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ. આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાથ આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
2: દર સોમવાર અને ગુરુવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
3: હવે પછીનું ગીત આલિશા ચિનોયના સ્વરમાં.

હિન્દી ફિલ્મી માફ કરશો હિન્દી ગેરફિલ્મી ગીતોનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 12 વાગે આજના મુખ્ય સમાચાર અપાશે.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં આજે આગની ઘટનામાં 9 લોકોના મોત થયા. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને ઉપરાજ્યપાલ તરણજીતસિંહ સંધુએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીઓની ગણતરી માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સુરક્ષા અને દેખરેખની વ્યવસ્થા સઘન રીતે ગોઠવવામાં આવી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઓપેક પ્લસ એટલે કે પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોનું સંગઠન જૂનમાં તેલ ઉત્પાદન વધારવા માટે સંમત થયા. કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે ભારતને સ્વચ્છ ઉર્જા યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પર પહોંચ્યું છે, જેમાં 45 લાખ ઘરો હવે સૌર ઉર્જાથી ચાલે છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ આજે શ્રીકાકુલમ જિલ્લાના સોમપેટા મંડળના મુલાપાલેમ ગામમાં ઉદય એક્વા ઉદ્યોગની મુલાકાત લીધી. ત્યાં રાષ્ટ્રીય મત્સ્ય ઉદ્યોગ વિકાસ બોર્ડ હેઠળ પ્રોજેક્ટ્સ અમલમાં મુકાય છે. ઉર્જા સચિવ સંતોષકુમાર સારંગીએ દિલ્હીમાં રન ફોર ધી સન મેરેથોનને લીલી ઝંડી આપી. આયાતી ઉર્જા પર દેશની ભારે નિર્ભરતાને કારણે પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ વિશ્વના સૌથી ખરાબ પ્રદર્શન કરનારા દેશોમાંના એક તરીકે ઉભરી આવ્યું. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાગાઈએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનની નિંદા કરી છે, જેમાં તેમણે ઈરાની જહાજો પર ચાંચિયાગીરીનો આરોપ લગાવ્યો. પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠક પર 21 મેના રોજ ફરીથી મતદાન યોજાશે. પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, અસમ અને પુડુચેરીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીની આવતીકાલે મતગણતરી. ભારત આવી રહેલા માર્શલ આઇલેન્ડ ધ્વજવાળા

0: આ એલપીજી ટેન્કર એમટી સર્વશક્તિ હોર્મુઝની સમુદ્ર ધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થયું. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે ગરમીને ધ્યાનમાં રાખીને તમામ સરકારી અને ખાનગી ક્ષેત્રના કામદારોને બપોરે 1-4 વાગ્યા સુધી વિરામ આપવો જોઈએ. આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની વિષયવસ્તુ છે શાંતિપૂર્ણ ભવિષ્યનું નિર્માણ. બ્રાઝિલમાં ઉત્તર પૂર્વીય ભાગમાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 6 લોકોના મોત અને હજારો લોકો બેઘર. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. શ્રોતા મિત્રો, બપોરના 12:02 થઈ ચૂકી છે. ગુજરાતી ગીતો સાંભળીએ. પ્રથમ ગીત સોલી કાપડિયાના સ્વરમાં છે.

આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ

0: આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
1: દર સોમવાર અને ગુરુવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
2: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે આશિત દેસાઈ અને આરતી મુનશીને સાંભળીએ.

મિત્રો, ગુજરાતી ગીતો આપ સાંભળી રહ્યા હતા. આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. બપોરના 12:30 થઈ છે અને હવે પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

0: સહિયર કાર્યક્રમ સાંભળતી સૌ બહેનોને અને સર્વે શ્રોતા મિત્રોને કૃપા જીવરાજાની
1: અને અટલ શર્માના નમસ્કાર.
0: અટલબેન, આજે મને કાર્યક્રમના શરૂઆતમાં એક સરસ મજાનું ગીત યાદ આવે છે.
1: હા, કયું ગીત?
0: છેલા જીરે મારી હટુ પાટણ થી પટોળા મોંઘા લાવજો.
1: હા ભાઈ, હા, બેનોનું પ્રિય ગીત છે.
0: અને એમાં ખાસ રંગ રતુંબલ કોર કસુંબલ પાલવ પ્રાણ બિછાવજો. તો આ ગીત તો બધા બહેનોને સાંભળ્યું તો હશે, પણ થોડા થોડા સમય આવી ફરમાઈશ પણ આવતી હશે. અને એનું કારણ, ગમે તેટલા આપણે મોડર્ન વસ્ત્રો પહેરીએ ને, પણ સાડી છે

0: ને એ હંમેશા આપણા માટે વિશેષ રહેવાની.
1: બિલકુલ.
0: અને હવે તો તમને ખ્યાલ હશે કે સાડી પહેરાવાના, સાડી ડ્રેપિંગને પણ ખાસ બધાને શીખવવામાં
1: આવે છે. કારણ અને હવે તો રેડીમેડ સાડીઓ પણ મળે છે. કારણ કે જે નવા જમાનાની સખીઓ છે ને, એમને સાડી પહેરતા પણ આવડતી નથી.
0: પણ સાડી બધા પહેરે છે ખરા,
1: એટલે એનો ચાર્મ એવો ને એવો છે. પણ આજે છે ને આપણે સહિયરમાં કઈ સાડી પહેરાવાના નથી મિત્રોને, પણ આપણે વાત એમ કરવાની છે કે સાડી થકી પણ સ્વાવલંબન કેવી રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ.
0: હા, અને આ માટે આપણા સ્ટુડિયોમાં આજે આપણે આમંત્રિત કર્યા છે રીટાબેન રાઠોડને, જેઓ જસદણના પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સાથે જોડાયેલા છે અને લગભગ 25 વર્ષથી ગ્રામ વિકાસ, પ્રાકૃતિક ખેતી, મહિલા સશક્તિકરણ આ બધા ક્ષેત્રોમાં કાર્યરત છે. અને તેમની સાથે છે દિવ્યાબેન ડોબરિયા, જેઓ લીલાપુરથી આવેલ છે. તો આજે આપણે તેમને મળવાના છીએ અને આ વિષયની આપણે હજી પણ વધુ સરસ મજાની વાતો કરવાના છીએ.
1: સૌથી પહેલા તો બંને બહેનોનું સ્વાગત કરીએ અને એમને કહીએ નમસ્કાર.
2: નમસ્કાર
1: રીટાબેન. અમે જે વાત કરી એના ઉપરથી મિત્રો સમજી ગયા હશે કે દિવ્યાબેન છે એ સાડી થકી કંઈક વ્યવસાય કરે છે અને આર્થિક પગભર થયા છે. તો આપ પહેલા વાત કરો કે આપ કેવી રીતે દિવ્યાબેનને મળ્યા અને પછી આ વ્યવસાયમાં કેવી રીતે આવ્યા.
2: નમસ્કાર. પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર જસદણમાં ચાલતા આરોહણ પ્રોજેક્ટમાં અપ્રવામાં દિવ્યાબેન જોડાયેલા છે. લીલાપુર ગામેમાં આવેલું છે અને આમ જોઈએ તો આ મારી સેકન્ડ પેઢી સાથેનો સંબંધ છે.
1: અચ્છા.
2: એમના સાસુ ભાનુબેન સાથે અમે મળેલા અને એમનું એક SHG ગ્રુપ બનાવેલું.
1: અચ્છા. એટલે
2: સખી મંડળ બનાવેલું અને એ બહેનો મંથલી બચત કરે, મીટિંગ કરે, ખેતીની પશુપાલનની નવી નવી વાતો સાંભળે, આર્થિક રીતે પગભર થવા માટે બહેનોએ શું પ્રયત્ન કરવા જોઈએ એ માટે એમના સાસુ નાના મોટા મેળામાં પણ આવેલા છે.
1: અચ્છા.
2: અમદાવાદ લેવલે એક મેળો હતો તો ત્યાં એમણે વલોણાની છાશ અને થોડું ઘણું ઘરેથી મટીરિયલ પેકિંગ કરીને ખેતીનું એનું વેચાણ કરેલું. અને દિવ્યાબેન ત્યારે થોડું શરૂઆત કરેલી એમણે સાડીના બિઝનેસની. પછી એમને થયું કે સાસુમાં આ કરે છે તો હું તો યંગ છું, હું આમાં વધારે કંઈક કરી શકું.
1: અચ્છા.
2: અને પછી ખૂબ આગળ વધ્યા છે દિવ્યાબેન. દિવ્યાબેન સાથે છે, આપણે એમની પાસેથી જ એમની જર્ની સાંભળીએ.
1: હા, તો દિવ્યાબેન કેવી રીતે આ વિચાર આવ્યો અને પછી આગળ વધવા માટે કંઈક તાલીમ લીધી? કારણ કે વ્યવસાય તમે કંઈક કરેલો નહીં જેમ હું સમજુ છું એ પ્રમાણે.
3: વ્યવસાય તો હું ખેતી કરતી હતી. પછી આરોહણ કેન્દ્ર શિક્ષણ, પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર એમાં જોડાણી મારા સાસુની પાછળ.
1: અચ્છા.
3: ત્યારે બેંકમાં જવાનું હું ત્યારે શીખી. થોડું થોડું ક્યારેક ક્યારેક મને એ લોકો મોકલવા માંડ્યા કે ભાઈ તું હપ્તો ભરવા જા. ત્યાર પછી એમાં હું જોડાણી. પછી મને એવું થયું કે આ બધા કંઈકનું કંઈક થોડું ઘણું કરે છે તો હું કંઈક વિચારું. તો વિચારવા માટે તો જો ઘરે પરિસ્થિતિ એવી નહોતી કે મને આ ધંધો કરવા માટે પૈસા આપે.
1: બરાબર.
3: જે કાંઈ કરવાનું હતું મારે જાતે કરવાનું હતું. ત્યારે મારા પપ્પાની પરિસ્થિતિ એવી બહુ નહોતી. નકર આપણે બહેનોનું કેવું હોય, પપ્પાના ઘરેથી લઈ આવીને આપણે આ ધંધો શરૂઆત કરી. મારા છોકરાનો ગલ્લો હતો.
1: અચ્છા.
3: ઈ ખોલી અને એમાં 7000 રૂપિયા નીકળ્યા. ઈ હું પેલી વાર લઈ અને સુરત ગઈ. 7000 રૂપિયા.
1: અચ્છા. એકલા?
3: એકલા. ન્યા મારા કાકા રહે છે તો એમને મેં વાત કરી તો કે કાંઈ વાંધો નહીં, તું આય, જે કઈ ઘટતું હશે એ અમે આપશું. ત્યારે થોડોક પરિવારનો વિચાર નહોતો કે આ ધંધો કરે એમ. પૈસા આવે તો એ માન્ય કરે, પેલા તો એ આપણું કઈ કરવાના. 7000 થી મેં ધીમે ધીમે આ ધંધાની શરૂઆત કરી. 7000, 10000, 15000 તેમ તેમ ધંધો વધતો ગયો. એમ મારી બહાર તો ક્રેડિટ વધતી ગઈ. બહાર વધે કઈ વસ્તુ થવાની નથી, ઘરમાં પણ હોતો ને આપણી વેલ્યુ હોવી જોઈએ. એમ કરતા કરતા હું બેંકે ગઈ. બેંક પાસે ગઈ એટલે મને ત્યાં અમારે એક સેવા કેન્દ્ર બેંક છે બરોડામાં, તો એક ભાઈ એવું કીધું કે તમે જે આ ધંધો કરો છો તો આમાંથી તમે પર્સનલ બિઝનેસ લોન હોતન લઈ શકો. તો મેં એને એવું કીધું કે ભાઈ એનું મારે કોઈ નોલેજ જ નથી, હું ભણી છું 6 જ, તો આ ખાતું કોને કહેવાય, લોન કોને કહેવાય, આ બધી મને કોઈ વસ્તુની ખબર નથી. ધીમે ધીમે આ બહેનોને રીટાબેન પછી કાજલબેન અત્યારે છે, કઈક થોડી ઘણું એની પાસેથી ફોન કરીને પૂછતી હતી. મારે પાન કાર્ડ નહોતું, પાન કાર્ડ કઢાવ્યું, મેં લોન લીધી. મને બેંકે 1,25,000 ની લોન આપી, પેલી લોન મારી. ત્યારે પછી મેં સાડીનો બિઝનેસ વધાર્યો. ત્યારે હું રિટેલ વેચતી હતી, ગામમાં કોઈ બાર ગામથી લેવા આવે એવી રીતે થોડું થોડું વેચતી હતી અગાવાલામ. પછી એ લોન લીધા પછી હું હોલસેલનું શરૂઆત કરી. પછી વેપારીમાં મારી ક્રેડિટ સારી થઈ તો એ મને પછી બિલનું કેવા ન માંડ્યા. માલ જોઈએ એટલો પેલા હું જાતે સુરત જતી હતી, મહિનામાં 1-2 વાર જતી હતી, 3-4 દિવસ ત્યાં રહું, ત્યાંથી લઈને આવું ઠાકું.

0: ઘરે મને સપોર્ટ પેલા નહોતા કરતા, ત્યારે હું હાંજ હવાર હાડી વેચતી હતી અને વાડી આખો દિવસ જાતી હતી.
1: અચ્છા, ડબલ ડબલ કામ. અને ઘરનું કામ તો ખરું જ.
0: સીઝન હોય તો મને બપોરે ઘરે આવવા દે, મારા હસબન્ડ ગાડી લઈને મારી હારે આવે, પછી પાછા વૈયા જાય, પાછા ગરા ગાયવા હોય ફોન આવે તો પાછા ઘરે આવી. એવી મેં 3 થી 4 વર્ષ અકાયેલું.
1: એટલે ઘરમાં જ એક દુકાન જેવું નાનકડું કર્યું.
0: હા, ઘરમાં જ દુકાન છે. મારે 8 વર્ષ થા, ક્યાંય બહાર પણ મારે દુકાન. ઈ શા માટે કે જો બહાર દુકાન કરવા માટે ઘરના સહેમત નહોતા. એનું એવું કેવું હતું કે ઘરે કરો ને ઘર કામે કરો ને ધંધો કરો, બે વસ્તુ. અમે હાંજે 2 વ્હીલ ઉપર અમે હામે એટલો માલ લાવતા હતા. પછી સુરત જવાનું પોસિબલ નહોતું થતું. સીઝન હોય તો વાડીયાના કામ હોય એટલે પછી કેવું કર્યું, જે મારા બાજુનું ગામ છે, અમારા જસ્તન બાજુનું શિવરાજપુર, ઈ મારું પિયર છે, ત્યાં એક ભાઈ લઈ આવતા હતા સાડી. મેં એનો કોન્ટેક્ટ કર્યો કે તમે મને અહીંયાથી હોલસેલ ભાવે સાડી આપો તો મારે ત્યાંથી જવું નહીં. તો ન્યાય અમારે થોડોક પ્રોબ્લેમ થતો હતો, વરસાદ હોય, અમારી પાસે મોટી ગાડી નથી, 2 વ્હીલમાં અમે 2 માલ લઈને પણ રાતે જ જતા હતા, દિવસે ક્યારેય નહોતા જતા. પણ મારા જે હસબન્ડ છે એને મને પહેલેથી સાથ આપ્યો, પહેલેથી એને ક્યારેય ના નથી પાડી કે નથી કરવું. પછી એને ખબર હતી મેં ઘરમાં ક્યારેય પૈસા માંગ્યા નહોતા કે મારે ધંધો કરવો છે, મને પૈસા આપો. મેં મારી જાતે જ શરૂઆત કરી. એમ કેતા કેતા બેંકમાં મારી ક્રેડિટ સારી થઈ, તો ઓફર આવી કે તમને હજી આનથી મોટી લોન કરી શકીએ. ત્યારે મને એને 2,80,000 ની લોન આપી, બીજી લોન. એમાંથી હું મારો બિઝનેસ બહુ વધારતી ગઈ. મેં ગાડી લીધી જૂની 12,000 રૂપિયાની, ઈ હું શીખી, ઈ હું જાતે લેવા જવા માંડી. ઈ ગાડી મેં 3 વર્ષ આપી. ત્યાર પછી તો મારો બિઝનેસ વધતો ગયો, ત્યારે મને 5 લાખની બેંકે પર્સનલ લોન આપી છે.
1: અચ્છા, તો અત્યારે કેટલોક માલ તમે એક સમયે ભરતા હશો?
0: એક સમયે મારું રોજનું, મારે 3 થી 4 વેપારી સુરતના છે. એ અત્યારે તો ફોટામાં સિલેક્ટ થઈ જાય સાડી, એટલે એ લોકો ત્યાંથી પાર્સલ મોકલી દે. એવી રીતે મને જ્યાં સારું લાગે એવા 5-6 વેપારી છે કે આની સાડી આ રેન્જમાં સારી પડે છે વેચવામાં, એ લોકો પાર્સલ મોકલી દે. મારે લીલાપુરમાં જ આપણે હાઈવે છે એટલે ત્યાં સાડી ઉતરી જાય, ઘરે લઈ આવું. 17 થી 18 ગામ મારા અત્યારે હોલસેલના ચાલુ છે. આમ ઘણું ઠેઠથી તો 40-45 બહેનોને તો મેં રોજગાર હું આપતી હતી સાડી અને એને સમજાવતી હતી, કઈ કામ ન કરું, ભાઈ હું આમાંથી પસાર થઈશું તો તમે થોડી થોડી માન્યાથી સાડી લઈ જાઓ, હું પેમેન્ટ બાકી રાખીશ, સાડી પાછી રાખી લઈશ, પણ તમે આ શરૂઆત કરો. હું એને એવું કેતી હતી, હું તમને શરૂઆત 3 ભાવની સાડી થી કરાવું કે 500 વાળી સાડી તમને હું 450 માં આપું, તમારે 500 માં વેચી દેવાની, 50 રૂપિયા તમને મળી ગયા, તમારે કોઈ રોકાણ નથી, ક્યાંય જવું નથી, કઈ નહીં. પેલા હું ગાડી લઈને જાતે દેવા જતી હતી, એમાંથી મેં નવી ગાડી લીધી. હવે હું કે જે દેવા નથી જતી, જેને જોઈ એ ઘરે લઈ જાય.
1: બરાબર.
0: અને પેલું ઈ કે પેલા હે ને ઘરના સભ્ય પૈસા બારાનું હોય કે વાડીની ઉપજાય હોય ત્યારે કોઈ આપણને પૂછતા નહોતા કે આટલા પૈસા એવા છે કા. પણ હવે કોઈ પણ કાર્ય કરવું હોય ઘરમાં પૂછે છે, આપણે આમ કરશું, આપણે આ વસ્તુ કરશું. પેલા જસ્તણ જવું હોય ખરીદી કરવા તો પણ ના પાડતા હતા, હવે ના નથી પાડવાના. હું કામ કે ખબર છે એને જ પૂરું કરવાનું છે. મારો છોકરો ઓમકાર સ્કૂલ છે જસદણ, 5 વર્ષ થા ભણે છે. હજી એના પપ્પાને કે ઘરના ને કોઈને એને ખબર નથી કે આની ફી કેટલી છે.
1: અચ્છા, બધું તમે જ તમારી રીતે પૂરું પાડો છો.
0: અત્યારે મારે મહિનાની આવક 35-40 હજાર તો ફાઇનલ છે. આમાં જો પેલા હું સાડી લાવતી હતી, પછી ડ્રેસ મટીરિયલ્સ લાવવા માંડી, કાપડ લાવવા માંડી, ઘણા પણ ધંધા હું આમાંથી કરતા શીખીશું. પણ ક્યાંથી કે આપણે પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર આરોહણ પ્રોજેક્ટ એમાં હું જોડે, મિશન મંગલમ અમારું ગ્રુપ હોતન આવે એમાં હું હે ને આંબડી આપણે ઓફિસે એની પ્રમુખ છું, મહિદાદની છું, મહિલા બેંકની પ્રમુખ છું, મારા મંડળની પણ હું પ્રમુખ છું, મારી સાસુની પાછળ હું જોડાયેલી છું ત્યારે મારા મંડળમાં પ્રમુખ છું. મારા મંડળમાં જે કઈ રકમ આવે, અત્યારે અમારા ગામમાં ઘણા મંડળ હાલે છે, લગભગ અંદાજે 15 મંડળ હાલતા છે, પણ એમાં અમારા બધા ઉંમરવાળા બહેનો હતા અને હું એક જ નાની હતી.
1: અચ્છા,
0: તો અમારા મંડળ જેટલે અત્યારે બેલેન્સ કોઈ પાસે નહીં, અમારે 4 લાખ રૂપિયાનું બેલેન્સ બહાર છે. કેવી રીતે અમે કરી, પૈસા લઈ જરૂરિયાત હોય એને આપી દઈ, ન્યાય એક જગ્યાએ આપણી રકમ પડી જ છે, અમે હપ્તો મોટો કરી નાખીએ તો આપણી જે સીસી લોન છે એ તો પૂરી થઈ જવાની છે 10 મહિનામાં, ઓલી રકમ આપણી પડી રહેવાની. આ નોલેજ હું ઉંમરવાળા બહેનોને ન હોય કે પૈસા કેવી રીતે કરો, મને ક્યાંથી આવ્યું કે ધંધામાંથી અનુભવ થઈ ગયો પૈસા ને કેમ કરવા. રિટર્ન આપણે આ રિટર્ન ભરતા હોય લગભગ બહેનોને નહીં ખબર હોય, પણ મને એટલી ખબર છે કે હું આમાં આવ્યા પછી બેંકે ગઈ તો મને સાહેબ એવું કીધું કે તમને થોડું કઠણ લાગશે આ વસ્તુ રિટર્ન ભરવાનું, પણ ભવિષ્યમાં તમારે બહુ આ વસ્તુ કામ
1: લાગશે.
0: 8 વર્ષ જૂના રિટર્ન છે મારી પાસે.

0: અચ્છા, તો રીટાબેન આપને પૂછીએ કે દિવ્યાબેન છે એક સખી મંડળમાં જોડાણા અને પછી પ્રગતિ થઈ, તો આ સખી મંડળ છે એનું કોન્સેપ્ટ શું છે અને કઈ કઈ રીતે મહિલાઓને સહયોગ કરતું હોય છે?
1: સખી મંડળ નામ તો કોન્સેપ્ટ એના નામ પ્રમાણે છે, એસએચજી, સેલ્ફ હેલ્પ ગ્રુપ, પોતે પોતાને મદદ કરે.
0: હા,
1: એટલે 10 થી 12 બહેનો એક વિચારવાળા હોય, ભેગા થાય, નજીક નજીક રહેતા હોય, મંથલી મીટિંગ કરે અને કોઈ એક બચતનો આંકડો નક્કી કરે, 100 રૂપિયા 200 રૂપિયા જે બધા ભરી શકે.
0: અચ્છા.
1: અને એના નિયમો નક્કી કરે કે ભાઈ આપણે કઈ તારીખે મીટિંગ કરશું, કેટલા વાગે મીટિંગ કરીશું, કોના ઘરે કરીશું, કઈ બેંકમાં ખાતું ખોલાવશું, કોણ આપણા મંત્રી પ્રમુખ વહીવટ કરશે, એ બધું જ મીટિંગમાં જ બધું નક્કી થાય. બેંક પસંદ કરી અને બેંકમાં ખાતું ખોલાવે અને મંથલી જે બચત ભેગી થાય એ બધા બહેનોનો વારો હોય કે બેંકમાં મૂકવા જાય. એટલે દરેક બેનને બેંકની ઓળખાણ,
0: મેનેજર, આત્મવિશ્વાસ આવે,
1: આત્મવિશ્વાસ આવે, ઓળખાણ થાય કે કોઈ ઉપર બ્લેમ ના કરે, તારે આજે જ મૂકવા જવાના હતા, કેમ એક દિવસ લેટ થયું, બેંક સાથે વ્યવહાર કરે તો એ બી એને આઈડિયા આવે. અને આપણા વ્યવહાર થકી બેંક આપણને લોન આપતી હોય છે.
0: બરાબર.
1: એક આપણી બચત જોવે અને બીજો આપણો વ્યવહાર જોવે, એટલે 2 ગણી 3 ગણી 4 ગણી સુધી બેંક છે આપણને લોન આપતી હોય છે. અને હવે તો મિશન મંગલમ સાથે જોડાઈ જાય છે એટલે એ લોકો સીસી લોન પણ સારી એવી આપે છે અને ગામ લેવલે પણ આખા બધા મંડળનું એક મોટું મંડળ બનાવે છે અને એમાં સારી એવી લોન આપે છે. એટલે બહેનો પોતે પોતાના પૈસાથી બિઝનેસ કરી શકે. કેટલીક વાર એવું હોય કે 10 બહેનો હોય, બધાને બિઝનેસ ના કરવો હોય. જેમ કે દિવ્યાબેનના ગ્રુપમાં થોડાક ઉંમરવાળા બહેનો, બીજાને બિઝનેસ નથી કરવો, સીસી લોન છે, દિવ્યાબેન ઉપાડે છે, વ્યાજ પણ દિવ્યાબેન ભરે છે.
0: અચ્છા.
1: તો એનું કામ થઈ ગયું, સાથે એ વ્યાજમાં પેલા બહેનોને નફો મળ્યો,
2: જી
1: એને ભાગ પડવાનો છે. કોઈ એક બેન લોન લે છે એમાંથી એ વ્યાજ ભરે છે તો એ વ્યાજમાં પાછો એનો પણ ભાગ છે.
0: અચ્છા.
1: એટલે એ પણ છે,
0: એટલે બધાને ફાયદો છે.
1: હા. અને આ પૈસા એક બાઇન્ડિંગ ફેક્ટર છે. મહિને એક વખત ભેગા થશે તો કઈક વિચારની આપલે કરશે. કોઈ બેન અમારી સંસ્થા સાથે જોડાયેલા છે આ ગ્રુપ આખું, તો કોઈ ટ્રેનિંગમાં આવ્યા હશે તો એની વાત કરશે, કોઈ ખેતીની, પશુપાલનની, કોઈ બી શિક્ષણની, તો એમાંથી એમને નોલેજ પણ મળશે અને એના ઘરમાં એ નોલેજ વાપરી અને કઈ બી કામ કરી શકશે.
2: અને આટલા બધા બહેનો હોય તો બધામાં લગભગ કોઈ ને કોઈ હુનર હોય જ, તો એ જયારે એમને આવું પ્લેટફોર્મ મળે તો એ બધા બહાર લાવી શકે અને એનો સાચો ઉપયોગ કરી શકે.
1: એટલે આપણે કહીએ કે બહેનોમાં શક્તિ ઘણી છે, પણ બહાર એને કહેવાની જરૂર પડે છે, તમારામાં શક્તિ છે, તમે બહાર કાઢો.
0: અને એક સંગઠનની પણ પોતાની,
1: અને સંગઠન થવાથી એનામાં આત્મવિશ્વાસ આવે, એટલે એકલા પડી જાય એના બદલે. એને જેમ કે પૈસાની જરૂર પડી તો ઘરે કે પિયર ક્યાંય નથી કહી શકે, પણ એનું સંગઠન છે
3: જેમાં પૈસા. અત્યારે જ્યાં બેને કીધું એમ અમારા મંડળ ઉપર બધું એક વિવો ગ્રામ સખી, એમાં પણ હું પ્રમુખ છું.
0: અચ્છા.
3: એમાં અત્યારે આપણે જે મંડળ હાલતું હોય પર્સનલ, એમાં તો 1.5 લાખની સીસી છે જ. એથી જરૂરિયાત 10 બહેનો માંથી કોઈ બીજા બેન ને પડી તો ઓલા બેન પાસે પૈસા છે, એ ફરી શકે એમ નથી અત્યારે, તો વધારે જરૂર પડી તો એમાંથી પણ અમને આ મિશન મંગલમ વાળા જે રહ્યા એમાંથી અમને પણ 1 લાખ રૂપિયાની લોન આપે છે.
0: અચ્છા.
3: હું જ ઉપાડું છું ત્યારે, જે મારું મંડળ છે કેટલા વર્ષ થશે હું ઉપાડું છું, પણ આ રીટાબેન કેસે એની ઘોડે વ્યાજે હું ભરું છું, વ્યાજ પાછું મારે હોતન આવે છે ને ભાગમાં, એવી રીતે. અને હમણાં આપણે કાર્યક્રમ હતો જસદણ, એમાં લખપતિ દીદીમાં મારું પણ સ્વાગત કરેલું છે.
0: વાહ, ખૂબ સરસ. એટલે સમાજ તરફથી પણ તમને એક રિકગ્નિશન જેને કહેવાય એ મળે છે. અને કૃપા, મને સૌથી વધારે વાત દિવ્યાબેનની એ ગમી કે સંગઠનને તો કામ કર્યું જ, પણ એમણે જાતે પણ હિંમત દાખવી. કારણ કે આજે હું જોઉં છું આપણી આસપાસ ભણેલી ગણેલી સ્ત્રીઓ હોય છે ને, એ પણ બેંકમાં જવું, આ બધું કામ, ઈ એમ કે એ તો મારું વર્ક કરે છે, કઈ નિર્ણય લેવાના હોય એ બધા મારા વર્ક કરે છે. ત્યારે તમે આગળ આવી અને તમારી જાતે પોતાની જે જિંદગી છે એનો નિર્ણય પોતે લેવાનું વિચાર્યું, તો એ વાત મને બહુ ગમી.
2: અને એક આ સરસ મજાનું આપણું કામ છે ને, સાડી ખરીદીનું, તો બહેનો તરફથી આપણને એવા કોઈ અનુભવ થયા કે જેમ કે સાડીઓની ખરીદીમાં તો આપણે કેવું હોય કે કલર પસંદગી કે વારે વારે બદલાવાનું, તો આ તો આપણી પ્રકૃતિ હોય. અને એક આપણે આટલો મોટો તમે બિઝનેસ સંભાળો છો, ઘણા બધા ગામ સાથે સંકળાયેલા છો, તો એવા આપને સારા અથવા ખરાબ કોઈ ખાટા મીઠા અનુભવો થયા હોય?
3: ઘણા અનુભવો થયા છે, સારામાં તો જો ઘણા સારા છે, ઘણા ખાટા હોય. જો માલ દીધો
2: જી,
3: તો પહેલી વાર આપણે આપ્યા હોય તો આપણે એવી કન્ડિશન કરી હોય કે ભાઈ તમે વેચાય થોડું ઘણું વેચાય એટલે આવજો, થોડુંક બિલ પૂરું કરી દેજો.

0: જ અને જૂનો માલ તમને એમ થાય કે આ નથી હાલે એમ બદલે. ઘણા બહેનો એવા છે જે મને, મારે 10 થી 12 વાળી એક બેન છે, અમારા બાજુનું હિંગોળગઢ ગામ હતું, એમને મેં સાડી આપી, એની ઘરની પરિસ્થિતિ બહુ નબળી હતી. તો એક બે વાર આપી તો એ રેગ્યુલર આવતા હતા ને જતા હતા, એમાં છેલ્લે મારે 18,000 રૂપિયા લેવાના હતા. પછી ઈ આજ ને કાલ ને એવું કરતા હતા, અમારે બહાર જવાનું છે ને અમારું ઓપરેશન એવું કરતા હતા. પછી મેં મહિનો એને ટાઈમ આપ્યો, 2 મહિના ટાઈમ આપ્યો કે ભાઈ તમે મને પેમેન્ટ તો પૂરું કરો, તમે આવી એકારે નો આપો તો તમે મને થોડે થોડે કરીને આપો. તો એ જવાબ નતા આપતા. પછી એક દિવસ જે મારી વચ્ચે, આપણે રેફરન્સ કે ને એટલે જે વચ્ચે હોય, મેં એમને કીધું, મેં કીધું આનું શું કરવાનું હવે એમ. પછી ઈ કે તો મારો ફોન નથી ઉપાડતા. પછી ઈ બેન ના ઘરવાળા, મેં એમને ફોન કર્યો, મેં તમારા પૈસા આપવાના છે શું કરવાનું. ઈ કે મેં કી તમે કેટલા ટાઈમ થા મને વાયદા આપો છો, પૈસા તમારે શું કરવાનું છે. મેં જો હું અત્યારે મારી ગાડી લઈને આવું છું, મેં તમારી કરિયાણાની દુકાન જોઈ છે, મને પૈસા નહીં મળે તો જે તમારી દુકાનમાં કરિયાણું છે ને એવું હું લઈ જઈશ, મારા મેં એટલી તેવડ છે હું ઘરે, મેં કોઈને વાત નત કરી. એટલું કીધું ને ત્યાં ભાઈ હું અડધે ગઈ ને આમ લાલાવદર જેટલે, ત્યાં ભાઈ મને પૈસા આપી ગયા. તો એવી હિંમત અમારામાં આવી ગઈ છે. બાર આપી કે 50,000 નો માલ અમે બાર વેચવા આપી છી, ઈ લઈ ગયા ને પછી જવાબ નો આપે તો એવી હિંમતે અમારામાં છે પૈસા. તો આજે વિવો ગ્રુપ કહું, ઈ પ્રમુખ મને શા માટે બનાવી છે ગામમાં કે ભાઈ હાલો પૈસા ઉપાડી લીધા. અત્યારે એક બેન ને પ્રોબ્લેમ હતો કે 1,00,000 જોઈ છે, એટલે જે અમારે મિશન મંગલમ ઓફિસ માં એને એવું કીધું કે તમે દિવ્યા બેન ને મળો.
1: અચ્છા.
0: તો પછી મારા પાસે ફોન આવ્યો કે મારા અમારા પૈસા જોઈશે. મેં કઈ વાંધો નહીં, તમારા જે પર્સનલ મંડળનો મને ચેક આપો અને 10 બહેનોને તમે રેડી કરો કે ભાઈ એની સહમતિ હોય તો અમે તમને પૈસા આપી શકીએ, નકર અમે આપીએ નહીં.
1: બરાબર.
0: તો એ બહેનોએ 10 બહેનોએ એવું કીધું કે અમે જવાબદારી લઈ નહીં. મેં તો અમે પૈસા આપી નહીં, એટલા માટે અમારી હિંમત જોઈને જ અમને પ્રમુખ બનાવ્યા હોય ને.
1: હા, એમ કહીએ કે એક પ્રવૃત્તિ શરૂ કરી પણ એમાં આત્મવિશ્વાસ થી ઘણા બધા ક્ષેત્રોમાં હાલ તેઓ કાર્યરત છે.
2: અને રીટાબેન ને પૂછે કે રીટાબેન પહેલાના દિવ્યાબેન અને અત્યારના દિવ્યાબેન માં તમને શું ફેર લાગે છે?
3: ઘણો બધો ફેર લાગે છે કે પેલા જેમણે વાત કરી એ મુજબ કે સાસુ ને પૂછીને જવું પડતું હતું, હવે સાસુ એમને પૂછીને આવે છે કે મારી દિવ્યા કે તો હું આવું.
2: અચ્છા.
3: કેમ કે એનો બિઝનેસ ખોટી ના થાય એટલે હું એને પૂછી જોઉં કે હું આવું કે નહીં. એટલે ઘણો બધો ફરક છે. અને દિવ્યાબેન ની એક વાત બહુ સારી છે, કેમ કે એ સંઘર્ષ કરીને આગળ આવ્યા છે. તો બીજા જે બહેનોને એ અત્યારે માલ આપી રહ્યા છે એ બધા સંઘર્ષવાળા છે, પણ એ જાણે છે કે સંઘર્ષ શું છે, એટલે એ રીતે એને ટ્રીટ કરે છે. એને દાખલો આપ્યો એ પ્રમાણે પણ બહુ બળજબરી નથી કરતા, અને પહેલેથી જ એવું કહે છે કે ભાઈ તમે ધીમે ધીમે શરૂઆત કરો, અડધું બિલ આપી જાઓ, પૂરું બિલ આપો, પછી બીજો માલ લઈ જાઓ. એટલે બીજાને બિઝનેસ કરતા પણ શીખવાડે. એવા ઘણા બધા આજુબાજુના ગામના બહેનો છે એને બિઝનેસ આપી રહ્યા છે.
2: અચ્છા. તો દિવ્યાબેન, આ સાંભળવામાં જેટલું સરળ લાગે છે ને એટલું છે નહીં. એક તો તમે કોઈ વાર આજ પહેલા વ્યવસાય કર્યો નહોતો, પછી તમે વ્યવસાયમાં આવ્યા, પછી સાડી પણ કેટલી બધી પ્રકારની હોય, કાપડ અલગ અલગ હોય, કોક સારું નીકળે, ખરાબ નીકળે, તો એ બધામાંથી કેવી રીતે યાત્રા કેવી રહી અને કઈ તાલીમ કેવું લીધું? કારણ કે હિસાબ કિતાબ રાખવો એ પણ ભણેલી ગણેલી સ્ત્રી હોય ને એને પણ હજી નથી આવડતું.
0: મને જ હું કહું છું, હું 6 ભણીશું. ઇંગ્લિશમાં મને કોઈ વસ્તુ આવડતી નહોતી, ફોન દ્વારા શીખી, પણ મેં મારી હાથે જ બધું હું શીખી લીધું. મેં ક્યાંય પણ તાલીમ નથી લીધી. એક છે જે આપણે આ પર્યાવરણ શિક્ષણ કેન્દ્રમાંથી ક્યાંક આપણે આ સરસ મેળા છે આ તે જોવા જવું હોય તો એ અમને બધે જાતા હતા, હું ત્યાં જતી હતી, પણ મેં મારા ધંધાની તાલીમ મારી જાતે જ લીધી છે. હું ક્યાંય નથી ગઈ. બિલ બનાવતા, વેપારી પાસેથી માલ કેમ પસંદ કરવો, આ કાપડ નથી સારું, એ બધો નોલેજ મારો જ છે. હું ક્યાંય શીખવા જ નથી ગઈ. અત્યારે મારી સાડી ગમે એટલા વેપારીની હોય, મારી આંખ બંધ કરી અને હું કહી દઉં કે આ સાડીનું કપડું મારું નથી, એટલો મને નોલેજ.
2: એટલે તમને પરખ થઈ ગઈ કાપડની, કામ કરતા કરતા કે છે ને કે કામ કામને શીખવે. તો અત્યારે લગભગ કેટલીક બહેનો તમારી સાથે જોડાયેલી હશે?
0: અત્યારે 17 થી 18 ગામના બહેનો મારી યારે હોલસેલમાં જોડાયેલા છે, અને આમ ઘણું તો મારા ઘણા કસ્ટમરો છે, 200-250 તો રેગ્યુલર કસ્ટમરો છે.
2: અચ્છા.
0: અત્યારે સાડી પહેરવાનું થોડુંક ઓછું થઈ ગયું છે, તો મેં અત્યારે આ ડ્રેસ મટીરિયલ્સ નું ચાલુ કર્યું છે.
2: અચ્છા. એટલે સમયની સાથે બદલાવું કેમ એ પણ એક શીખવાની વાત છે.
1: અને આવી નાની નાની બાબતો આપણે જોઈએ ને તો ખ્યાલ આવે કે જીવનમાં સંઘર્ષો તો બધાને આવે છે, પણ આત્મવિશ્વાસથી જો આપણે આગળ વધીએ ને તો લગભગ રસ્તો મળી જ જાય છે.
3: એટલે એમણે સમયની સાથે ચાલવાનું બહુ પ્રેક્ટિકલ રીતે લઈ લીધું છે. જેમ કે સાડીમાં તો બહુ બધી

0: ત્રણ મહિનાથી ગયા, આ સાડી જાતી નથી, તો જે આપણે હોલસેલ ભાવ એમાંથી પણ ભલે 20 રૂપિયા ઓછા થતા, પણ એ જે 400 નું પીસ હોય પડું રહે તો આપણા ઘરમાં 400 ની ખોટ આવવાની છે, ઓલી 380 ની જ આવવાની છે. પણ ઈ હોતન કાઢી નાખો. મારે તો નિયમ છે 5મા મહિનામાં ચોથા મહિનામાં હું સેલ કરું જ સાડીનો. આખા વર્ષની સાડી અહીંયાથી નહીં, અહીંયાથી નહીં, તો બધેથી પાછી અમુક સાડી આવેલી હોય એનો હું ચોથા પાંચમા મહિનામાં આપણે 9 દિવસ ખેડૂતો માટે હોય તો ત્યારે હું સેલ કરીને કાઢી નાખું.
1: એટલે જેને કહેવાય ને કે એક વેપારીક કોઠાસૂઝથી કામ કરે છે
2: અને બહેનોની માનસિકતા જાણે છે. તમે જોજો ક્યાંય બી સેલ લખ્યું હોય, હાલો સેલ આવ્યો છે જઈએ,
0: પછી સેલ કરીને તો ભલે 300 ની જ વેચી, પણ બાયુની માન્યતા કેવી હોય, સેલ કર્યો
2: સેલમાં
0: સસ્તી એવું હોતન હોય.
1: વાહ, એટલે એમ કહી શકાય કે એક સામાન્ય સી વસ્તુ છે સાડી કે કપડા, અને એનાથી આટલા બધા પરિવર્તનો આવે છે. એક મહિલા પોતે આત્મનિર્ભર બની છે અને સાથોસાથ એની સાથે જોડાયેલી ઘણી બધી મહિલાઓને એ આત્મનિર્ભર બનાવવા તરફ જઈ રહ્યા છે.
3: તો ખૂબ પ્રેરણાદાયી આપની સફર છે, અને આ વિશે ઘણા બધા લોકોને આપ સાથે વાત કરવાનું કદાચ મન થાય અથવા આપને અભિનંદન પણ પાઠવે, તો એ માટે આપણે શ્રોતાઓને આપનો નંબર આપીએ.
1: લીલાપુર ગામ છે જસદણ તાલુકાનું, ત્યાંથી દિવ્યાબેન ડોબરિયા એમનો નંબર આપણે મિત્રોને લખાવીએ.
3: હા, દિવ્યાબેનનો નંબર છે 97251 11670
1: એટલે કે 9725111670.
3: તો આપનો સમય ફાળવીને આપ આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સરસ પ્રેરણાદાયી વાતો કરી તે બદલ રીટાબેન અને દિવ્યાબેન આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.

0: બંને બહેનો પણ આવ્યા છે સહિયર પ્રોગ્રામમાં, આપણે પણ બેઠા છીએ, સાથે મળીને એક સરસ મજાનું ગીત સાંભળીએ.
1: ચોક્કસ. તો અટલબેન, આપણે જેનાથી કાર્યક્રમની શરૂઆત કરીને એ જ ગીત આપણે સૌને સંભળાવીએ.

0: તો આટલા સરસ મજાના કાર્યક્રમ અને આવા સરસ ગીત પછી અટલબેન હવે ઘડિયાળ કહે છે કે કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ રહ્યો છે. તો આપણે શ્રોતાઓને કહીએ કે કાર્યક્રમ આપને કેવો લાગ્યો એ વિશે પ્રતિભાવો આપ પત્રો અને ઈમેલ દ્વારા ચોક્કસ પાઠવશો. અને અત્યારે કાર્યક્રમ પૂરો કરવાની કૃપા જીવરાજાની
1: અને અટલ શર્માને આપો રજા. નમસ્કાર.

શ્રોતા મિત્રો, આ સાથે જ સુગમ સંગીતનો આજનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. બરાબર 1:20 મિનિટે ગુજરાતીમાં સમાચાર અપાશે.

આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સલામતીની ચુસ્ત વ્યવસ્થા વચ્ચે આવતીકાલે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી. દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં આજે લાગેલી ભીષણ આગમાં 9 લોકોના મોત. લેબનોનમાં ઇઝરાયેલે 50 હવાઈ હુમલા કરતા 41 લોકોના મોત. શાંતિપૂર્ણ ભવિષ્યના નિર્માણની થીમ સાથે આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની ઉજવણી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે, જ્યારે સનરાઇઝર્સ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રમશે. આવતીકાલે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે, ત્યારે પશ્ચિમ બંગાળમાં રાજ્યભરના 77 મતગણતરી કેન્દ્ર પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી. ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર ગણતરી કેન્દ્રો પર બધી વ્યવસ્થા પૂર્ણ થઈ છે. પારદર્શિતા સુનિશ્ચિત કરવા બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શરૂઆતમાં પોસ્ટલ બેલેટની અને ત્યારબાદ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોની મતગણતરી હાથ ધરાશે. રાજ્યમાં 2 તબક્કામાં યોજાયેલી ચૂંટણીમાં 93% વધુ મતદાન થયું હતું. તમિલનાડુના તમામ 62 નક્કી કરાયેલા મતગણતરી કેન્દ્રો પર આવતીકાલે સવારે 8 વાગે મતગણતરી શરૂ થશે. મતગણતરી માટે કુલ 10,545 કર્મચારીઓ તૈનાત રહેશે. 4,624 માઇક્રો ઓબ્ઝર્વર્સ પણ ફરજ બજાવશે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ દરેક વિધાનસભા મતવિસ્તાર માટે એક નિરીક્ષક સહિત કુલ 234 મતગણતરી નિરીક્ષકો સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કરશે અને ચૂંટણી આયોગના વર્તમાન નિર્દેશોનું કડક પાલન સુનિશ્ચિત કરશે. દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં આજે લાગેલી ભીષણ આગમાં 9 લોકોના મોત થયા છે. દિલ્હી અગ્નિશમન દળે જણાવ્યું હતું કે આગ બુઝાવવા માટે 14 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા અને આગ કાબૂમાં આવી ગઈ હતી. પત્રકારો સાથે વાત કરતા ફાયર ઓફિસર મુકેશ વર્માએ માહિતી આપી હતી કે બચાવ અને અગ્નિશામક કામગીરી દરમિયાન ઇમારતમાંથી 15 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

0: इमीडिएटली हमारी गाड़ियां यहां पे पहुंची और सर्च एंड रेस्क्यू ऑपरेशन और फायर फाइटिंग ऑपरेशन साइमल्टेनियसली हमने स्टार्ट करा। फ्रंट साइड से हमने अपने स्पेशलाइज व्हीकल, लैडर्स, फायर इक्विपमेंट्स, कटर्स वगैरह डिप्लॉय करके आगे से टोटल जो है 15 व्यक्तियों को यहां से रेस्क्यू करा। टोटल 9 इसमें चार्ट बॉडीज रिकवर करी जो कि दिल्ली पुलिस को हैंड ओवर कर दी गई।
1: દિલ્હીના ઉપરાજ્યપાલ તરણજીતસિંહ સંધુ અને મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે વિવેક વિહારમાં થયેલી દુઃખદ આગ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સંધુએ અકસ્માતમાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે દિલ્હી સરકાર આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત પરિવારોની સાથે મજબૂત રીતે ઉભી છે અને અસરગ્રસ્તોને દરેક શક્ય સહાય સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ આજે નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે સંરક્ષણ મંત્રી સાથે વિકસિત બિહાર હાંસલ કરવાના લક્ષ્ય અંગે ચર્ચા કરી હતી. ચૌધરીએ જણાવ્યું હતું કે રેલવે મંત્રી સાથેની મુલાકાતમાં રેલવે માળખાગત સુવિધાને મજબૂત બનાવવા, રેલ કનેક્ટિવિટી સુધારવા અને બિહારના સર્વાંગી વિકાસને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જામંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે ભારત તેની સ્વચ્છ ઉર્જા યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પર પહોંચ્યું છે, જેમાં 45 લાખ ઘરો હવે સૌર ઉર્જાથી ચાલે છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી જોશીએ જણાવ્યું હતું કે આ દેશભરમાં સૌર ઉર્જાના ઝડપી ઉપયોગને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે તે સૂર્યપ્રકાશને બચતમાં ફેરવીને ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવી હરિયાળા વધુ આત્મનિર્ભર ભવિષ્યને ટેકો આપીને ઘરોને પરિવર્તિત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ગુજરાત અને મહારાષ્ટ્ર પછી ઉત્તરપ્રદેશ 5 લાખ સૌર છત સ્થાપનોને પાર કરનાર ત્રીજું રાજ્ય બન્યું છે. ભારત આવી રહેલું માર્શલ આઇલેન્ડ્સ ધ્વજવાળું એલપીજી ટેન્કર એમટી સર્વશક્તિ હોર્મુઝ સમુદ્ર ધોનીમાંથી સલામત રીતે પસાર થયું છે. આ જહાજ 46,313 મેટ્રિક ટન એલપીજી લઈને આવી રહ્યું છે, જેમાં 18 ભારતીયો સહિત 20 ચાલક દળના સભ્યો સવાર છે. સત્તાવાર સૂત્રો અનુસાર આ ટેન્કર 13 મે સુધીમાં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ પહોંચશે. દરમિયાન બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે ગઈકાલે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આ ક્ષેત્રમાં તમામ ભારતીય ખલાસીઓ સુરક્ષિત છે અને ભારતીય ધ્વજવાળું જહાજો સાથે સંકળાયેલી કોઈ ઘટના નોંધાઈ નથી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઓપેક પ્લસ દેશો એટલે કે પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોનું સંગઠન જૂનમાં તેલ ઉત્પાદન વધારવા માટે સંમત થયા છે. અહેવાલો અનુસાર 7 ઓપેક પ્લસ દેશો આવતા મહિને દરરોજ લગભગ 1,88,000 બેરલ તેલ ઉત્પાદન વધારવા માટે સંમત થયા છે. ભૂરાજકીય કટોકટી અને યુએઈના જૂથમાંથી ખસી ગયા પછી આ સતત ત્રીજો મહિનો હશે જ્યારે ઓપેક પ્લસ વધુ તેલનું ઉત્પાદન કરશે. યુએઈના ખસી ગયા પછી ઓપેક પ્લસ પાસે હવે ફક્ત 21 સભ્યો છે, જેમાં ઈરાનનો પણ સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABED ને ફોલો કરશો. ઇઝરાયેલે 16 એપ્રિલથી લાગુ થયેલા યુદ્ધવિરામ વચ્ચે લેબનોન પર હુમલા તેજ કર્યા છે. માત્ર દક્ષિણ લેબનોનમાં છેલ્લા 24 કલાકમાં ઇઝરાયેલે 50 હવાઈ હુમલા કર્યા છે. આ હુમલાઓમાં ઓછામાં ઓછા 41 લોકોના મોત થયા છે. ઇઝરાયેલી હુમલામાં અત્યાર સુધીમાં 2,000થી વધુ લોકો માર્યા ગયા છે. હાલમાં સમગ્ર લેબનોનમાં ઇઝરાયેલી ડ્રોન મંડરાઈ રહ્યા છે. ઇઝરાયેલે શનિવાર સાંજથી દક્ષિણ લેબનોનના મોટાભાગના વિસ્તારોમાં બોમ્બમારો કર્યો છે. આજે સવારે અનેક શહેરોમાં પ્રચંડ વિસ્ફોટો થયા છે. બોમ્બમારામાં ચીન શહેરમાં ભારે તબાહી સર્જાઈ છે. અલ્તુફા જિલ્લાના અર રૈહાન શહેરમાં જોરદાર વિસ્ફોટ થયા છે. બગડતી પરિસ્થિતિ વચ્ચે દક્ષિણ લેબનોનના લોકો બાળકો સાથે હિજરત કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકથી સમગ્ર દક્ષિણ લેબનોન બોમ્બમારાનો સામનો કરી રહ્યું છે. ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાગાઈએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ નિવેદનની નિંદા કરી છે, જેમાં તેમણે ઇરાની જહાજો પર ચાંચિયાગીરીનો આરોપ લગાવ્યો હતો. બાગાઈએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય દરિયાઈ નેવિગેશન વિરુદ્ધ તેમના કાર્યોના ગુનાહિત સ્વભાવનો સીધો અને ઘૃણાસ્પદ સ્વીકાર છે. ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકન નેવીએ ઈરાની બંદરોની નાકાબંધીમાં ચાંચિયાઓની જેમ કામ કર્યું હતું. તહેરાન સાથે યુદ્ધ વિરામ પછીની વાટાઘાટો પછી અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાન વિરોધી નાકાબંધી લાદી હતી. આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની વિષયવસ્તુ છે શાંતિપૂર્ણ ભવિષ્યનું નિર્માણ. આ દિવસ પ્રેસ સ્વતંત્રતાના મૂળભૂત સિદ્ધાંતોને ઓળખવાનો અને વૈશ્વિક સ્તરે પ્રેસ સ્વતંત્રતાનું મૂલ્યાંકન કરવાનો પ્રસંગ છે, જે સરકારોને પ્રેસ સ્વતંત્રતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને માન આપવાની યાદ અપાવે છે. આજનો દિવસ મીડિયા વ્યવસાય

એકો માટે પ્રેસ સ્વતંત્રતા અને વ્યાવસાયિક નીતિશાસ્ત્રના મુદ્દાઓ પર ચિંતન કરવાનો દિવસ છે. ઉલ્લેખનીય છે કે 1993માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે રમાશે, જ્યારે બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ સામે થશે. આ મેચ બપોરે 3:30 વાગે હૈદરાબાદમાં રમાશે. ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં થોડા થોડા સમય માટે વરસાદ પડવાથી તાપમાનમાં ઘટાડો થયો છે. અમારા સંવાદદાતાના જણાવ્યા મુજબ છેલ્લા 3 દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો સામાન્ય કરતા નીચે ઘગડી ગયો છે. હવામાન કેન્દ્ર દહેરાદૂન અનુસાર આજે અને કાલે રાજ્યના મોટાભાગના ભાગોમાં વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને સિક્કિમ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. લદ્દાખ અને જમ્મુ અને કાશ્મીરમાં વાવાઝોડા અને કરા પડવાની શક્યતા છે. દિલ્હી, બિહાર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, રાયલસીમા, ઉત્તરાખંડ, વિદર્ભ અને પશ્ચિમ બંગાળમાં વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે. આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારમાં દિવસ દરમિયાન ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા છે. માલીમાં સુરક્ષાદળો દ્વારા કરાયેલા લક્ષિત હવાઈ હુમલામાં 200થી વધુ હુમલાખોરોને ઠાર કરાયા. રાજ્ય ટેલિવિઝનના અહેવાલ મુજબ શુક્રવારે સવારે થયેલા હુમલામાં સશસ્ત્ર આતંકવાદીઓના એક મોટા જૂથને નિશાન બનાવવામાં આવ્યું, જે પડોશના સરહદી વિસ્તારમાંથી નવા હુમલાઓની તૈયારી કરી રહ્યા હતા. અગાઉ 26 એપ્રિલે માલીની સેનાએ કુલીકોરોના પશ્ચિમી પ્રદેશમાં 100થી વધુ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. બ્રાઝિલમાં ઉત્તર પૂર્વીય ભાગમાં ભારે વરસાદને કારણે 6 લોકો મૃત્યુ પામ્યા છે અને હજારો લોકો બેઘર બન્યા છે. પૂર અને ભૂસ્ખલનને કારણે પરાનબુકોમાં 4 લોકો મૃત્યુ પામ્યા હતા. પડોશી પરાઇબામાં 2 લોકો મૃત્યુ પામ્યા હતા અને લગભગ 1,500 પરિવારો બેઘર બન્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સલામતીની ચુસ્ત વ્યવસ્થા વચ્ચે આવતીકાલે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી. દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં આજે લાગેલી ભીષણ આગમાં 9 લોકોના મોત. લેબનોનમાં ઇઝરાયેલે 50 હવાઈ હુમલા કરતા 41 લોકોના મોત થયા. શાંતિપૂર્ણ ભવિષ્યના નિર્માણની થીમ સાથે આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની ઉજવણી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે, જ્યારે સનરાઇઝર્સ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

Yeah! Yeah!

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમંત ગિની સોનારા વાંચે છે. જ્ઞાન સંગ્રહને વધુ વ્યાપક બનાવવાના હેતુથી વિશ્વ પુસ્તક દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય દ્વારા આજે જ્ઞાન સંજય મહોત્સવ 2026 યોજાયો છે. આ એક દિવસીય વિશેષ અભિયાન દ્વારા જાહેર જનતા, સંસ્થાઓ અને વાચકોને પુસ્તક દાન દ્વારા જ્ઞાનના વહેંચાણમાં સહભાગી કરવાનો મુખ્ય આશય છે. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય વાંચન સંસ્કૃતિને મજબૂત બનાવવાનો અને જ્ઞાનને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે, તેમ ગુજરાત વિદ્યાપીઠના નાયબ ગ્રંથપાલ રંજન મકવાણાએ કહ્યું હતું.
1: કોના બિન ઉપયોગી ઉપયોગી કોના નવા પુસ્તકો હોય એ અમારા ગ્રંથાલયમાં આપી જાઓ, અમે એનો જ્ઞાન દીવો પ્રગટાવીએ છીએ. અત્યારનો સમય ટેકનોલોજીનો સમય છે, લોકો પુસ્તક તરફથી વિમુખ થતા જાય, પણ ખરેખર તો પુસ્તક વાંચવાની જે મજા આવે છે એ મોબાઈલ કે લેપટોપમાં મજા નથી આવતી.
0: જ્ઞાન સંજય મહોત્સવમાં પુસ્તકો અર્પણ કરનારા મણિભાઈ પટેલે કહ્યું હતું કે આજની નવી પેઢી જ્ઞાનવર્ધનક પુસ્તકો વધુ ને વધુ વાંચે તે સમયની માંગ છે.
2: આ પુસ્તકો મારી હયાતી બાદ ગમે તડવી ફી ના જાય અને યોગ્ય જગાએ યોગ્ય માણસને મળે, કે જેવી રીતે મેં સંશોધન માટે મહેનત કરી એવી એને મળી જાય અને રસ્તો મળી જાય, એટલા માટે આ લાઇબ્રેરી મને સારામાં સારી લાગી. અને 2 વર્ષથી મારા અંદર હતું કે આ પુસ્તક કોને આપવો કે જે વેડફી ના જાય, બીજા માણસોને પાછલાવાળાને કામમાં આવે અને એનાથી એને જ્ઞાન માર્ગમાં આગળ રસ્તો ચડે.
0: જ્ઞાનની વહેંચણી અને સંસ્કારના સંવર્ધન તરફ આ નૂતન પહેલ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સ્નાતક તબીબી શિક્ષણમાં પ્રવેશ માટેની રાષ્ટ્રીય પાત્રતા અને પ્રવેશ પરીક્ષા નીટનું આજે રાજ્ય સહિત દેશભરમાં આયોજન કરાયું છે. 5 વાગ્યા સુધી રાજ્યના 31 શહેરોના 211 કેન્દ્રોમાં આ પરીક્ષા ચાલશે. કુલ 720 ગુણના પેપરમાં 360 ગુણનું જીવવિજ્ઞાન અને 180 ગુણના ભૌતિકશાસ્ત્ર અને રસાયણ વિજ્ઞાનના પેપર લેવાશે. રાજ્યના 80,000 જેટલા વિદ્યાર્થી આ પરીક્ષા આપી રહ્યા છે. વલસાડ જિલ્લાના 10 કેન્દ્રો પર કુલ 3,252 વિદ્યાર્થીઓ અને જૂનાગઢ જિલ્લામાં 2,107 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે 3 થી 6 વાગ્યા દરમિયાન 6 જિલ્લામાં શિક્ષક અભિરૂચિ કસોટી યોજાશે. 1000

0: 58 परीक्षा केन्द्रों पर कुल 2,10,580 उम्मीदवारों परीक्षा आपशे। परीक्षा केन्द्रों पर चुस्त पोलिस बंदोबस्त गोठवामां आव्यो छे। दरेक जिल्ला अने राज्य कक्षाए निरीक्षकोनी पण निमणूक करवामां आवी छे। बीजी तरफ गुजरात जाहेर सेवा आयोग जीपीएससी द्वारा आजे मददनीश इजनेरनी परीक्षानुं आयोजन करायुं। बपोरे 1 वाग्ये पूर्ण થયેલી આ પરીક્ષામાં 18,000થી વધુ ઉમેદવારો હાજર રહ્યા। રાજ્યના 60થી વધુ કેન્દ્રો પર આ પરીક્ષા યોજાઈ હતી। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 5 મેના રોજ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવ વહીવટીતંત્ર દ્વારા આયોજીત ઔદ્યોગિક પ્રદર્શન અને બુકફેરમાં ઉપસ્થિત રહેશે। અમારા દમણના પ્રતિનિધિ પ્રદીપ ભાવસારના જણાવ્યા મુજબ આ પ્રદર્શનનું ઉદઘાટન સાંજે 6 વાગે થશે। કાર્યક્રમમાં પ્રશાસક પ્રફુલ્લ પટેલ પણ ઉપસ્થિત રહેશે। પ્રદર્શનમાં સ્ટોલ લગાવવા ઇચ્છુક ઉદ્યોગોને 5 મેની સવાર સુધીમાં સ્થળ પર સેટઅપ પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે। આ ઔદ્યોગિક એક્સ્પોમાં 80થી વધુ સ્ટોલ રહેશે, તેમજ બુકફેર માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત વહીવટીતંત્ર દ્વારા સ્ટોલ માટે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે। કચ્છના દરિયાકાંઠેથી આજે ડ્રોનનો એક ભાગ મળી આવ્યો છે। પશ્ચિમ કચ્છના સિંધોડી ગામ પાસેથી આ ડ્રોનના પાંખિયાનો અંદાજે 10 ફૂટ લાંબો અને 3 ફૂટ પહોળો ભાગ મળી આવતા સુરક્ષા એજન્સી સતર્ક બની છે, ત્યારે આ ભાગ વાયુસેનાને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે। આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે। આ મેચ સાંજે 7:30 વાગે રમાશે, જ્યારે બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ સામે થશે। આ મેચ બપોરે 3:30 વાગે હૈદરાબાદમાં રમાશે। સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે તાપી જિલ્લા વન વિભાગ દ્વારા જંગલના વિસ્તારોમાં જ્યાં પાણીના સ્ત્રોત નહીવત હોય ત્યાં વોટર પોઇન્ટ બનાવવામાં આવ્યા છે। જ્યારે પાણી તેમાં પૂરું થઈ જાય તો ફરીથી કુંડમાં પાણી રિચાર્જ કરવામાં આવી રહ્યા છે। વિભાગ દ્વારા જંગલોમાં જ્યાં પ્રાણીઓની અવરજવર વિશેષ હોય તેવા સ્પોટ પર ટ્રેકિંગ કેમેરા સાથે પાણીના કુંડ બનાવ્યા છે, જેથી હિંસક પ્રાણીઓની ગતિવિધિ પર નજર રાખી શકાય। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો। આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો। હવે સાંભળશો આજની સમાચાર સમીક્ષા। આજનો વિષય છે વિકાસને વધુ વેગવંતી બનાવતી વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ દક્ષિણ ગુજરાત। લેખક છે હર્ષલ પંડ્યા અને રજૂઆત હેમાંગીની સોનારા। સુરતની ઓરો યુનિવર્સિટીમાં 1 અને 2 મેના રોજ યોજાયેલી 2 દિવસીય વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દક્ષિણ ગુજરાતમાં 3,53,306 કરોડ રૂપિયાના 2,792 સમજૂતીના કરાર પર હસ્તાક્ષર થયા છે। આ કોન્ફરન્સની ફળશ્રુતિ રૂપે થયેલા કરાર અંગેની સત્તાવાર જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દક્ષિણ ગુજરાતની ક્ષમતાને દેશ અને દુનિયા સમક્ષ ઉજાગર કરનાર મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની છે। દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રના સર્વાંગી વિકાસ અને રોજગારી સર્જન માટે આ 2 દિવસીય કોન્ફરન્સ ઐતિહાસિક સાબિત થઈ છે। આગામી 3 વર્ષમાં કરાર મુજબ પ્રોજેક્ટ કાર્યરત થવાથી દક્ષિણ ગુજરાતના 2,82,000થી વધુ યુવાનોને પ્રત્યક્ષ રોજગારી પ્રાપ્ત થશે।
1: ₹3,53,306 કરોડ રૂપે કે MOUs વો દક્ષિણ ગુજરાત કી ધરતી પે હુઆ હૈ। ઇસકો આને વાલે 3 સાલ મે જબ યે સભી પ્રોજેક્ટ એક્ઝિક્યુટ હો જાયેંગે ઉસસે દક્ષિણ ગુજરાત કે 2.82 લાખ યુવાઓ કો સીધી રોજગારી પ્રાપ્ત હોગી।
0: ગુજરાત સ્થાપના દિને સુરત ખાતે યોજાયેલી આ કોન્ફરન્સનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદઘાટન કર્યું હતું। દેશ વિદેશના ઔદ્યોગિક પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાયેલી કોન્ફરન્સના સમાપન પ્રસંગે શ્રી સંઘવીએ જણાવ્યું કે વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની ઔદ્યોગિક શક્તિને વિશ્વ સમક્ષ મૂકવા વાયબ્રન્ટ ગુજરાતનો જે વિચાર વહેતો કર્યો હતો તેના ફળસ્વરૂપે રાજ્યની GDP 1.29 લાખ કરોડથી વધીને આજે 27.9 લાખ કરોડ સુધી પહોંચી છે। છેલ્લા 24 વર્ષની આ મક્કમ વિકાસ યાત્રામાં ટીમ ગુજરાત અને રાજ્યના વેપારીઓએ અનેક મુશ્કેલીઓ છતાં ક્યારેય પીછેહટ કરી નથી। રાજ્ય સરકારની પ્રાથમિકતા માત્ર પ્રથમ હરોળના ઉદ્યોગપતિઓ પૂરતી સીમિત નથી, પરંતુ અંતિમ હરોળમાં બેઠેલા નાના વેપારીઓના સપના સાકાર કરવાની છે। વાયબ્રન્ટ રિજનલ કોન્ફરન્સનો સીધો લાભ નાના ઉદ્યોગ સાહસિકોને મળે તે દિશામાં સરકાર કાર્યરત હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો। તેમણે એક નવતર પહેલને પ્રતિબિંબિત કરતા જણાવ્યું કે હવેથી રિજનલ કોન્ફરન્સમાં માત્ર નવા રોકાણકારો જ નહીં પરંતુ

0: તો વર્તમાન ઉદ્યોગકારોની સમસ્યાઓના સ્થળ પર જ નિરાકરણ માટે ઓપન ડોર મીટીંગનું આયોજન કરવામાં આવશે, જ્યાં સરકારના જવાબદાર અધિકારીઓ સીધો સંવાદ કરશે અને તેનું સ્થળ પર જ નિરાકરણ લાવશે.
1: हम जो हमारे व्यापारी जो इन्वेस्टर्स जो ऑलरेडी हमारे साथ है उनकी छोटी मोटी कोई भी दिक्कत होगी तो उन्हें डायरेक्ट सरकार के जो जिम्मेदार ऑफिसर्स है वो ही रीजनल कॉन्फ्रेंस में आपको ओपन डोर मीटिंग के तौर पे आपको मिलेंगे और आप लोग की छोटी छोटी समस्याएं सुन के उसका निराकरण कैसे हो सकता है उसके लिए काम करेंगे.
0: દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓ માટેના ઉદ્યોગ, કૃષિ, એમએસએમઈ અને સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રતિનિધિઓની સક્રિય ભાગીદારી સાથે યોજાયેલી આ કોન્ફરન્સમાં ગુજરાત દેશની કુલ જીડીપીમાં 8% ફાળો આપે છે. મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં 17%, મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટમાં 27% અને દેશના કુલ કાર્ગો હેન્ડલિંગમાં ગુજરાત 40% હિસ્સો ધરાવવાની ચર્ચા પણ કરવામાં આવી. શ્રી મોદીના નેતૃત્વમાં ગુજરાતે માત્ર આર્થિક પ્રગતિ જ નથી કરી પરંતુ સ્વબળે વિશ્વના એક સ્પર્ધાત્મક અને કનેક્ટેડ ઇકોનોમિક એન્જિન તરીકે પ્રસ્થાપિત કરી હોવાનો ઉલ્લેખ સમાપન પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી ડોક્ટર જેપી નડ્ડાએ કહ્યું હતું. તેમણે આત્મનિર્ભર બનવા ઉપર પણ ભાર મૂક્યો હતો.
2: સ્ટ્રેટેજિક હમારી ડિપેન્ડન્સી હૈ ઉસસે હમકો નિજાત પાને કી જરૂરત હૈ ઓર ઇસલિયે હમ ચાહેંગે કે હમ જબ ઇકોનોમિક સ્ટ્રેન્થ કી વાત કરતે હૈ તો ઉસકા મતલબ હૈ નોટ જસ્ટ ઓનલી ગ્રોથ બટ રેઝિલિયન્સ આત્મનિર્ભર ઓર હમારે કો સ્ટ્રેટેજિક ઓટોનોમી કે સાથ સાથ અપની એબિલિટી કો બઢાના ઇસકે લિયે હમકો કામ કરને કી જરૂરત હૈ તાકી હમ શોક્સ કો સંભાળ સકે.
0: દક્ષિણ ગુજરાતમાં યોજાયેલી આ કોન્ફરન્સને કારણે સુરતના ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગથી લઈને ભરૂચ, દહેજ, અંકલેશ્વરના કેમિકલ અને ફર્ટિલાઇઝર ઉદ્યોગો વૈશ્વિક હબ બન્યા છે. હવે ટેક્સટાઇલની સાથે ગાર્મેન્ટિંગ ઉદ્યોગને આદિવાસી વિસ્તારો સાથે જોડીને વિકાસના નવા દ્વાર ખોલવામાં આવી રહ્યા છે. સાથોસાથ નારી શક્તિ વંદના જેવા સામાજિક સંદેશને પણ પ્રસરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા આ કોન્ફરન્સે રહી હતી. ખાસ કરીને અહીં પ્રદર્શિત દક્ષિણ ગુજરાતની વૈવિધ્યસભર વાનગીઓ, ચીજવસ્તુઓ, હસ્તકળા જેવા સ્ટોલે અજકેરું આકર્ષણ જમાવ્યું હતું, જ્યારે મોટી સંખ્યામાં ઉદ્યોગકારો, દેશ વિદેશથી આવેલા પ્રતિનિધિઓ અને મુલાકાતીઓએ વિશાળ પેવેલિયનમાં પ્રદર્શિત સ્ટોલની મુલાકાત લઈને આધુનિક સમયની નવીનતાઓની માહિતી મેળવી હતી. એકંદરે વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ દક્ષિણ ગુજરાત રાજ્યના વિકાસને વધુ વેગવંતી બનાવનારી સાબિત થઈ રહી છે. આપ સાંભળી રહ્યા હતા સમાચાર સમીક્ષા. આજનો વિષય હતો વિકાસને વધુ વેગવંતી બનાવતી વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ દક્ષિણ ગુજરાત, જેના લેખક હતા હર્ષલ પંડ્યા અને રજૂઆત હેમાંગીની સોનારા દ્વારા કરવામાં આવી.
2: Got it.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. આજના સંઘગાન શિક્ષણના કાર્યક્રમમાં અસમિયા ભાષાનું ગીત શિક્ષણ મેળવીએ. ગીતકાર છે સતીશ દાસ.

શ્રોતા મિત્રો, અસમિયા ભાષાનું ગીત શિક્ષણ આપ સંઘગાન શિક્ષણના કાર્યક્રમ અંતર્ગત સાંભળી રહ્યા હતા. આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. અત્યારે બપોરના 3:01 થવા આવી છે. અમારી આજની પ્રથમ સભાના કાર્યક્રમો અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું અમારી આજની બીજી સભામાં સાંજે 5 વાગે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

રાજકોટ કેન્દ્ર છે. આજની સાંધ્યાકાલીન સભામાં સર્વે શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. બરાબર 5 વાગે હિન્દી સમાચાર દિલ્હી કેન્દ્રથી અમે રિલે કરીશું.

0: amid the geopolitical crisis and the departure of the UAE from the group. In tennis, Marta Kostyuk has captured the biggest title of her career after winning the Madrid Open 2026. The 23-year-old Ukrainian defeated world number 8 Mira Andreeva 6-3-7-5 in the women's singles final yesterday. And in IPL cricket, host Sunrisers Hyderabad were 163 for 918.1 overs against Kolkata Knight Riders in Hyderabad when reports last came in. Earlier, Sunrisers Hyderabad won the toss and opted to bat first. In another match, host Gujarat Titans will face Punjab Kings in Ahmedabad at 7:30 p.m. Punjab Kings continue to lead the standings. Gujarat Titans are placed at the fifth position. And with that, we end this news bulletin.
1: આકાશવાણી નવા રાજકોટ કેન્દ્ર છે. વિવિધ ભારતી કાર્યક્રમ છાયાગીત મુંબઈ કેન્દ્રથી અમે સહપ્રસારિત કરીશું થોડી જ ક્ષણોમાં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07922358400.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। तराने नए पुराने कार्यक्रम के लिए कीजिए बस थोड़ा सा इंतजार।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

સ્ટુડિયોમાં સમય છે સાંજના 6 વાગ્યાનો. રજૂ કરીએ છીએ કાર્યક્રમ સુગમ સંગીત. સુગમ સંગીતમાં આજે સાંભળીશું જૂની રંગભૂમિના ગીતોને. તે પૂર્વે સાંભળીએ આ જાહેરાત.

0: ચીની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: પ્રથમ સાંભળી ગઈકાલ મેરી ધોળકિયાના સ્વરે ચુની રંગભૂમિનું આ ગીત.

સ્વરતો ગાયિકા પ્રીતિ ગજ્જરનો આપ સાંભળ્યા જૂની રંગભૂમિના ગીતો. કાર્યક્રમ સુગમ સંગીત અહીં સંપન્ન થાય છે.

0: ખુશાલીની ભાર.
1: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશાલ.
2: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે આજે હવે પછી પ્રસારિત થનાર શેષ કાર્યક્રમોની વિગત.

દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણીમાં શ્રેણી સિનેમા સફરમાં સાંભળીશું અભિનેતા બલરાજ સાહની પર વિશેષ કાર્યક્રમ. રજૂ કરતા શુભમ પી અંબાણી, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા. 7:22 ગામનો ચોરોમાં કથાના માધ્યમથી પર્યાવરણ અને પ્રકૃતિનો સંદેશ ફેલાવતા ગોંડલ તાલુકાના રણસિંહ ગામના શાસ્ત્રી શ્રી કૌશિકભાઈ ભટ્ટ સાથેની મુલાકાતને સાંભળીશું. કાર્યક્રમ નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કાનન છાયા અને વિરલ રાવલ. 8 વાગે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત રજૂ થશે. પ્રાયોજક છે ધગીર ફાઉન્ડેશન ગાંધીનગર. ફિલ્મ સંગીતની સુરલી સફર સારેગામા 8:30 વાગે. રાત્રે 9:15 વાગે કાર્યક્રમ સ્પોટલાઇટ દિલ્હી કેન્દ્રથી અમે રિલે કરીશું. 9:30 વાગે અભિનેત્રી નરગીસ પર આધારિત કાર્યક્રમ આજ કે ફનકાર અને 10 વાગે છાયાગીત તેમજ 10:30 વાગે ઢલતી જાહેરાત વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રથી અમે સહ પ્રસારિત કરીશું. આ હતી આજે હવે પછી પ્રસારિત થનારા શેષ કાર્યક્રમોની વિગત.

સીધા મિત્રો, હવે આપણે જણાવી દઈએ આવતીકાલે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની વિગત. સવારે 6:10 ભક્તિ સંકેતની અર્ચના અને શ્રીરામચરિત માનસ ગાયન સાંભળીશું. 6:35 6:45 કૃષિ માહિતીમાં જમીનની ફળદ્રુપતા વધારીએ વિષયક માહિતી આપશે ડોક્ટર ઉસ્માન ગની શેરસિયા. 7:20 ફિલ્મી ભક્તિ સંગીત અને સુગમ સંગીત રજૂ થશે 7:30. 7:55 પર્યાવરણ વિષયક 5 મિનિટ, વિષય છે કોલસો, પ્રસ્તુતકર્તા રંગોલી તન્ના. કાર્યક્રમ નિરખના ગગનમાં 8:30 ભજનના ગાયક કલાકાર છે પ્રભુદાસ હરિયાણી. 8:50 ગુજરાતી વાર્તાલાપમાં વિષય છે કવિ સુધાંશુ જીવન અને કવન ભાગ 2, વક્તા ડોક્ટર હિમાંશુ ભટ્ટ. 9:15 મનોરંજનમાં આરંભીશું ફિલ્મ સંગીતનો દોર. લોકસંગીતના કાર્યક્રમમાં 10:30 રજૂ થશે લોકવાર્તા કૃષ્ણ દિવાની મીરા, કલાકાર વિક્રમ વાળાના સ્વરે. અને ત્યારબાદ દુહાચંદ સાંભળીશું કલાકાર પ્રતાપભાઈ કાબરિયાના સ્વરે. 11:00 થી 3:00 સુધીના તમામ કાર્યક્રમો અમદાવાદ કેન્દ્રથી અમે સહ પ્રસારિત કરીશું, જે અંતર્ગત બપોરે 12:00 ગુજરાતી ગીતો, 12:30 કાર્યક્રમ સહિયર, સુગમ સંગીત 1:10 અને 1:30 કાર્યક્રમ જય ભારતી, તેમજ ગુજરાતી નોન ફિલ્મી ગીતો 2:40 અમદાવાદ કેન્દ્રથી અમે રિલે કરીશું. સાંધ્યકાલીન સભામાં 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ મુંબઈ કેન્દ્રથી અમે સહ પ્રસારિત કરીશું. 6:00 સાંભળીશું ભજન કલાકાર વિષ્ણુ પ્રસાદ દવેના સ્વરે.

આપ સાંભળી રહ્યા છો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યુવવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી સિનેમા સફર, જ્યાં સુપરહિટ ગીતોના સથવારે પ્રખ્યાત અભિનેતા, વિખ્યાત અભિનેત્રી અને તેમની લોકપ્રિય ફિલ્મો વિશે તથા તેમની ફિલ્મોના સફરમાં આપણે લટાર મારવા જઈએ છીએ. તો ચાલો સિનેમાની સફરને શરૂ કરીએ. મિત્રો, ભારતીય સિનેમાના ઇતિહાસમાં એવા કેટલાક કલાકારો થયા છે જેમણે પર્દા પર ક્યારેય અભિનય કર્યો જ નથી, પણ પાત્રને જીવી બતાવ્યું છે. આજે આપણે એવા જ એક મહાન અદાકારની વાત કરવાના છીએ જેમના માટે સાદગી જ એમનો શણગાર હતો, જેમણે 2 બીઘા જમીનમાં રિક્ષા ચાલક બનીને સામાન્ય માણસની પીડાને વાચા આપી તો કાબુલીવાલા બનીને પિતાના વહાલને અમર કરી દીધો. સાહિત્યના શોખીન, શાંત સ્વભાવ અને ગંભીર અવાજના માલિક એટલે અભિનેતા બલરાજ સાહાની. ચાલો આજે બલરાજજીના જીવન, તેમના સંઘર્ષ અને તેમની યાદગાર ફિલ્મી સફરના અજાણ્યા કિસ્સાઓથી માહિતગાર થઈએ. બ્રિટિશ પંજાબના રાવલપિંડી ખાતે પંજાબી હિન્દુ પરિવાર હરબનસિંહલાલ સાહાની તેમની પત્ની લક્ષ્મીની સાથે રહેતા હતા. પરિવાર પાસે સારી એવી ખેતી હતી, સંપત્તિ હતી. અર્બન એક્સપોર્ટ ઇમ્પોર્ટનો વ્યવસાય કરતા હતા અને સાથે જ આર્ય સમાજના ચુસ્ત હિમાયતી પણ હતા. ઘરમાં એક મોટી દીકરી પણ હતી અને પરિવારની ઈચ્છા હતી કે એક દીકરાનો જન્મ થાય. લક્ષ્મીએ મોટી ઉંમરે એટલે કે 1 મે 1913 રોજ દીકરા બલરાજને જન્મ આપ્યો. પેરેન્ટ્સે દીકરા બલરાજને લાડકોડમાં ઉછેર્યો હતો. તેમને ઘરની બહાર બહુ જવા દેતા નહીં, ઝાડ પર ચડવા ન દે એ રીતે બહુ જ ધ્યાન રાખતા અને એ જ કારણે બલરાજજી નાનપણથી જ થોડા આળસુ બની ગયા હતા. ઘરમાં સતત રહેવાના કારણે નાનપણથી જ બલરાજજીને વાર્તા, કવિતા, નવલકથામાં રસ પડવા લાગ્યો. ભાષાને બુક્સ પ્રત્યે અઢળક પ્રેમ હતો. માત્ર 12 વર્ષની ઉંમરે વાલ્મીકી રામાયણ સંસ્કૃતમાં તેમણે વાંચી કાઢ્યું હતું. પંચતંત્રની વાર્તા તેમને ઘણી જ ગમતી. તેમના ઘરે આવતા એક સાધુ પાસેથી તેમણે બંગાળી ભાષા પણ શીખી લીધી હતી. પિતા પાસેથી તેઓ ઉર્દુ લખતા શીખ્યા હતા અને અંગ્રેજીમાં પણ તેમના હેન્ડરાઇટિંગ ખૂબ જ સારા થતા. આ જ કારણે બલરાજજીએ ભારતની વિવિધ ભાષા શીખવાનું નક્કી કર્યું અને બંગાળી, મરાઠી, તમિળ શીખવામાં મહેનત કરી. સ્કૂલ કોલેજમાં પણ બલરાજજીને સાહિત્યમાં વધારે રસ હતો. બલરાજજીએ લાહોરની ગવર્મેન્ટ કોલેજ તથા રાવલપિંડીની ગોર્ડન કોલેજમાં અભ્યાસ કર્યો. તેમણે બેચલર ડિગ્રી હિન્દીમાં તો માસ્ટર ડિગ્રી લાહોરમાં અંગ્રેજી સાહિત્યમાં પ્રાપ્ત કરી. ત્યારબાદ તેઓ રાવલપિંડી પરત ફર્યા અને ફેમિલી બિઝનેસમાં જોડાઈ ગયા. બલરાજજીએ લગ્ન બાદ રવિન્દ્રનાથ ટાગોરની શાંતિનિકેતન યુનિવર્સિટીમાં અંગ્રેજીના ટીચર તરીકેની નોકરી સ્વીકારી. પછી સેવાગ્રામમાં કામ કર્યું. આ દરમિયાન તેમનો સંપર્ક મહાત્મા ગાંધી સાથે થયો. તો શા માટે ગાંધીજીએ બલરાજજીને લંડન જવાનું સૂચન કર્યું એ આપણે જાણીશું, પરંતુ આ નાનકડા સંગીતમય વિરામ બાદ. પ્રસ્તુત છે બ્લોકબસ્ટર ફિલ્મ વક્તનું સદાબહાર ગીત, એ મેરી જોહર અજબી, જે આજે પણ દરેક મહેફિલની શાન ગણાય છે. માણીએ મન્ના ડેના સ્વરમાં અને બલરાજ સાહાની પર ફિલ્માવાયેલું આ અમર ગીત.

શ્રોતા મિત્રો, સંગીતમય વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા હતા કે શા માટે ગાંધીજીએ બલરાજજીને લંડન જવાનું સૂચન કર્યું. તો વાત એમ હતી કે બલરાજજી જ્યારે શાંતિનિકેતનમાં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર પાસે હતા ત્યારે તેઓ ગાંધીજીના સંપર્કમાં આવ્યા. બલરાજજીને બીબીસી લંડન ખાતે હિન્દી સર્વિસ માટેની નોકરી મળી હતી. પરંતુ એ સમયે આઝાદીની લડત પૂરજોશમાં હતી એટલે બલરાજજીના મનમાં દ્વિધા હતી કે દેશ છોડીને વિદેશ જવું જોઈએ કે નહીં. જ્યારે તેમણે આ મૂંઝવણ ગાંધીજી સામે મૂકી ત્યારે બાપુએ બહુ સુંદર વાત કરી. ગાંધીજીએ તેમને કહ્યું કે ચોક્કસ જાઓ, તમે ત્યાં જશો તો દુનિયાને ભારતની સંસ્કૃતિ અને આપણી આઝાદીની લડત વિશે સાચી માહિતી આપી શકશો. એક ભારતીય તરીકે વિદેશમાં જઈને દેશનું પ્રતિનિધિત્વ કરવું એ પણ દેશની સૌથી મોટી સેવા જ છે. ગાંધીજીના શબ્દોએ બલરાજજીના જીવનની દિશા અને દશા બંને બદલી નાખી. બાપુના આશીર્વાદ લઈને બલરાજજી લંડન ગયા અને ત્યાં તેમણે 4 વર્ષ સુધી બીબીસીમાં ઉદ્ઘોષક તરીકે કામ કર્યું. લંડનના આ 4 વર્ષોનો અનુભવ તેમને અભિનયમાં ખૂબ જ કામ આવ્યો, જે પાછળથી આપણને 2 બીઘા જમીન કે ગરમ હવા જેવી ફિલ્મોમાં જોવા મળ્યો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બલરાજજીએ ઇંગ્લેન્ડમાં બીબીસી હિન્દી સર્વિસમાં રેડિયો એનાઉન્સર તરીકે કામ કર્યું. ત્યાં તેમને રશિયન સિનેમા અને માર્ક્સવાદ પ્રત્યે કૂણી લાગણી જન્મી. બલરાજજીએ પોતાની બાયોગ્રાફી ફ્લેશબેક ધ સ્ટોરી ઓફ બલરાજ સાહાનીમાં આ સમગ્ર પ્રસંગ અંગે વિસ્તારપૂર્વક જણાવ્યું છે. 1943માં બલરાજજી ભારત પરત ફર્યા. ભારત આવીને તેઓ સીધા મુંબઈમાં બોલિવૂડ એક્ટર ડિરેક્ટર ચેતન આનંદના પાલી હિલ સ્થિત બંગલામાં રોકાયા. મુંબઈ આવીને બલરાજજીએ ફિલ્મ ડિવિઝનમાં ડોક્યુમેન્ટરી ફિલ્મમાં કમેન્ટ્રી કરી. વિદેશી ફિલ્મોમાં હિન્દી ડબિંગ કર્યું. તેઓ ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશન એટલે કે ઇપ્ટાના મહત્વના સભ્ય બન્યા. આ દરમિયાન 1947માં દેશ આઝાદ થયો. બલરાજ સાહાની આ અંગે પોતાની બાયોગ્રાફીમાં લખે છે કે હું ફિલ્મોમાં વધુ સમય કામ ના કરતો, પરંતુ 1947માં દેશના ભાગલા પડ્યા અને મારા પપ્પાની ધન દોલત જમીન પાકિસ્તાનમાં જ રહી ગઈ. હવે મારા

માટે પગભર થવું જરૂરી હતું. બલરાજજીએ ફિલ્મ ઇન્સાફ, ધરતી કે લાલ જેવી ફિલ્મોમાં કામ કરીને હિન્દી સિનેમામાં ડેબ્યુ કર્યું. ત્યારબાદ તેમણે ગુરુદત્તજીની ફિલ્મ બાઝીમાં સ્ક્રીન પ્લે અને ડાયલોગ્સ લખ્યા. આ ફિલ્મ સુપર ડુપર હિટ રહી. બલરાજજીની દમદાર એક્ટિંગ પર ચાહકો ઓવારી જાય છે, પરંતુ વાસ્તવિકતા એ હતી કે બલરાજજીને એક્ટિંગથી ઘણો જ ડર લાગતો હતો. તેમણે બાયોગ્રાફીમાં એક્ટિંગ કરવામાં કેટલો ડર લાગતો તે અંગેની વાત કરતી વિગતો લખી હતી. તો શા માટે? પોતાના ભયને ભસ્મીભૂત કરી તેઓ એક્ટર બન્યા અને કઈ રીતે ભારતીય સિનેમાના ભીષ્મ પિતામહ બન્યા, આ સવાલનો જવાબ આપણે જાણીશું. પરંતુ હવે પુનઃ સમય થઈ ગયો છે એક નાનકડા સંગીતમય વિરામનો. ચાલો માણીએ પિતા પુત્રના અનોખા પ્રેમનું પ્રતીક સમૂહ ફિલ્મ એક ફૂલ દો માલીનું ગીત તુજે સૂરજ કહું યા ચંદા. માણીએ મન્નાડેના સ્વરમાં અને બલરાજજીના સ્નેહાળ અભિનયથી સજ્જ આ સુંદર ગીત.

વાસ્તવિકતા એ હતી કે લેખક કે દિગ્દર્શક કરતાં એક્ટરને મહેનતાણું વધારે મળતું હતું. એ દિવસોમાં બલરાજજી નાણાંની તંગીનો સામનો કરી રહ્યા હતા. આર્થિક સંકળામણને પહોંચી વળવા અને પરિવારની જવાબદારીઓને ઉપાડવા માટે અંતે તેમણે મજબૂરીમાં એક્ટર તરીકે આગળ વધવાનું નક્કી કર્યું. કોને ખબર હતી કે એ સમયની આ આર્થિક જરૂરિયાત અને મજબૂરી ભારતને એક એવા કલાકાર આપશે જેનો વિકલ્પ શોધવો અશક્ય બની જશે. બિમલ રોયની ફિલ્મ દો બીઘા જમીનના કારણે બલરાજજી ભારતભરમાં લોકપ્રિય થયા. આ ફિલ્મથી બલરાજજીના દમદાર અભિનયની નોંધ લેવામાં આવી. આ ફિલ્મ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ જીતનારી પહેલી ભારતીય ફિલ્મ હતી. પરંતુ નવાઈની વાત તો એ છે કે દો બીઘા જમીન બોક્સ ઓફિસ પર તો હિટ રહી, પરંતુ બલરાજજીને આ ફિલ્મ બાદ 6 મહિના સુધી કોઈ કામ મળ્યું ન હતું. ત્યારબાદ બાજુબંધ નામની એક ફિલ્મમાં તેમને શરાબી વ્યક્તિનો રોલ મળ્યો હતો. બલરાજજીને લખવાનો પણ એટલો જ શોખ હતો. અંગ્રેજી ભાષા પર તેમની સારી એવી ફાવટ હતી. જો કે પછી તેમણે પંજાબીમાં લખવાનું શરૂ કર્યું. 1960માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યા બાદ તેમણે મેરા પાકિસ્તાની સફરનામા, મેરા રૂસી સફરનામા જેવા પુસ્તકો લખ્યા. 1969માં તેમને સોવિયત લેન્ડ નહેરુ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. તેમણે અલગ અલગ મેગેઝીનમાં અઢળક કવિતા અને ટૂંકી વાર્તાઓ લખી હતી. યુવા મિત્રો, શું તમે જાણો છો કે મેથડ એક્ટિંગના કારણે બલરાજજીને એક વખત જેલમાં પણ જવું પડ્યું હતું? આ કિસ્સો આપણે જાણીશું, પરંતુ પુનઃ સમય થઈ ગયો છે એક નાનકડા સંગીતમય વિરામનો. ચાલો માણીએ એક એવું ગીત જે ગીત આજે પણ દરેક પિતાની સંવેદનાને સ્પર્શે છે, વ્યક્ત કરે છે. સાંભળીએ ફિલ્મ નીલકમલનું અમર ગીત, બાબુલ કી દુઆએ લેતી જા.

શ્રોતા મિત્રો, ગીત પહેલાં મેં વાત કરી હતી બલરાજજીના ડર વિશે. જે માણસને એક્ટિંગથી ડર લાગતો હતો તે આટલા મહાન અભિનેતા બન્યા કેવી રીતે? તેનો જવાબ છે સમર્પણ. ખરેખર તો બલરાજજીએ ડરને જ એમની સૌથી મોટી શક્તિ બનાવી લીધી. આપણે ઘણીવાર ડરથી ભાગીએ છીએ, પણ બલરાજજીએ એ ડરને આત્મસાત કરી લીધો. એ સમયની એક કડવી

યુવા મિત્રો, બલરાજજીના સમર્પણની વાતો તો આપણે કરી, પણ હવે જે કિસ્સો હું તમને કહેવા જઈ રહ્યો છું એ સાંભળીને તમે પણ દંગ રહી જશો. આ કિસ્સો સાબિત કરે છે કે ક્યારેક કુદરત પણ તમારી પરીક્ષા લેવા માટે કેવા સંજોગોનું સર્જન કરે છે. વાત છે વર્ષ 1951ની. ફિલ્મ બની રહી હતી હલચલ. દિલીપ કુમારના કહેવાથી બલરાજજીને આ ફિલ્મમાં એક જેલરનું પાત્ર મળ્યું હતું. હવે જેલરના પાત્રને સમજવા માટે બલરાજજી ડિરેક્ટર કે આસિફ સાથે મુંબઈની આર્થર રોડ જેલમાં ગયા અને નક્કી કર્યું કે તેઓ થોડા દિવસ ત્યાંના જેલર સાથે રહીને તેની રીતભાત શીખશે. પણ કિસ્મતની રમત તો જુઓ, એક સરઘસ દરમિયાન અચાનક હિંસા ફાટી નીકળી અને જોગાનું જો કે સરઘસમાં બલરાજજી પણ હાજર હતા, જેથી પોલીસે તેમની ધરપકડ કરી. જે માણસ જેલમાં જેલર બનવા માટે શીખવા ગયા હતા તે જ માણસને એ જ જેલમાં કેદી તરીકે પૂરવામાં આવ્યા. આ સ્થિતિમાં ફિલ્મનું શૂટિંગ જોખમમાં મુકાઈ ગયું. લાખો રૂપિયા દાવ પર લાગ્યા હતા. ત્યારે કે આસિફે મુંબઈના હાઈકોર્ટ અને જેલ પ્રશાસન સાથે ભારે જહેમત બાદ એક ખાસ પરવાનગી મેળવી. પરવાનગી એવી હતી કે બલરાજજી જેલમાં કેદી તરીકે રહેશે, પણ દિવસે શૂટિંગ માટે બહાર જઈ શકશે. મિત્રો, સિનેમાના ઇતિહાસનો આ સૌથી અનોખો કિસ્સો છે. સતત 3 મહિના સુધી આ સિલસિલો ચાલ્યો. રોજ સવારે પોલીસની ગાડી જેલના દરવાજે આવતી. બે સશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ બલરાજજીને સેટ પર લઈ જતા. સેટ પર તેઓ જેલરનો યુનિફોર્મ પહેરીને રોફ જમાવતા, દિલીપ કુમાર સાથે સીન શૂટ કરતા અને જેવા પેકઅપના 5 વાગે એટલે ફરીથી કેદીના કપડાં પહેરીને પોલીસની સાથે આર્થર રોડ જેલની અંધારી કોટડીમાં પાછા આવી જતા. વિચારો, જેલની એ ભીતો વચ્ચે રાતો વિતાવીને પણ તેમણે સિનેમા પ્રત્યેની પોતાની ફરજ નિભાવવામાં જરાય કચાશ ન આવવા દીધી. કદાચ એ જ જેલના સાચા અનુભવે તેમના અભિનયમાં પણ એ જ સચ્ચાઈને ભરી દીધી. ઉંમરના એક પડાવ પછી બલરાજજીએ અભિનયને ધીરે ધીરે અલવિદા કહીને લેખન તરફ પોતાનું ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું. પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. ફિલ્મ ગરમ હવાનું ડબિંગ પૂર્ણ કર્યાના બીજા જ દિવસે 59 વર્ષીય બલરાજજીને હાર્ટ એટેક આવ્યો. તે કાળમુખો દિવસ હતો 13 એપ્રિલ 1973. હાર્ટ એટેક આવતા જ બલરાજજીને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવામાં આવ્યા. લિફ્ટમાં તેમણે ડોક્ટરના નામે ચિઠ્ઠી લખી, જેમાં જણાવ્યું હતું કે મેં મારું જીવન સારી રીતે જીવ્યું છે, મને કોઈ અફસોસ નથી. પોતાના જન્મદિવસના થોડા જ દિવસ પહેલા બલરાજજીએ આ દુનિયાને છોડી દીધી. બલરાજજી માત્ર એક અભિનેતા ન હતા, તેઓ ચિંતક હતા, લેખક હતા અને સૌથી ઉપર એક એવા સંવેદનશીલ વ્યક્તિ હતા જેમને સામાન્ય માનવીની પીડા પોતાની લાગતી. આજે ભલે તેઓ આપણી વચ્ચે નથી, પણ જ્યારે જ્યારે ભારતીય સિનેમામાં સહજ અભિનયની વાત નીકળશે ત્યારે બલરાજજીનું નામ સૌથી મોખરે હશે. યુવા મિત્રો, બલરાજ

સાથીઓ. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા.

0: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત, સપનું આપણા સૌનું. સ્વચ્છ ભારત.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર. હમારે વેબસાઇટ akashvani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
2: બરાબર 7 વાગે હિન્દી સમાચાર દિલ્હી કેન્દ્રથી અમે રિલે કરીશું.

0: મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણી રાજકોટની પ્રસારણ સેવા. આપને જણાવીએ છીએ હીટવેવ સાવચેતી સંદેશ. રાજકોટ મહાનગરપાલિકા તરફથી નાગરિકોને ગરમીથી બચવા સૂચનો. શું કરવું? તરસ ન હોય તો પણ પુષ્કળ પાણી, છાશ કે લીંબુ શરબત પીવો. બહાર નીકળતી વખતે સુતરાઉ કપડાં, ટોપી કે છત્રીનો ઉપયોગ કરો. તાજો અને હળવો ખોરાક લો. શું ન કરવું? બપોરે 12-4 દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. ચા, કોફી અને ઠંડા પીણાનું વધુ પડતું સેવન ન કરો. ભૂખ્યા પેટે તડકામાં ન જાઓ. અસ્વસ્થતા જણાય તો તુરંત નજીકના દવાખાનાનો સંપર્ક કરવો. હીટવેવ સાવચેતી સંદેશ અહીં પૂર્ણ થાય છે.
1: સૌની માટે સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના, મોદીજીનો સંકલ્પ.
2: યોજના ઉન નવજવાનો કે લીએ હૈ તાકિ આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ન પડે, આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ બિતા સકો.
1: અત્યાર સુધીમાં 8.85 કરોડ થી વધુ લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે. જો તમારી ઉંમર 18-40 વર્ષની વચ્ચે હોય તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટીડ લાભ વિશે જાણવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો.

0: राम राम।
1: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ ગામનો ચોરો અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
2: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
2: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી. રામ રામ રામ રામ.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિય ચેનલો હવે આપના સ્માર્ટફોનમાં પણ. આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. આકાશવાણીની એફએમ ગોલ્ડ, એફએમ રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક ચેનલો AIR ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પણ. આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો. તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હોવા આપની સાથે સદાય રહેશે આકાશવાણી.
1: ગુજરાતમાં પ્રાદેશિક સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી અમે સહ પ્રસારિત કરીશું.
2: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
3: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10-11 દરમિયાન,
2: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10-10:30 દરમિયાન.
3: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
2: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે
4: 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
5: શ્રોતા મિત્રો, આ સાથે જ ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર પ્રસારિત કરાશે.

0: તાલુકા પંચાયત છે એની સેન્સની પ્રક્રિયાનો આરંભ આજે કરવામાં આવ્યો છે અને આવનાર દિવસમાં અમારા વાપી મહાનગરપાલિકા, ઉમરગામ નગરપાલિકા, વલસાડ જિલ્લા પંચાયત અને અમારી બધી તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીની બોડી બેસે અને જે નરેન્દ્ર મોદી સાહેબ વિકસિત ભારતનો સંકલ્પ લઈને ચાલી રહ્યા છે એ રીતે અમે વિકસિત વલસાડ લોકસભા કઈ રીતે બનાવીએ એની પર પૂરો પ્રયત્ન કરવાના છે.
1: દરમિયાન જૂનાગઢ જિલ્લા પંચાયતમાં નવા પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે. આ વખતે સામાન્ય વર્ગની મહિલાને પ્રમુખ પદ મળશે. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે આજે સેન્સ પ્રક્રિયાના બીજા દિવસે દાવેદારોએ નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી નોંધાવી. રાજકોટ જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ પ્રથમ 2.5 વર્ષ માટે અન્ય પછાત વર્ગ માટે અનામત રાખવામાં આવ્યું છે. તાપી જિલ્લા પંચાયત વ્યારા નગરપાલિકાના પ્રમુખ માટે વ્યારાની પીપી સવાણી શાળા ખાતે પણ સેન્સ પ્રક્રિયા યોજાઈ. સ્નાતક તબીબી શિક્ષણમાં પ્રવેશ માટેની રાષ્ટ્રીય પાત્રતા અને પ્રવેશ પરીક્ષા નીટ આજે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ ગઈ. રાજ્યના 31 શહેરોના 211 કેન્દ્રો પર લેવાયેલી આ પરીક્ષામાં 79,000 જેટલા વિદ્યાર્થી હાજર રહ્યા. કુલ 720 ગુણના પેપરમાં 360 ગુણનું જીવવિજ્ઞાન અને 180 ગુણના ભૌતિકશાસ્ત્ર અને રસાયણ વિજ્ઞાનના પેપર લેવાયા. વલસાડ જિલ્લાના 10 કેન્દ્રો પર કુલ 3,252 અને જૂનાગઢ જિલ્લામાં 2,107 તો ગીર સોમનાથ જિલ્લામાં 1,229 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ધોરણ 12ના તમામ પ્રવાહોની પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે. આ પરીક્ષા ફેબ્રુઆરી માર્ચ દરમિયાન યોજાઈ હતી. વિજ્ઞાન, સામાન્ય, વ્યવસાયલક્ષી અને ઉચ્ચતર બુનિયાદી પ્રવાહનું પરિણામ ઉપરાંત ગુજસેટ 2026 તથા સંસ્કૃત મધ્યમા પરીક્ષાના પરિણામ પણ આવતીકાલે જાહેર થશે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જોઈ શકશે. વોટ્સએપ દ્વારા પરિણામ મેળવવા માટે વિદ્યાર્થીઓએ પોતાનો બેઠક ક્રમાંક 6357300971 નંબર પર મોકલવાથી પરિણામ પ્રાપ્ત થઈ શકશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સુરતના ઓલપાડ તાલુકાના જીનોદ ગામે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં હાજરી આપી હતી. તેમણે પ્રાકૃતિક કૃષિને વ્યાપક બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલની મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો પણ નિહાળ્યા હતા અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. પરિસંવાદમાં રાજ્યપાલે જણાવ્યું કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને રોગમુક્ત સમાજ માટે બેક ટુ નેચર એકમાત્ર ઉપાય છે. દેશી ગાયના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એ ધરતીના જળસ્તર સુધારવા, પશુ પક્ષીઓને બચાવવા અને આવનારી પેઢીને સ્વસ્થ જીવન આપવાનો એકમાત્ર માર્ગ છે. સેક્સ ડ સીમેન ટેકનોલોજીથી રાજ્યમાં 90% વધુ માદા બચ્ચાનો જન્મ થયો છે, જેને પગલે પશુપાલકોની આવકમાં પણ વધારો થયો છે. વર્ષ 2018-19માં 8 લાખ સેક્સ સીમેન ડોઝના ઉત્પાદન માટેના પ્રોજેક્ટને ભારત સરકારે મંજૂરી આપી હતી, જેમાં 60% કેન્દ્ર સરકારનો અને 40% રાજ્ય સરકારનો હિસ્સો હતો. જૂન 2021થી ગુજરાત બોવાઇન સીમેન સેક્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સેક્સ સીમેન ડોઝનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું અને ફેબ્રુઆરી 2026 સુધીમાં કુલ 8 લાખ સેક્સ સીમેન ડોઝનું ઉત્પાદન પૂર્ણ થયું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. સુરેન્દ્રનગર પોલીસે 51 લાખ રૂપિયાના 35 તોલા સોનાના દાગીના પરત અપાવી માનવતાલક્ષી અભિગમ દાખવ્યો છે. જેપી શેરી વિસ્તારમાં રહેતા અનિલભાઈ પરમારે સોનાના દાગીના ગીરવે મૂકી ઉછીના રૂપિયા લીધા હતા, ત્યારે સમય જતા આ રૂપિયા પરત આપી દીધા હોવા છતાં વધુ પૈસાની માગણી કરાઈ હતી, જેથી તેમણે પોલીસને જાણ કરતા એ ડિવિઝન પોલીસે સોનાના દાગીના પરત અપાવ્યા હતા. આ અંગે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ વધુ માહિતી આપી.
2: ત્રણ લાખ રૂપિયા વ્યાજ પેટે લીધા હતા અને 3 લાખના એ લોકો 18 લાખ રૂપિયા ભરી દીધા અને બેનનો લગભગ 40 તોલા અને આસપાસનું સોનું, જે લગભગ 50-51 લાખનું જે સોનું હતો એ ગીરવી મૂકી દીધો હતો. એ લોકો સોનું લઈને ભાગી ગયા. અત્યારે હેરાન કરીને બધું સોનું પચાવવા માંગતા હતા. બીજા 15-20 લાખ રૂપિયા એ લોકો માંગતા હતા. તો એ તમામ સોનાના જે દાગીના છે લગભગ 50-60 લાખ રૂપિયાના એ અત્યારે બેનને પરત લાવીને આપ્યા છે. છેલ્લા 1 અઠવાડિયાની અંદર 4થો એવો કિસ્સો છે જેમ વ્યાજ વટાથી પરિવારને મુક્તિ અપાવી છે.
1: વ્યાજખોરીના દૂષણ સામે અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય

0: મંત્રાલયે એવા અહેવાલો અને સોશિયલ મીડિયા સંદેશને નકારી કાઢ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આધાર કાર્ડ ફોર્મેટ આ વર્ષના અંત સુધીમાં એક જ ફોટો અને QR કોડમાં બદલાઈ જશે. મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે સરકારની આવી કોઈ યોજના નથી. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જો કે આગામી 2 દિવસ દરમિયાન રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે કે આજે દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ શકે છે.
1: मौसम अगले 7 दिनों तक लगभग आमतौर पे शुष्क रहने की संभावना है. जहाँ तक टेम्परेचर की बात करें अधिकतम तापमान की, तो 24 घंटे में कोई विशेष बदलाव नहीं आया है. सौराष्ट्र के कुछ हिस्सों में अधिकतम तापमान सामान्य से ज्यादा थे, और जो सबसे ज्यादा तापमान दर्ज किया गया अधिकतम वो सुरेंद्रनगर 43.5 डिग्री सेल्सियस दर्ज किया गया था.
0: आज विश्व प्रेस स्वतंत्रता दिवस है, જે પ્રેસ સ્વતંત્રતાની સ્થિતિનું મૂલ્યાંકન કરવાનો પ્રસંગ છે. આ વર્ષે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ અભિવ્યક્તિની સ્વતંત્રતાને પુનઃપુષ્ટિ કરવા અને ભવિષ્ય માટે માહિતી ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે વ્યવહારુ રીતોની આસપાસ પત્રકારત્વ, AI સહિત ટેકનોલોજી અને માનવ અધિકાર કલાકારોને સંરેખિત કરવા માટે એક મહત્વપૂર્ણ ક્ષણ પ્રદાન કરે છે. યુનેસ્કોની જનરલ કોન્ફરન્સની ભલામણને અનુસરીને ડિસેમ્બર 1993 યુએન જનરલ એસેમ્બલી દ્વારા પ્રેસ સ્વતંત્રતા દિવસની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી 3 મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભરૂચ જિલ્લાના માતર ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતમાં એક યુવાનનું મોત થયું છે અને અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. રાજસ્થાનના અલવર જિલ્લાના 28 વર્ષીય વસીમ ખાન ટ્રકના ટાયર સાફ કરતી વખતે એક કારે ટક્કર મારતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ત્યારે અન્ય એક ટ્રક ડ્રાઈવર પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા, તેને તાત્કાલિક સારવાર માટે વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આઈપીએલ T20 ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાશે, જે હમણાં 7:30 વાગે શરૂ થશે. ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે, જ્યારે ગુજરાત ટાઇટન્સ 5મા સ્થાને છે. સરકારે બાળકોમાં ડાયાબિટીસ મેલિટસ પર માર્ગદર્શિકા દસ્તાવેજ બહાર પાડ્યો છે. આ દસ્તાવેજ તાજેતરમાં પૂર્ણ થયેલા જાહેર આરોગ્ય સેવા વિતરણમાં શ્રેષ્ઠ પ્રથાઓ પર રાષ્ટ્રીય પરિષદમાં બહાર પાડવામાં આવ્યો હતો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે કે માર્ગદર્શિકા દસ્તાવેજ પ્રથમ વખત બાળપણના ડાયાબિટીસના સ્ક્રીનિંગ, નિદાન, સારવાર અને લાંબા ગાળાના સંચાલન માટે એક માળખાગત અને પ્રમાણિત રાષ્ટ્રીય માળખું સ્થાપિત કરે છે. નવી માર્ગદર્શિકાનો ઉદ્દેશ જન્મથી 18 વર્ષ સુધીના તમામ બાળકો માટે સાર્વત્રિક આરોગ્ય તપાસ સુનિશ્ચિત કરવાનો છે. વહેલા નિદાન માટે સમુદાય અને શાળા બંને પ્લેટફોર્મનો ઉપયોગ કરીને શંકાસ્પદ કેસોને તાત્કાલિક રક્ત ગ્લુકોઝ પરીક્ષણો આપવામાં આવશે અને પુષ્ટિ અને સારવાર માટે જિલ્લા આરોગ્ય સુવિધાઓમાં ઝડપથી રીફર કરવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આવતીકાલે મતગણતરી થશે. રાજ્યના 31 શહેરમાં આજે નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ ગઈ. ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષાનું આવતીકાલે પરિણામ. આગામી 2 દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રની સંગ. હવે પછીનું પ્રસારણ થોડી જ ક્ષણોમાં.

0: આકાશવાણી રાજકોટ અમદાવાદ વડોદરા અને ભુજ પ્રસ્તુત છે ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. કાર્યક્રમ પ્રદાન આકાશવાણી રાજકોટ.
1: સૌની માટે સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના મોદીજીનો સંકલ્પ.
2: યોજના ઉન નૌજવાનો કે લીએ હૈ તાકિ આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ન પડે, આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ બિતા સકો.
1: અત્યાર સુધીમાં 8.85 કરોડ થી વધુ લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે. જો તમારી ઉંમર 18-40 વર્ષની વચ્ચે હોય તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટીડ લાભ વિશે જાણવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો.

0: ભાઈ, હેતુભાઈ, વેજાભાઈ, મંજુબેન, જીવીબેન, હો ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ. રામ રામ.
1: એ રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન, હો ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ.
2: રામ રામ.
3: રામ રામ વિરલભાઈ. રામ રામ.
4: એ રામ રામ અટલબેન. રામ રામ.
3: ભાઈ, ચોરે આપણે ભેગા થયા, અવનવી વાત કરવાની હશે.
4: બરાબર.
3: તો આજે કયા વિષય ઉપર આપણે વાત કરવાની છે ભાઈ?
4: આજે છે ને, આપણે નથી ખેતી ઉપર વાત કરવી, નથી પશુપાલન ઉપર વાત કરવી.
3: અચ્છા.
4: આજે કઈક છે ને, શ્રોતાઓને તમને છે ને, આ સાવ જુદી જ રીતની વાત સંભળાવવાની છે.
3: અચ્છા, શું વાત છે?
4: તો એ હવે આપણે સાંભળીએ.
3: ઓકે.
5: શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંદના 24મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણની એક બહુ મહત્વની લીલા, કે જે પ્રકૃતિ અને પર્યાવરણ માટે બહુ મહત્વની લીલા છે, અને એ લીલાને અમે શ્રી ગિરિરાજ લીલા એવું નામ આપીએ છીએ. આ શ્રી ગિરિરાજ લીલામાં ભગવાન શ્રી કૃષ્ણએ ગાયોની પૂજા કરાવી, પર્વતની પૂજા કરાવી, અને લોકોનો ભોજન સમારંભને એવું પેલું રાખેલું. તો એના ઉપરથી એક વસ્તુ સિદ્ધ એ થાય છે કે મનુષ્યનો મનુષ્ય સાથે વ્યવહાર કેવો હોવો જોઈએ, મનુષ્યનો મનુષ્ય ઇતર પ્રાણીઓ જે છે એમની સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ, અને મનુષ્યનો પ્રકૃતિ સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ, જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ પર્વતની પૂજા કરાવી છે. પર્વતની પૂજા, કોઈ પણ વસ્તુની પૂજા તમે જ્યારે કરો છો, તો કેવલ પૂજનનો અર્થ ખાલી પૂજા એટલે કંઈ કંકુ, ચોખા કે ફૂલ એ જ નથી. પૂજા કરો એટલો એનો અર્થ એ થાય છે કે તમે એમને સન્માન આપો છો, તમે એમને માન આપો છો, એમની મહત્વતાને તમે સ્વીકારો છો. તો ભગવાન શ્રી કૃષ્ણએ બધાને સાથે રાખીને શ્રી ગિરિરાજજીની પૂજા કરાવી, ગોવર્ધન પર્વતની પૂજા કરાવી, અને લોકોને એક બહુ મોટો સંદેશ આપ્યો કે પ્રકૃતિ આપણે જીવવા માટે, પ્રકૃતિ વગર તો આપણે જીવી શકીએ નહીં. આપણા સડદર્શનમાં જે સાંખ્ય દર્શન કહેવાય છે, એ સાંખ્ય દર્શનમાં આખી જે સૃષ્ટિ છે એ બેથી જ બનેલી છે, એમાં પુરુષ અને પ્રકૃતિ, એ પુરુષ અને પ્રકૃતિથી બનેલું આખું સૃષ્ટિ છે. એટલા માટે શિવ મંદિરની અંદર જે શિવજીનું જે થાળું છે એ પ્રકૃતિ છે, અને શિવ છે એ પુરુષ છે. એ પુરુષ અને પ્રકૃતિથી આખું વિશ્વ ચાલે છે. તો આપણે જીવવા માટે થઈને પ્રકૃતિ વગર તો જીવી ન શકીએ. તો ભગવાને પર્વતની પૂજા કરાવીને એક બહુ મોટો સંદેશ આપ્યો કે તમે પ્રકૃતિને સન્માન આપો, પ્રકૃતિને પૂજો, તો જ ભવિષ્યની અંદર મનુષ્ય અને મનુષ્યતર પ્રાણીઓ જીવી શકશે.
3: વાહ વાહ વાહ, વાત તો બહુ સારી કરી. અને ચોરે જે બેઠા છે ને મહારાજ, શાસ્ત્રીજી જેવા લાગે છે. તો મારી સાથે સાથે શ્રોતા મિત્રોને પણ આશ્ચર્ય થશે કે આપણે કઈ કથા સાંભળવાની છે કે શું આજે?
4: હા, એટલે આપણે અટલબેન કથા સીધી નથી સાંભળવાની, પણ કથાકારને સાંભળવાના છે.
3: અચ્છા.
4: અને શાસ્ત્રી શ્રી કૌશિકભાઈ ભટ્ટ, જેઓનું ગામ છે રાણસિકી, જે ગોંડલ તાલુકાનું ગામ છે, તેઓ લગભગ 30 થી પણ વધારે વર્ષોથી કથા કરે છે.

0: અને કથામાં પણ ભાગવત છે, રામાયણ છે, શિવપુરાણ છે, આ બધી કથાઓ એ ખૂબ વર્ષોથી કરે છે અને લગભગ 400 થી વધારે કથાઓ તેઓ કરી ચૂક્યા છે. અટલબેન, ખાસ વાત એ છે કે કથાના માધ્યમથી પર્યાવરણની જાગૃતિ, કથાના માધ્યમથી પ્રકૃતિની જે જાગૃતિ છે એ ખાસ ફેલાવી રહ્યા છે, અને એટલે ચોરે આજે એમની વાતોની સાથે સાથે એમના કથાના પ્રસંગો પણ આપણે સાંભળવા.
1: વાહ વાહ વાહ, ખૂબ સરસ. તો ચોરે કૌશિકભાઈ આવી ગયા છે.
0: હાજી,
1: તો આપણે એમનું સૌથી પહેલા તો સ્વાગત કરીએ અને એમને કહીએ
0: રામ રામ રામ
2: રામ રામ રામ રામ રામ.
0: કૌશિકભાઈ, સરસ મજાના પ્રસંગથી તમે આ ખા ગામના ચોરાના કાર્યક્રમનો પ્રારંભ તમે કરાવ્યો. હવે સૌથી પહેલા અમે હમણાં તમારા પરિચયમાં એ વાત કરી કે તમે છેલ્લા 30 કરતા વધારે વર્ષોથી કથા કરો છો, તો આ કથા તમને વારસામાં મળી છે કે કેવી રીતે તમે કથાકાર તરીકે આગળ વધ્યા?
2: જી, કથા ક્ષેત્ર મારા વારસામાં મને મળેલું છે. મારા પિતાશ્રી ગિરિજાશંકરભાઈ, કે જેઓ વર્ષો સુધી શ્રીમદ ભાગવત અને રામાયણની કથાને સમર્પિત, તો પરિવારનું નાનપણથી જ મને કથા ક્ષેત્રનું એ વાતાવરણ મળ્યું, જેથી કરીને આમ સંસ્કૃતમાં એમએ સુધી અભ્યાસ કરીને પિતાજીએ જ મને કથા ક્ષેત્ર આપ્યું અને વર્ષોથી કથાના માધ્યમથી આ સેવા કરી રહ્યા છીએ.
0: અચ્છા, તો તમે કથામાં ક્યાં ક્યાં પ્રકારની કથાઓ વિશેષ કરતા હો?
2: કથામાં શ્રીમદ ભાગવત સૌથી વધુ, ત્યારબાદ તુલસીદાસજી દ્વારા રચિત રામચરિત માનસ, શિવ મહાપુરાણ અને દેવી ભાગવત. આજે આપણા ગુજરાતની અંદર સૌથી 4 પ્રકારની કથાઓ છે એ વધારે કહેવાતી હોય છે, તો આ 4 કથાઓ અમે કરીએ છીએ.
1: અચ્છા શાસ્ત્રીજી, કથાઓ તો ઘણા કથાકાર કરતા હોય છે, સારી પણ કરતા હોય છે, લોકો ભાવપૂર્ણ રીતે સાંભળતા પણ હોય છે, પણ આજે તમે ધર્મ સાથે પ્રકૃતિનો સંદેશ જોડ્યો છે, એક નવીન વસ્તુ લાગી અમને, તો આ કેવી રીતે વિચાર આવ્યો અને પછી કેવી રીતે એમાં તમે આગળ શું શું કર્યું?
2: બેન, અત્યારે હું ગામડામાં જ રહું છું અને મારું નાનપણ ગામડામાં જ વીત્યું. આમ તો બાળપણથી અમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કારો, અમે નાના હતા ત્યારથી શાખામાં જતા, તો અમને ત્યાંથી જ એવું શીખવવામાં આવતું કે પર્યાવરણને વધુમાં વધુ જો સાચવશું તો આપણે જીવી શકશું, પાણી, પૃથ્વી, હવા એ જો ચોખ્ખું હશે તો આપણે જીવી શકશું, એવું અમને નાનપણથી મળતું. અને કથાઓની અંદર ઘણી બધી કથાઓ એવી છે કે જેના માધ્યમથી સહજ રીતે કથાથી જ એમ લાગે, કથા જોતા, કે ભાઈ આ પર્યાવરણ માટે થઈને જ આ કથાઓ લખાઈ છે અને પર્યાવરણનું બહુ સુંદર વર્ણન કથાઓમાં આવતું હોય છે, લોકોને એ બાબતમાં જાગૃત કરવા અત્યારના સમયમાં બહુ જરૂરી છે, એટલે વ્યાસપીઠથી લોકોને અમે જાગૃત કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ.
0: એટલે અટલબેન, શાસ્ત્રીજી છે ને એ જ્યારથી કથાની શરૂઆત કરી ત્યારથી જ પર્યાવરણની વાતો કરે છે, તો પર્યાવરણના શું શું સંદર્ભો તમે કથામાં આપો છો?
2: જી,
0: એ અમને.
2: આપણું મનુષ્ય શરીર એ 5 તત્વોથી બનેલું છે. એમાં રામાયણના કિષ્કિંધા કાંડમાં જ્યારે વાલીનો વધ થયો ત્યારે ભગવાન રામ એ વાલીની પત્ની તારા જયારે બહુ રડતી હતી ત્યારે એમને કહે છે કે છીતી જલ પાવક ગગન સમીરા પંચરતિત યહ અધમ શરીરા. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ આ પંચ તત્વોથી બનેલું માનવ શરીર છે. તો આ પંચતત્વના બનેલા માનવ શરીરને એમનો લય ખોરવાઈ ન જાય, એમનું શરીર તંદુરસ્ત રહે, એના માટે થઈને આ 5-5 તત્વોનું બેલેન્સ હોવું જરૂરી છે. અને પંચ તત્વોથી બનેલા માનવ શરીરને 5-5 તત્વો થી એના વગર જીવી શકે એમ નથી, તો જીવવા માટે પણ પંચ તત્વો જરૂરી છે. એટલે જ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની જે ઘણી બધી બાળ લીલાઓ છે, 11 વર્ષ સુધીની જે ગોકુળની લીલાઓ છે, એમાં ભગવાનની મુખ્ય 5 લીલાઓ, એમાં આમ જોઈએ તો પર્યાવરણની દ્રષ્ટિએ 5 તત્વોનું શુદ્ધિકરણ કર્યું, જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ માટી ખાધી અને એના દ્વારા સમાજને સંદેશ આપ્યો કે માટીને પવિત્ર કરી, કે ભાઈ પૃથ્વી તત્વને શુદ્ધ કર્યું. પછી યમુનાજીના ધરામાં જઈને જે જલ એટલું બધું ઝેરી હતું કે જે પાણી ઉપરથી પક્ષી ઉડતું ઉડતું નીકળે તો એ ચક્કર ખાઈને નીચે પડી જતું હતું, જે પાણી નહોતું ગાયોને કામ લાગતું, નહોતું ગોવાળોને કામ લાગતું, તો એ પાણીને શુદ્ધ કરવા માટે થઈને કાલિયનાગને દૂર કરવો જરૂરી હતો, તો કેટલું મોટું જોખમ લઈને પણ કાલિયનાગને દૂર કરી અને પાણીને શુદ્ધ કર્યું. મોટી વાત એ છે કે કાલિય નાગને દૂર કરતી વખતે ભગવાને નાગને માર્યો નથી. જો કાલિય નાગને મારી નાખે તો એક દ્રષ્ટિએ પાછું પ્રકૃતિનો અપમાન જ છે, કારણ કે બધા જ જીવોની સૃષ્ટિમાં જરૂર છે. તો ભગવાને કાલિય નાગને ભગાડ્યો યમુનાજીના ધરામાંથી અને પાણીને શુદ્ધ કર્યું. પછી ભગવાન શ્રી કૃષ્ણ 2 વખત અગ્નિનું પાન કરે છે, એવી લીલા આવે છે, અને એ પણ ગાયોને બચાવવા માટે.

0: નિર્વનમાં ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા ગયા તો એકદમ આગ લાગી તો ભગવાન અગ્નિ પી ગયા, તો એના દ્વારા તેજ તત્વને શુદ્ધ કર્યું. પછી એક વંટોળના સ્વરૂપમાં ગોકુળમાં તૃણાવર્ત નામનો રાક્ષસ આવે છે, એને ભગવાને મારી અને વાયુ તત્વને શુદ્ધ કર્યું છે. અને છેલ્લે વ્યોમાસુર નામનો રાક્ષસ, એને વ્યોમ એટલે આકાશ થાય, તો એના દ્વારા ભગવાને આકાશ તત્વને શુદ્ધ કર્યું. આમ મુખ્ય પાંચ લીલાઓ દ્વારા ભગવાને પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ પાંચ તત્વોને શુદ્ધ કર્યું છે. જ્યારે હજારોની સંખ્યામાં લોકો બેઠા હોય ત્યારે આ પ્રકારની જયારે વાતો કરીએ તો એમાંથી પાંચ જણને પણ એમ લાગે કે આ વાત બરાબર છે, તો પાંચ લોકો પણ જો આમાં ઉતારે જીવનમાં તો ઘણો બધો સમાજમાં પરિવર્તન આવે એ અપેક્ષાએ આવી વાતો થતી હોય છે.
1: ખૂબ સરસ. આપે ધાર્મિક સંદર્ભો લઈ અને ખૂબ સારો સંદેશ આપ્યો, તો પ્રશ્ન હવે એ થાય કે સમાજમાં આપણે ખૂબ વિસંગતા જોવા મળે છે કે એક તરફ આપણે યમુનાજીની પૂજા કરીએ, ગંગાને માં માનીએ, પણ બીજી બાજુ આપણે જ એને પ્રદૂષિત કરીએ છીએ, તો એ વિશે આપ કેવી રીતે સમજાવો છો?
0: અત્યારે બેન હમણાં એક એવો સર્વે આવ્યો છે કે ભારતના દર પાંચ બીમાર વ્યક્તિઓ માંથી ત્રણ બીમાર વ્યક્તિઓ એવી છે કે જેમને શુદ્ધ હવા નથી મળતી, શુદ્ધ પાણી નથી મળતું અને શુદ્ધ ખાવાનું નથી મળતું, એટલા માટે થઈને બીમાર છે લોકો. તો આજે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે રાસાયણિક ખાતર પછી રાસાયણિક દવાઓ એનો આજે મનુષ્ય એટલો બધો સ્વકેન્દ્રી બની ગયો છે કે પોતાના નાના એવા સ્વાર્થ માટે થઈને હું કેટલું બધું નુકસાન કરી રહ્યો છું એ નથી વિચારતો. 8 ઇંચનું પૃથ્વીનું જે પડ છે કે જેમાં બીજ ફલિત થાય છે, વૃક્ષ ઉગે છે, એ 8 ઇંચના પૃથ્વીના પડને બનવા માટે થઈને 1.5 લાખ વર્ષનો સમય લાગે છે. હવે એ પડને આપણે રાસાયણિક ખાતરો દ્વારા એટલું બધું ઝેરી કરી રહ્યા છે એનો વિચાર આપણે કરતા નથી. તો લોકોને એ માધ્યમથી એમ કે ભાઈ કથાના માધ્યમથી લોકોને જાગૃત કરીએ કે ભાઈ પૃથ્વીને તમે શુદ્ધ રાખો, પાણીને શુદ્ધ રાખો, વૃક્ષો તમે વાવો. જો વૃક્ષ નહીં હોય તો આપણે જીવીશું કેમ? કોવિડ કાળની અંદર કેટલું બધું આપણે બધાએ સહન કર્યું કે ઓક્સિજનની જ્યારે જરૂરિયાત ઉભી થઈ ત્યારે ઓક્સિજનની કિંમત શું છે લોકોને અમે સમજાવીએ. વૈજ્ઞાનિક અત્યારનો સમય એવો છે કે આપણા જેટલા જેટલા આપણા કોઈ પણ ઋષિ મહાત્માઓએ આપણને જે ધાર્મિક વિચારો આપ્યા છે એમાં દરેકમાં વિજ્ઞાન છે. આપણા ઋષિઓએ આપણને ઘરના આંગણે તુલસીનો ક્યારો રાખવાનું કહ્યું, તો એ વખતનો સમાજ એવો હતો કે જે વિજ્ઞાન કરતા ધર્મને વધારે સ્વીકારતો હતો, એટલે વિજ્ઞાનને ધર્મની સાથે વળીને આપી. હવે સમય એવો આવ્યો છે કે લોકો વિજ્ઞાનને વધારે સ્વીકારે છે, તો દરેક ધાર્મિક વાતને વિજ્ઞાનની સાથે વળીને આપવી પડે. ભાઈ તુલસીની પૂજા એટલે ખાલી તુલસીના ક્યારે દીવો એટલું જ નથી, પણ તુલસીને તમે સન્માન આપો છો તો તુલસી કેટલી ઉપયોગી છે કે જે 24 કલાક ઓક્સિજન જ આપતી રહે છે. આપણે પીપળાને શું કામ પૂજીએ છીએ, વડલાની પૂજા શું કામ કરીએ? પીપળો એવું ઝાડ છે જે 24 કલાક એની ઓક્સિજન આપવાની જ પ્રવૃત્તિ રહે છે, નહીતર બીજા વૃક્ષો છે એ રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. તો એ રીતે તમે તુલસીને માન આપો. 1 ચમચી ગાયનું ઘી એ જયારે ઘરમાં બળે છે ત્યારે એનાથી એક માણસને 24 કલાક સુધી મળે એટલો ઓક્સિજન ચોખ્ખો થાય છે, એવા વૈજ્ઞાનિક પ્રયોગો થયા. એટલા માટે આપણે દીવો કરીએ છીએ. આસોપાલવનું ઝાડ છે, તો આસોપાલવનું તોરણ શું કામ આપણે બાંધીએ છીએ? કે ઘણા બધા લોકો આપણા ઘરની અંદર પ્રસંગો હોય ત્યારે આવ્યા હોય, તો પ્રસંગોની અંદર ઘણા લોકો આવે તો ઘરમાં ઓક્સિજનની જરૂર વધારે પડે, તો આસોપાલવ એક એવું વૃક્ષ છે કે જેનું પાન કાપી લીધા પછી પણ એમાંથી 8 કલાક ઓક્સિજન નીકળ્યા કરે છે, એટલા માટે આસોપાલવનું તોરણ બંધાય છે. તો એનાથી યુવાનો બહુ જાગૃત થાય છે. અને અમે કથાના માધ્યમથી કથાની શરૂઆત જ એવી રીતે ઘણી જગ્યાએ જ્યાં યુવાનો વધારે જોડાયેલા હોય તેવો પ્રયત્ન કરતા હોય આપણે વૃક્ષારોપણથી શરૂઆત કરીએ. એવું નહીં કે વૃક્ષારોપણથી શરૂઆત કરીએ પણ પાછો પ્રતિજ્ઞા લેવડાવવાની કે ભાઈ તમે આ વૃક્ષને મોટું કરશો. હા, એ રીતે લોકોને અમે જાગૃત કરવાનો પ્રયત્ન કરીએ.
2: અને અટલબેન, શાસ્ત્રીજીની બીજી એક ખાસિયત એ છે કે વૃક્ષારોપણ ને તો એ પ્રોત્સાહન આપે છે, પણ વૃક્ષ છેદનને એ જરા પણ પ્રોત્સાહન નથી આપતા. એ પણ વાત,
0: એ તો ઝાડ, એક ઝાડ તમે જયારે કાપો છો ત્યારે એક વૃક્ષના કાપવાથી તમે સમાજને 16 લાખ રૂપિયાનું નુકસાન કરો છો. તમે કમસે કમ 16 લાખ રૂપિયા સમાજને આપી ન શકો, તો તમે તમને એક વૃક્ષ કાપવાનો એટલા માટે અધિકાર નથી કે એક વૃક્ષ પોતાના જીવનકાળ દરમિયાન ઓક્સિજન બનાવવા માટે 16 લાખ રૂપિયાનો ખર્ચ કરીએ ત્યારે જેટલો ઓક્સિજન બને એટલું ઓક્સિજન એક ઝાડ પોતાના જીવનકાળ દરમિયાન આપતું હોય છે. તો તમે ઝાડ કાપશો તો તમે આટલું નુકસાન કરશો. અને અમે સમાજમાં જાહેરમાં કહીએ છીએ ભાઈ તમે, તમારી પાસે એવી કોઈ સામર્થ્ય નથી કે તમે ગામમાં કોઈ રામજી મંદિર બંધાવી દો કે કૃષ્ણનું મંદિર બંધાવી દો કે શિવ મંદિર બંધાવી દો. તો એ સામર્થ્ય નથી તો ચિંતા નથી, પણ તમે તમારા નિવૃત્તિ કાળમાં ગામનું કોઈ ખરાબાની જગ્યા હોય તો ત્યાં 5 વૃક્ષ વાવો. તો તમે 5 મંદિરો ગામને બંધાવી દીધા, એટલું પુણ્ય. અને તમે જ્યારે તમારા ગામમાં વૃક્ષ વાવો છો ત્યારે તમે તમારી આગળની 7 પેઢીનો વીમો ઉતારાવો છો, એમ સમજો કે ભાઈ 7 પેઢી સુધી આગળના લોકોને એ વૃક્ષ દ્વારા ઓક્સિજન મળતો રહેશે. સમાજને બહુ મોટું કામ કરાવો છો એવી

0: તે પ્રેરિત કરતા હોય છે. રાજસ્થાનની આપણે ત્યાં પ્રસિદ્ધ વાત છે કે જોધપુરની બાજુમાં એક મહિલાએ એક વૃક્ષ ન કપાય એના માટે થઈને પોતાની ત્રણ દીકરીઓ સાથે 363 લોકોની સાથે એમણે બલિદાન આપી દીધું અને એમ કીધું કે શિર સાથે રૂખ બચે તો ભી સસ્તા જાન, કે એક જો ઝાડ બચાવવા માટે એક માથું આપી દેવું પડે તો એ સસ્તું કહેવાય. આવી રીતે લોકોને પ્રેરિત થતા કરતા હોઈએ છીએ.
1: આ ઉપરાંત આપ કંઈક પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવા માટે અને પાણી બચાવવા માટે પણ કંઈક સંદેશ આપતા હો છો.
0: પ્લાસ્ટિકનો ઉપયોગમાં એવું છે કે અત્યારે માણસને આળસુ એટલો થઈ ગયો, આજે આપણે જ્યારે નાના હતા ત્યારે જોતા કે કોઈ આ પ્લાસ્ટિકના જબલા જેવું કોઈ અસ્તિત્વ જ નહોતું અને ત્યારે ફરજિયાત તમારે બહાર જવું તો થેલી લઈને શાકભાજી લેવા જવું પડતું, તો અત્યારે આ વ્યવસ્થા ઊભી થઈ ગઈ તો માણસ સાવ થેલીને ભૂલી જ ગયો અને ગમે ત્યારે શાકભાજી લેવા તો બે પ્રકારના શાકભાજી લે તો એમાં બે જબલા લે છે. હવે એ તો શાકભાજી વાળો તો આપી દે છે પણ પછી તમે એનો નાશ નથી કરતા, તો એ પ્લાસ્ટિક જ્યારે જમીનમાં જાય છે ત્યારે પ્લાસ્ટિકને સડવા માટે થઈને એ પ્લાસ્ટિકનો નાશ થતા પૃથ્વીને કેટલું નુકસાન થાય છે અને કેટલા હજાર વર્ષનો સમય લાગી જાય છે. તો લોકોને ઓછામાં ઓછો પ્લાસ્ટિકનો ઉપયોગ કરો. લગ્ન પ્રસંગની અંદર જે અત્યારે ડિસ્પોઝેબલ ગ્લાસ ને એવું બધા વપરાતા હોય છે, તો કથાના યજમાનો પણ જયારે મુહૂર્ત લેવા માટે આવે ત્યારે અમે એટલું તો એમને કહેતા હોઈએ છીએ કે ભાઈ શક્ય હોય તો એવી કોઈ વ્યવસ્થા ઉભી કરો કે તમારા પ્રસંગમાં ઓછામાં ઓછું પ્લાસ્ટિકનો ઉપયોગ થાય.
1: કારણ કે વ્યાસપીઠ ઉપરથી કહેવાયેલી હોય ને વાત તો એનું અસર
0: ઘણી બધી અસર થતી હોય છે.
1: તો એવા કોઈ અનુભવ કે જયારે તમે લોકો સાથે આવી શરત મૂકો તો પછી કેવા કેવા પ્રતિભાવો આવે?
0: હા, ઘણા લોકો કથાની જયારે પૂર્ણાહુતિ હોય ત્યારે અમે એમ કહીએ કે ભાઈ હવે તમે કથા પૂરી થઈ છે, ક્યારેક ક્યારેક લોકોને એમ જાહેરમાં એમ કહેતા હોય કે તમે કંઈક નિયમ લો, તો ઘણા બધા વડીલો એવા હોય છે કે આપે તમે વૃક્ષોની વિશે વાત કરી હતી તો અમે હવે 5 ઝાડને વાવશું. પછી એ બીજા એ ગામની અંદર બીજી વખત અમે જયારે કથા કરવા જઈએ ત્યારે લોકો અમને મોટું થયેલું ઝાડ બતાવતા પણ હોય છે કે શાસ્ત્રીજી તમે ગયે વખતે કહી ગયા હતા તો આ ઝાડ જો વાયુ ના મોટું થઈ ગયું, હવે અમારે એની માવજત કરવાની પણ જરૂર નથી અને સરસ વૃક્ષ ઉગી ગયું છે. આવા તો ઘણા બધા અનુભવ અમને થતા હોય છે. પાણી બચાવો એના માટે બહેનોને જાગૃત કરતા હોઈએ છીએ તો પ્રતિજ્ઞા લેવડાવીએ તો ઘણી બહેનો મળતી હોય છે કે ભાઈ આ વાત કરી ખરેખર પાણીની આટલી બધી કિંમત છે અમને ખબર નહોતી, હવે અમે પાણીનો બગાડ નહીં કરીએ, આવી રીતે વાતો થતી હોય છે.
1: ખૂબ સરસ. અને એક વસ્તુ એ પણ આપણે મિત્રોને એ જ કહેવાની હોય છે કે જે પણ આપણા રિચ્યુઅલ્સ છે જેને કહેવાય કે તમને કોઈ કંઈ કીધું હોય કંઈક કરવાનું છે તો એના પીછે વૈજ્ઞાનિક કારણ છે કે ધારો કે તમને એમ કીધું હોય કે ભાઈ કૂતરાને કંઈક ખવડાવ છો તો પણ એ ખવડાવીને પછી પ્લાસ્ટિક લાંબુ વિચારતા નથી, તો ધારો કે એમ કીધું કે ભાઈ નદીમાં તમે લોટ પધરાવ છો તો એ તો એક રીતે કે ભાઈ માછલીઓને કંઈક મળે પણ તમે પ્લાસ્ટિક સાથે લોટ નાખી દો, તો આવી નાની નાની જે બાબત છે આપણે એ ધ્યાનમાં નથી લેતા એ વાંધો છે.
0: હા, સાચી વાત છે. બહેનોને મેં કહેતા જ હોઈએ છીએ કે ભાઈ આપ તમે જયારે પ્લાસ્ટિક સાથે કોઈ અઠવાડ બહાર નાખી દો છો તો તમને તો 2 સેકન્ડ જ થાય છે પ્લાસ્ટિક સાથે અઠવાડ નાખતા, પણ અત્યારે ગાય ભૂખી ગાય નીકળે તો હવે ગાયને ખબર નથી કે આ મારી વસ્તુ ખવાતી નથી તો એ વસ્તુ ખાવાના લોભે સાથે સાથે પ્લાસ્ટિક ખાઈ જાય છે. તો ઘણા બધા અમારે ગૌશાળાઓમાં કથા હોય ત્યારે ગાયોના સેવકો જે હોય છે એ લોકો કહેતા હોય છે કે 20 કિલો 25 કિલો પ્લાસ્ટિક ગાયના પેટમાંથી નીકળ્યું, તો લોકોને અમે કહીએ છીએ કે આ તમે પુણ્ય નથી કરતા, આ તમે પાપ કરો છો.
1: અને એવી જ રીતે વિરલભાઈ આપણે જોતા હોય છે કે પક્ષીઓને ચણ નાખવાની બદલે ગાંઠી આપીએ.
0: હા, બરાબર છે,
2: એ ઉલટાનું
0: નુકસાન કરે છે. હા, કૂતરાઓને પણ મેં એવું સાંભળ્યું છે કે કૂતરાને તમે જયારે બિસ્કિટ ખવડાવો છો ત્યારે મેંદાવાળા બિસ્કિટ થી કૂતરાની રૂવાટીઓ શરીરની ખરી જતી હોય છે. હવે કૂતરું પછી એટલું બધું પરેશાન થતું હોય આપણને એમ થાય પુણ્ય, કારણ કે જેના માટે થઈને જે ખાવા માટે નક્કી થયેલો પદાર્થ છે એ જ એમને ખવડાવીશું તો જ એમને આપણને કોઈ ઘાસ ખવડાવે તો આપણે કઈ રીતે સીધી વસ્તુ.
1: એટલે આપણે મનુષ્ય જાતને એવું છે કે ભાઈ હું ફાસ્ટ ફૂડ ખાઉં છું તો આ બધા ખાતા હોય, અને છે ને મને ક્યાંક કે ક્યાંક એવું લાગે છે કે આપણે બધી જગ્યાએ છે ને શોર્ટકટ ગોતીએ છીએ. કે આપે વાત કરી કે આપણે એક વૃક્ષ વાવીએ તો એ વૃક્ષ છે એ કાયમી પક્ષીઓને છાયો આપશે, ભોજનની વ્યવસ્થા થશે, પણ એ મને અઘરું લાગે છે. એટલે હું શું કરું કે ગાંઠિયા લઉં અને હું ફેંકી દઉં. મારા માટે બહુ આસાન છે કે જો ચકલી ખાઈ ગઈ, આ બધા ખાઈ ગયા, મને પુણ્ય મળી ગયું. એટલે આપણે ક્યાંક ને ક્યાંક પાપ અને પુણ્યની જે પરિભાષા છે મને લાગે છે એ ક્યાંક ને ક્યાંક બદલવાની જરૂર છે.
0: સાચી વાત છે, સાચી. એ પ્લાસ્ટિક થી કેટલું નુકસાન છે, તમે બીજી ન ખાવાના પદાર્થો એવા પક્ષીઓને નાખશો તો એ તો એનું નુકસાન જ થવાનું છે. એને ખાવાની જે વસ્તુઓ છે, તમે ચકલાને બાજરો નાખો તો એ બાજરો ખાશે તો એ તમને પુણ્ય થશે. અને તમે સેવ નાખશો તો ઘણા લોકો એવું સેવ પણ ચકલાઓને નાખતા હોય છે, સેવ તો ચકલું ખાઈ જશે ભૂખના હિસાબે, પણ પછી એમને શારીરિક ઘણું બધું નુકસાન થશે એ આપણે

0: નથી વિચારતા, અને એના હિસાબે તમે જુઓ અત્યારે પક્ષીઓની સંખ્યા ઘણી બધી ઓછી થતી જાય છે. એમની જે રહેવાની કુદરતી જે વ્યવસ્થાઓ હતી એ આપણે તોડી નાખી, નષ્ટ થતી જાય છે. અને બીજું, વૃક્ષ વાવવાનું કોઈને કહીએ તો એટલા માટે ઘણી વખત વિચારતો હોય છે માણસ કે વૃક્ષને મોટું થતો તો 20 વર્ષ લાગે, પણ એ નથી વિચારતો કે મારા દાદાએ ઝાડ વાવ્યું તો મને અત્યારે છાંયો મળે છે. કમસે કમ લોકોને હું કથાની અંદર વારંવાર એક સંદેશ આપતો હોઉં છું કે આપણો જ્યારે જન્મ થયો ત્યારે આપણાથી પૂર્વજોએ, આપણા ભૂતકાળના લોકોએ ઘણી બધી સારી દુનિયા આપણા માટે બનાવી રાખી હતી, તો કમસે કમ આપણે એટલું તો કરવું જોઈએ કે આપણે જઈએ એ પહેલા, આપણે પછી જે આવવા વાળા લોકો છે એના માટે પૃથ્વી ઉપર એકાદું ફૂંકું ઉમેરતા જઈએ કે જેના હિસાબે આપણે આપણને જવાનો સંતોષ હોય, જીવવાનો પણ સંતોષ રહે.
1: અને ઘણી વાર આ પણ વિસંગતા હું જોતી હોઉં છું વિરલભાઈ, કે બહારના લોકો છે એ કદાચ પ્રકૃતિને માં નથી કહેતા, નદીઓને માં નથી કહેતા, પણ છતાં આપણે જે ખાસ કરીને વેસ્ટર્ન કન્ટ્રીઝ જોઈએ તો એ લોકો શુદ્ધ રાખે છે, સાફ રાખે છે,
2: જાળવણી બહુ સરસ.
1: તો આપણે એમાં કેમ પાછા પડીએ છીએ?
0: એમાં લોકોની સમજફેર એ થઈ ગયો કે લોકો એવું માને છે કે પૂજા કરવી એટલે એક કળશ લોટો પાણીનો ચડાવી દેવો એ જ પૂજા. આપણે ટ્રેનમાં જઈએ છીએ તો નદી આવે છે, તો રસ્તામાં નદી આવે છે તો સિક્કા નાખી દો એ જ પૂજા, એવું માની લીધું. હકીકતમાં પૂજાનો અર્થ ન સમજો, ખરેખર પૂજાનો અર્થ એ છે કે તમે એનું મહત્વ સમજો કે ગંગા નદી છે અને માં કહીએ છીએ અને એ આપણી ભારતીય સનાતન સંસ્કૃતિની મહાનતા છે. આપણા ઋષિઓએ શીખ્યું કે ગંગા આપણી માં છે, તો એ અર્થમાં શીખ્યું હતું કે માં એટલા માટે છે કે આપણે એનું કેવી રીતે જતન કરવું જોઈએ. આપણે સૂર્યને સૂરજ છે તો સૂરજ દાદા કહીએ, ચાંદાને મામા કહીએ છીએ, આપણા સંબંધોની સાથે આપણે પૃથ્વીને આપણે માં કહીએ છીએ. શું કામ કે ભાઈ એ આપણા જ છે અને આપણે એમને માન આપવું જોઈએ,
1: આપણું પોષણ કરે છે.
0: હા, આપણે એમને માન આપવું જોઈએ અને એમનું મહત્વ આપણે સમજવું જોઈએ. એ એટલા માટે થઈને આપણને શીખ્યું હતું, પણ આપણે ખાલી પૂજા પૂરતું રાખી દીધું. અને બીજું, આપણે પવિત્રતાને વધારે મહત્વ આપીએ છીએ, સ્વચ્છતાને મહત્વ ઓછું આપીએ છીએ. અને પવિત્રતા છે એ આંતરિક વસ્તુ છે, મનની વસ્તુ છે, અને સ્વચ્છતા બહારની વસ્તુ છે. તો સ્વચ્છતા એ છે શરીર છે, પવિત્રતા છે આત્મા છે. તો પવિત્રતાની સાથે સાથે સ્વચ્છતાને આપણે મહત્વ ઓછું આપ્યું, એના હિસાબે અત્યારે પરિસ્થિતિ જો ઘણા બધા આપણા સાધુ સંતો મહાપુરુષો બહુ જાગૃત થયા છે ગંગાજીનું શુદ્ધિકરણ માટે થઈને, પણ જેટલું આપણે પશ્ચિમના લોકોએ ભલે એમની પૂજા ન કરી પણ એમને એ રીતે મહત્વ આપ્યું ભાઈ આપણા માટે જરૂરી છે, આપણે પૂજાનો અર્થ ખોટો લઈ લીધો, એના હિસાબે આપણે શુદ્ધ ન રાખી શકીએ નદીઓને. હાજી
1: વિરલભાઈ, શાસ્ત્રી કૌશિકભાઈને એક બીજી પણ વિનંતી કરીએ કે બીજા પણ કોઈ એવા પ્રસંગો આપણને કે જેમાંથી આપ વ્યાસપીઠ ઉપરથી કેવી રીતે સંદેશ આપો છો.
0: જી જી, પર્યાવરણ નો આમ જોઈએ તો સીધો અર્થ સંસ્કૃતમાં પર્યાવરણ શબ્દનો વ્યુત્પત્તિ અર્થ થાય છે પરિત આવરણ,
1: ખેતી
0: પર્યાવરણ. આપણી ફરતું જે આવરણ છે આજુબાજુમાં એ પર્યાવરણ છે. તો પર્યાવરણનું મહત્વ આપણા શાસ્ત્રોની અંદર શિવ મહાપુરાણ તમે લઈ લ્યો, રામચરિત માનસ લઈ લ્યો, તો રામાયણની અંદર તમે જુઓ તો ભગવાન 14 વર્ષ વનની અંદર પ્રકૃતિની સાથે જ રહ્યા. ભગવાન રામ એ અયોધ્યાના રાજકુંવર હતા, તો એ સમયમાં રાવણની સાથે એમને યુદ્ધ થયું, થવાનું હતું એ ખબર હતી, તો એ ધારત તો અયોધ્યાથી બહુ મોટી સેના બોલાવીને પણ એ યુદ્ધ રાવણની સાથે ખેલી શકત, પણ રામે અયોધ્યાથી સેનાને નથી બોલાવી, વનના વાનરોને રીછોને એ બધાને સાથે રાખીને આવડું મોટું કામ કર્યું. કેટલા વર્ષ સુધી રહ્યા, પર્ણકુટી બાંધીને રહ્યા, પ્રકૃતિને ભગવાન રામે કેટલું મહત્વ આપ્યું કે 14 વર્ષ સુધી વનમાં કંદમૂળ ફળ એટલે પ્રકૃતિનો જ આહાર કર્યો. ભગવાન શ્રી કૃષ્ણ છે એ પૂરેપૂરા વન્ય સંપત્તિથી વિભૂષિત છે. ભાગવતજીમાં કૃષ્ણની સુંદરતાનું વર્ણન કરતો એક શ્લોક છે, બરહા પીડમ નટવર વપુ કર્ણયોઃ કર્ણિકારમ બિભ્રત કનક કપિશમ વૈજયંતિમ ચ માલામ, એ જે શ્લોક છે એમાં પૂરેપૂરા ભગવાન વન્ય સંપત્તિથી વિભૂષિત છે. બરહા પીડ મસ્તક ઉપર મોર પીછનો મુગુટ છે, તો મોર છે એ પ્રકૃતિનું એક અંગ છે. નટવર વપુ કર્ણયો કર્ણિકારમ, ભગવાને પોતાના કાનમાં કરિણના પુષ્પો ધારણ કરેલા છે, તો ત્યાંય પ્રકૃતિ છે. પછી વૈજયંતિના પુષ્પોની માળા ભગવાને ધારણ કરેલી છે, તો ત્યાંય. પછી વૃંદાવનની અંદર ભગવાન છે, તો વેણુગીત ભાગવતજીના 10મા સ્કંદનો 21મો અધ્યાય છે, તો એમાં વેણુગીતનો જે છે એમાં શ્લોક આવે છે કે સુંદર મજાના પર્વતો છે, સરસ મજાના યમુનાજી વહી રહ્યા છે, સરસ મજાના સરોવરો છે, અને કમળો એ જે ખીલી રહ્યા છે એ કમળોની સુગંધથી આખું વૃંદાવન એનાથી આવૃત થઈ ગયું છે, તો એમાં પર્યાવરણનું વર્ણન છે. પછી ભગવાન શ્રી કૃષ્ણે વાંસળી વગાડી, ગાયોની વચ્ચે રહ્યા, યમુનાજીના કિનારે રહ્યા, ગિરિરાજને ધારણ કર્યો કદમના વૃક્ષ ઉપર, તો બધા જ ભગવાન શ્રી કૃષ્ણ. બીજું, આપણા બધા જે ભગવાન છે એ કે બધાએ પ્રકૃતિને મહત્વ આપ્યું છે. શિવજીની પૂજા તમારે કરવી છે તો બીલીપત્ર જોશે જ, તો બીલીના ઝાડ વગર શિવ

0: પૂજા પૂર્ણ નથી થતી. ગણપતિની પૂજા કરવી છે તો તમારે દુર્વા ધરોનો ઉપયોગ કરવો પડશે, તો ગણપતિ ધરોનો સ્વીકાર કરે છે. માતાજી છે તો માતાજીને ગુલાબનું પુષ્પ બહુ પ્રિય છે. માતાજી સિંહ ઉપર બેસે છે, શિવજી બળદને સાથે રાખે છે. આપણા દરેક દેવી દેવતાઓ, ગણપતિ દાદા છે તો એ ઉંદર ઉપર બેસે, તો એને ઉંદરને કેટલું મહત્વ આપ્યું છે. તો એ બધી બાજુ પ્રકૃતિ જ છે અને પ્રકૃતિ વગર તો જીવી જ નહીં શકાય, એટલે ધર્મની સાથે સાથે પ્રકૃતિ છે જ. ભાગવતજીના 8મા સ્કંદમાં એક ગજેન્દ્ર મોક્ષની કથા આવે છે. તો ગજેન્દ્ર હાથી એ જે વનની અંદર રહેતો હતો, એ વનની અંદર કેટલા પ્રકારના વૃક્ષો હતા, એમાં કેવા ફળો આવી રહ્યા હતા, એ વનનું વાતાવરણ કેવું હતું, એટલું સરસ વર્ણન છે. એનું વર્ણન કરવા બેસે તો ઘણો સમય જાય, પણ જયારે ભાગવતજીની અંદર કથાઓ કરતા હોય તો સમય હોય તો એનું જયારે વર્ણન કરતા હોય તો લોકોને એમ થાય કેટલું સરસ વન છે. 4થા સ્કંદની અંદર કૈલાસ પર્વત ઉપર દેવતાઓ મહાદેવજીની સ્તુતિ કરવા જાય છે, તો દેવતાઓ મહાદેવજીનું સ્તવન કરે છે. એ વખતનો કૈલાસ પર્વત કેવો છે, એમાં કેટલા વૃક્ષો છે, એના બગીચાઓ કેટલા સરસ છે. તો પ્રકૃતિ તો આપણે સાથે બધી જગ્યાએ છે. જ્યાં સુધી આપણે પ્રકૃતિને મહત્વ નહીં આપીએ ત્યાં સુધી કદાચ ગમે એટલા આપણે ધાર્મિક હોવા છતાં પણ આપણે સાચા અર્થમાં ધાર્મિક
1: નથી. બહુ સરસ વાત, અને છેલ્લા વાક્યમાં આખો સાર એમણે કહી દીધો.
2: અને અટલબેન શાસ્ત્રીજી છે એ માત્ર આ ધાર્મિક કથાના માધ્યમથી, ખાલી કથા નહીં પણ વૈજ્ઞાનિક આધાર, પર્યાવરણનો આધાર, પ્રકૃતિનો આધાર, આ બધા આધાર સાથે લોકો સુધી આ ધર્મની વાત પહોંચાડે છે અને એની અસર પણ થાય છે, એ એમણે એમના અનુભવો ઉપરથી પણ આપણને કીધું. આજે ચોરે ખૂબ નવીન પ્રકારની અને સરસ મજાની વાતો કરવાની મજા આવી, તો આપણને મજા આવી છે, મિત્રોને પણ મજા આવશે. પણ મિત્રોને વિશેષમાં કંઈ પોતે વાત કરવી હોય કે પ્રતિભાવો આપવા હોય તો શાસ્ત્રીજીનો મોબાઈલ નંબર આપણે મિત્રોને આપીએ. શાસ્ત્રી શ્રી કૌશિકભાઈ ભટ્ટ, કે જેઓ રાણસિક્કી ગામના વતની છે, જે ગોંડલ તાલુકાનું ગામ છે, એમનો મોબાઈલ નંબર છે 98795-97-4-94 અંગ્રેજીમાં કહી દઉં 9879597494.
1: વાહ, સરસ મજાની વાતો થઈ અને સૌ મિત્રોની રજા
2: લઈએ અને સૌને કહીએ રામ રામ રામ રામ.

આ હતો ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. કાર્યક્રમ પ્રદાન આકાશવાણી રાજકોટ, પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે થોડી જ વારમાં ગુજરાતી સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી અમે સહપ્રસારિત કરીશું.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પોંડિચેરી વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી. પશ્ચિમ બંગાળના ફાલ્ટા વિધાનસભા મતવિસ્તારમાં 21 મેના રોજ પુનઃ મતદાન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિશન દ્રષ્ટિને ભારત માટે એક મોટી સિદ્ધિ ગણાવી. ઈરાને અમેરિકા સમક્ષ 14 મુદ્દાનો યુદ્ધવિરામ પ્રસ્તાવ રજૂ કર્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પોંડિચેરી વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી આવતીકાલે સવારે 8 વાગે શરૂ થશે. ચૂંટણી પંચે તમામ તૈયારીઓ કરી લીધી છે. પશ્ચિમ બંગાળમાં 77 મતગણતરી કેન્દ્રો પર કડક સુરક્ષા વચ્ચે મતગણતરી કરવામાં આવશે.
1: सीटों में से पश्चिम बंगाल की 293 विधानसभा सीटों के लिए वोटों की गिनती कल होगी. मतगणना केंद्र पर सुरक्षा के 3 स्तरीय इंतजाम किए गए हैं, जिसमें जिला पुलिस, राज्य पुलिस और केंद्रीय बलों को तैनात किया गया है. मतगणना स्थलों पर केंद्रीय बलों की कुल 200 कंपनियां तैनात की गई हैं. ये पूरी प्रक्रिया रिटर्निंग अधिकारियों और सहायक रिटर्निंग अधिकारियों के नियंत्रण में होगी. ये पहली बार है जब मतगणना प्रक्रिया के लिए वरिष्ठ आईपीएस अधिकारियों को पुलिस पर्यवेक्षक नियुक्त किया गया है. मतगणना प्रक्रिया का प्रबंधन एक टीम करेगी. इसमें सुपरवाइजर, मतगणना सहायक और माइक्रो पर्यवेक्षक शामिल होंगे. कोलकाता से

0: कल्याण लाहा की रिपोर्ट के साथ समाचार कक्ष से कुमार राधारमण।
1: કેરળ વિધાનસભાની 140 બેઠકો માટે વરિષ્ઠ અધિકારીઓએ કેરળના તમામ મતગણતરી કેન્દ્રો પર તૈયારીઓના અંતિમ તબક્કાની સમીક્ષા કરી છે. પોંડિચેરી વિધાનસભા ચૂંટણીમાં મતગણતરી માટે વ્યાપક સુરક્ષા અને દેખરેખ વ્યવસ્થા કરવામાં આવી છે. પોંડિચેરીના મુખ્ય ચૂંટણી અધિકારી પી જવાહરે આકાશવાણીને જણાવ્યું હતું કે પોંડિચેરીના તમામ 30 વિધાનસભા મતવિસ્તારો માટે મતગણતરી કરાઈકલ, યાનમ અને માહેમાં કરવામાં આવશે. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે તમિલનાડુમાં 62 ગણતરી કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. આસામની તમામ 126 વિધાનસભા બેઠકો માટે મતગણતરી 35 જિલ્લાઓના 40 કેન્દ્રો પર કડક સુરક્ષા વચ્ચે થશે. રાજ્યમાં 9 એપ્રિલે આશરે 86% મતદાન નોંધાયું હતું. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના ફાલ્ટા વિધાનસભા મતવિસ્તારના તમામ 285 મતદાન મથકો પર 21 મેના રોજ ફરીથી મતદાન યોજાશે. મતગણતરી 24 મેના રોજ થશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે 29 એપ્રિલના રોજ મતદાન દરમિયાન ગંભીર અનિયમિતતાઓ અને લોકશાહી પ્રક્રિયાના વ્યાપક ઉલ્લંઘનોને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિરીક્ષકો ઇલેક્ટ્રોનિક મતદાન મશીનો સાથે છેડછાડ, મતદારોને ડરાવવા અને મતદાન નિયમોનું ઉલ્લંઘન સહિત ગંભીર અનિયમિતતાની જાણ કરી છે. ઘણા કેન્દ્રો પર ઇલેક્ટ્રોનિક મતદાન મશીનોના બટનોને ઇરાદાપૂર્વક કાળી ટેપથી ઢાંકવામાં આવ્યા હતા. અનધિકૃત લોકો મતદાન મથકોમાં પ્રવેશ કરીને અન્ય લોકો વતી મતદાન કરે તેવા બનાવો પણ બન્યા છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે એવા અહેવાલો અને સોશિયલ મીડિયા સંદેશને નકારી કાઢ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આધાર કાર્ડ ફોર્મેટ આ વર્ષના અંત સુધીમાં એક જ ફોટો અને QR કોડમાં બદલાઈ જશે. મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે સરકારની આવી કોઈ યોજના નથી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તાજેતરમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના બીજા તબક્કા માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. તેમાં બિનચેપી રોગો, માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ અને વર્તણૂકીય ચિંતાઓ સહિત આધુનિક આરોગ્ય પડકારોનો સમાવેશ થાય છે. તે જન્મથી 18 વર્ષની વયના બાળકોના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને વધુ વ્યાપક અને જીવનચક્ર આધારિત અભિગમ અપનાવે છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે માર્ગદર્શિકાનું પ્રકાશન દરેક બાળક માટે સુલભ, સમાન અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા માટેની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. સરકારે બાળકોના ડાયાબિટીસ અંગે જાહેર આરોગ્ય સેવા વિતરણ પરના રાષ્ટ્રીય સમિટમાં માર્ગદર્શિકા બહાર પાડી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ માર્ગદર્શિકા પ્રથમ વખત બાળપણના ડાયાબિટીસના સ્ક્રીનિંગ, નિદાન, સારવાર અને લાંબા ગાળાના સંચાલન માટે પ્રમાણિત રાષ્ટ્રીય માળખું પૂરું પાડે છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે આ પહેલ ભારતને એવા દેશોના પસંદગીના જૂથમાં સ્થાન આપે છે જેમણે બાળપણના ડાયાબિટીસ સંભાળને જાહેર આરોગ્ય પ્રણાલીમાં એકીકૃત કરી છે, જેનાથી નોંધપાત્ર જાહેર આરોગ્ય લાભો મળવાની અપેક્ષા છે, જેમાં વહેલા નિદાનને કારણે મૃત્યુદરમાં ઘટાડો અને અસરગ્રસ્ત બાળકો માટે જીવનની ગુણવત્તામાં સુધારો સામેલ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક ચેનલ AIR News_ABADને ફોલો કરશો. ભારતીય અવકાશ સ્ટાર્ટઅપ ગેલેક્સી આઈએ આજે અમેરિકાના કેલિફોર્નિયાથી સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટ પર વિશ્વના પ્રથમ ઓપ્ટો SAR ઉપગ્રહ મિશન દ્રષ્ટિનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું. 190 કિલોગ્રામ વજન ધરાવતું તે ભારતનું સૌથી મોટું ખાનગી રીતે વિકસિત પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ છે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને દ્રષ્ટિ મિશનના સફળ પ્રક્ષેપણ બદલ ગેલેક્સી આઈને અભિનંદન પાઠવતા કહ્યું કે આ મિશન ભારતની ખાનગી અવકાશ

0: મોદીએ ગેલેક્સી આઈ દ્વારા વિકસિત મિશન દ્રષ્ટિને અવકાશ ક્ષેત્રમાં ભારત માટે એક મોટી સિદ્ધિ ગણાવી. તેમણે ગેલેક્સી આઈના સ્થાપકો અને સમગ્ર ટીમને અભિનંદન આપ્યા. આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ છે. 1993માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 3 મેના રોજ દર વર્ષે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ઉજવવાની ઘોષણા કરી હતી.
1: इस वर्ष प्रेस स्वतंत्रता दिवस का विषय है शांतिपूर्ण भविष्य का निर्माण. विश्व प्रेस स्वतंत्रता दिवस अभिव्यक्ति की स्वतंत्रता की पुष्टि करने और पत्रकारिता, आर्टिफिशियल इंटेलिजेंस सहित प्रौद्योगिकी तथा मानवाधिकार कार्यकर्ताओं को भविष्य के लिए सूचना व्यवस्था मजबूत करने के व्यवहारिक तरीकों के लिए एकजुट करने का एक महत्वपूर्ण अवसर प्रदान करता है. यह दिन प्रेस की स्वतंत्रता और स्वायत्तता के लिए महत्वपूर्ण है. यह सरकारों को प्रेस की स्वतंत्रता की प्रतिबद्धता का सम्मान करने की याद दिलाता है और मीडिया पेशेवरों के लिए प्रेस की स्वतंत्रता और पेशेवर नैतिकता के मुद्दों पर चिंतन करने का भी दिन है. समाचार कक्ष से कृष्णकांत.
0: સરકારે આજે જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં બદલાતી પરિસ્થિતિ વચ્ચે તે ભારતીય નાગરિકોને ઉર્જા પુરવઠો, દરિયાઈ કામગીરી અને સહાય સુનિશ્ચિત કરવા માટે તમામ પગલાં લઈ રહી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે કહ્યું છે કે એલપીજીના સંગ્રહખોરી અને કાળાબજારને રોકવા માટે દેશભરમાં અમલીકરણ કાર્યવાહી ચાલુ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ગઈકાલથી દેશભરમાં 1900થી વધુ દરોડા પાડવામાં આવ્યા હતા. સરકારે વધુમાં જણાવ્યું હતું કે માર્શલ આઇલેન્ડ્સ, ધ્વજવંદન, એલપીજી કેરિયર એમટી સર્વશક્તિ 46,313 એમટી એલપીજી ભારતીય કાર્ગો લઈને ગઈકાલે હોર્મુઝ જળમાર્ગને સુરક્ષિત રીતે પાર કરી ગયું છે, જે 13 મે સુધી વિશાખાપટ્ટનમ પહોંચવાની અપેક્ષા છે. ઈરાને અમેરિકા સમક્ષ 14 મુદ્દાનો યુદ્ધ વિરામ પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેમાં લેબનોન સહિત તમામ મોરચે યુદ્ધનો અંત લાવવાના હેતુથી એક માળખું રજૂ કરવામાં આવ્યું છે. જોકે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આના પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે એ પણ સંકેત આપ્યો કે વોશિંગ્ટન એવા કોઈપણ માળખાને સ્વીકારે તેવી શક્યતા નથી જેમાં તેહરાનને પરમાણુ શસ્ત્રો વિકસાવવાની રોકવાની મજબૂત ગેરંટી સામેલ ના હોય. રાષ્ટ્રપતિએ ચેતવણી આપી હતી કે લશ્કરી વિકલ્પો ટેબલ પર રહેશે. ઈરાનની દરખાસ્ત તણાવ ઘટાડવા માટે તબક્કાવાર યોજનાની રૂપરેખા આપે છે, જે તાત્કાલિક સંઘર્ષ વ્યવસ્થાપનને લાંબા ગાળાના પરમાણુ વિવાદથી અલગ કરે છે. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ મુજબ પંજાબ કિંગ્સે 4 ઓવરમાં 2 વિકેટે 27 રન કર્યા છે. પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં આગળ છે, જ્યારે ગુજરાત ટાઇટન્સ 5મા સ્થાને છે. અગાઉ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું હતું. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોના સંગઠન ઓપેક પ્લસ જૂન માટે તેલ ઉત્પાદન લક્ષ્યાંક વધારવા માટે સૈદ્ધાંતિક રીતે સંમત થયા છે. સંયુક્ત આરબ અમીરાતના બહાર નીકળ્યા પછી આજે તેની પ્રથમ વર્ચ્યુઅલ બેઠક બાદ કાર્ટેલના નિવેદન મુજબ 7 ઓપેક પ્લસ દેશો આવતા મહિને તેલ ઉત્પાદન લક્ષ્યાંકોમાં દરરોજ લગભગ 1,88,000 બેરલનો વધારો કરવા સંમત થયા છે. અમેરિકા ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે કામ કરી રહેલી રાજદ્વારી ટીમના સલાહકાર તરીકે નિક સ્ટુઅર્ટની નિમણૂક કરી છે. શ્રી સ્ટુઅર્ટ, જે ખાસ દૂત સ્ટીવ વિટકોફની ટીમનો ભાગ છે, એક અનુભવી નીતિ નિષ્ણાંત છે. તેમણે અગાઉ ટ્રમ્પ વહીવટ દરમિયાન વિદેશ વિભાગમાં ઈરાન સંબંધિત મુદ્દાઓ પર કામ કર્યું હતું. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર જેરેડ કુશનરે ઈરાન વાટાઘાટ ટીમમાં નિક સ્ટુઅર્ટનો સમાવેશ કરવામાં મદદ કરી હતી. અગાઉ શ્રી સ્ટુઅર્ટ ફાઉન્ડેશન ફોર ડિફેન્સ ઓફ ડેમોક્રેસી સાથે સંકળાયેલા હતા, જે ઈરાન તેના કડક વલણ માટે જાણીતી સંસ્થા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પોન્ડિચેરી વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી. પશ્ચિમ બંગાળના ફાલ્ટા વિધાનસભા મતવિસ્તારમાં 21 મેના રોજ પુનઃ મતદાન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિશન દ્રષ્ટિને ભારત માટે એક મોટી સિદ્ધિ ગણાવી. ઈરાન અમેરિકા સમક્ષ 14 મુદ્દાનો યુદ્ધ વિરામ પ્રસ્તાવ રજૂ કર્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: મીડિયમ ભાવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. સ્ટુડિયો ક્લોકમાં સમય છે 8 વાગ્યાનો. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળો ગુજરાત, પ્રાયોજક ધગીર ફાઉન્ડેશન, ગાંધીનગર.

0: હરિયાણા ગુજરાતના સ્થાપના દિને રાજ્યને વધુ ને વધુ હરિયાળું બનાવવાનો સંકલ્પ લેનારા અમારા તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન, નમસ્કાર.
1: મિત્રો, ગુજરાત પર્યાવરણીય શિક્ષણ અને સંશોધન સંસ્થા ગીર ફાઉન્ડેશનનો તો એક જ સંકલ્પ છે કે આપણું રાજ્ય વધુ હરિયાળું બનવાની સાથે આપણા કુદરતી સંસાધનોનો બગાડ અટકે, પર્યાવરણ સુધરે અને એક સ્વસ્થ સમાજનું નિર્માણ થાય.
0: હા મિત્રો, હવા, પાણી અને ખોરાક જેટલા શુદ્ધ હશે તેટલું આપણું આરોગ્ય પણ સુધરશે.
1: બિલકુલ.
0: અને કોઈ કારણથી બીમાર પડીશું તો પણ ઘર આંગણે મળી જાય તેવી વનૌષધિઓથી જ સાજા થઈ જઈશું.
1: હા મિત્રો, ઉનાળામાં ઉપયોગી આવા કેટલાય ઔષધોની ખૂબ મહત્વની જાણકારી તમને આપવા જ આજે અમે ડોક્ટર દિવ્યાબેન ગોસ્વામીને ગીર ફાઉન્ડેશનના સ્ટુડિયોમાં નિમંત્રયા છે. એટલે લઈ લો નોટ પેન અને લખવા માંડો આ અણમોલ જાણકારી.
0: હા, નમસ્કાર દિવ્યાબેન.
2: નમસ્કાર.
1: નમસ્કાર ડોક્ટર દિવ્યાબેન.
2: નમસ્કાર. નમસ્કાર
0: દિવ્યાબેન. હું હિના અને તરુ આપની સાથે હરિયાળું ગુજરાત કાર્યક્રમમાં બીજી વખત મળી રહ્યા છે, કારણ કે આપણે શરૂઆતમાં કોરોના કાળ વખતે પણ તમે બહુ સરસ માહિતી આપી હતી અને શ્રોતાઓને યાદ પણ છે. શ્રોતાઓ, આપને ફરી એક વખત યાદ કરાવી દઉં, દિવ્યાબેન ગોસ્વામી આયુર્વેદિક ડૉક્ટર છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉનાવામાં સેવાઓ આપી રહ્યા છે. એટલે આપણે હરિયાળું ગુજરાત કાર્યક્રમમાં વૈદ્યને એટલા માટે આપણે જે બોલાવ્યા છે, ડૉક્ટરને એટલા માટે બોલાવ્યા છે કે ચૈત્ર મહિનો પૂરો થયો છે અને વૈશાખ શરૂ થયો છે અને આ જે બંને જે મેં નામ દીધા છે ને એ ગરમીની સિઝન, ધગધગતી બપોર જે કહીએ છીએ અને એકદમ લય લાગે, લૂ લાગે એવી ગરમી હોય છે અને એમાંથી બચવાના આપણા કેવા કેવા ઉપાયો હોવા જોઈએ એના વિશે આપણે ચર્ચા કરવાના છે. તરુભાઈ, આપ દિવ્યાબેનને સૌ પ્રથમ શું પૂછવા માંગો છો?
1: દિવ્યાબેન, મને તો સૌ પ્રથમ, કારણ કે આપણા રાજ્યમાં હજુ પણ મોટાભાગની પ્રજાને બહાર તડકામાં કામ કરવું પડે એટલે એ બધાને ગરમીથી થતી બીમારીઓ છે અને એમાં કયા કયા વનૌષધિઓ કે વનસ્પતિઓ આપણને તાત્કાલિક નજીકમાં જ ઉગતી હોય ને એ બધી કામ આવે એવી વનસ્પતિઓ વિશે આજે ચર્ચા કરવાનો મારો ઈરાદો છે. તો આપ એ ગરમીથી થતી બીમારીઓ અને એને મટાડતી વનૌષધિઓથી એક એકથી શરૂ કરો.
2: સૌ પ્રથમ તો હિનાબેન અને તરુણભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર, ફરી એકવાર મને આ અવસર મળ્યો છે એના માટે. તમામ શ્રોતાઓને પણ એક વખત હું અભિનંદન કહીશ. તો તમે જે પ્રમાણે વાત કરી અને હિનાબેને જે પ્રમાણે શરૂઆત કરી કે ઉનાળાની ઋતુ એટલે ચૈત્ર અને વૈશાખ, તમે જે રીતે એલિબ્રેટ કર્યું એવું પડે જ આપણને આમ ઘણી વખત ઉનાળાની લૂ ફીલ થાય કે હા, ચૈત્ર અને વૈશાખ એટલે આપણે કઈ એસીમાં બી બેઠા હોઈએ ને તો પણ આપણને આમ લૂ રીતસર ફીલ થાય. તો એવી આ ગરમી છે. તો બેઝિકલી જોવા જવું તો એક આયુર્વેદિક ડોક્ટર તરીકે સામાન્ય રીતે મારી પાસે જેટલા પણ દર્દીઓ આવે છે અત્યારે બહુ સામાન્ય કમ્પ્લેન લઈને આવતા હોય છે કે ગરમીની ઋતુમાં સૌથી પહેલા તો આપણને નિર્જલતા, શરીરમાંથી પાણી ઘટી જવું એવી સૌથી સામાન્ય શરૂઆત થતી હોય છે. તો તમામ શ્રોતાઓને હું એક પ્રાથમિક થોડી માહિતી આપવા માંગીશ કે ઉનાળાની ઋતુ એટલે આયુર્વેદિક હેતુથી આપણે જોવા જઈએ તો ગ્રીષ્મ ઋતુ તરીકે આયુર્વેદમાં જોવા મળે છે, ઓળખીએ છીએ. અને ગ્રીષ્મ ઋતુમાં સામાન્ય રીતે જે સંચિત થયેલું પિત્ત, આયુર્વેદ તમને બધાને થોડો ઘણો ખ્યાલ જ હશે કે વાત પિત્ત કફ આ મેઇન ત્રણ સ્તંભ પર ચાલે છે. તમે ક્યાંક ને ક્યાંક આ વાત પિત્ત કફ સાંભળ્યું જ હશે 100%. મને ખ્યાલ છે ત્યાં સુધી શ્રોતાઓ પણ આ બાબતે વાકેફ હશે જ. તો પિત્તનો પ્રકોપ જ્યારે થાય છે ત્યારે શરીરમાં રૂક્ષતા એટલે આપણે ડ્રાયનેસ કહી શકીએ એને, ઉષ્ણતા એટલે થોડું હોટ આપણને ગરમ ફીલ થાય એવા બધા ગુણો આપણા બોડીમાં આપણા શરીરમાં ઉદ્ભવતા હોય છે. અને એ સમયે જ્યારે જેવો શિયાળામાં તમારો જઠરાગ્નિ એકદમ મજબૂત હોય કે તમે કંઈ પણ ખાઓ તો એ તરત પચી જાય, તમે વસાણા ખાધા છે આખા શિયાળામાં બરાબર, વસાણા મસાલા સૂંઠ આ તે બધું ખાઈને તમે બરાબર હેલ્થ બનાવી છે, પણ જ્યારે ઉનાળો જેવો શરૂ થાય છે એટલે એ જ જઠરાગ્નિ આપણો ધીરે ધીરે મંદ પડવામાં આવે છે. કમ્પેરિઝન આપણે સરખામણી કરીએ શિયાળાના બાબતમાં તો શિયાળા કરતાં થોડો મંદ પડે છે. તો એના લીધે પણ થોડું ઘણું આપણને જે ઉનાળાના વિકારો છે એ પણ એમાં શરૂઆત થાય છે. સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ જે આપણી શિયાળામાં હતી એના લીધે એ પણ આપણી જેમ જેમ ઉનાળાની શરૂઆત થાય, ગરમીની શરૂઆત થાય ત્યારે એ પણ ધીરે ધીરે ઘટતી જાય છે. તો

0: સર્વસામાન્ય વિકારોમાં આપણે ઉનાળામાં જોવા મળે કયા કયા રોગો જોવા મળે છે, તો સૌથી પહેલા તો આપણે કહીએ દાહ. દાહ એટલે આપણને એમ થાય કે દાઝી જવું. હા, પણ એ દાઝી જવું એટલે કંઈક આપણને બળ્યા અને દાઝવું એ નહીં, પણ ઘણી વખત અંતરદાહ જોવા મળે છે. શરીરમાં ઘણાને એમનામ બળતરા થતી રહેતી હોય. અત્યારના આપણે જમાનામાં કહી શકે કે એસિડિટી બધા બહુ ફરિયાદ કરતા હોય છે, કે છાતીમાં બેન બળતરા થાય છે, માથું સતત દુખ્યા કરે, ઉલટી ઉબકા થયા કરે, તો એ દાહ સર્વસામાન્ય છે કે તમને એસિડિટી થતી હોય છે. પ્લસ આજનો જમાનો છે કે બધા ફાસ્ટફૂડ પર બહુ જઈ રહ્યા છે, તો એના લીધે એ પણ મેં કીધું કે ડાયજેશન પાવર જ્યારે ઓછો થાય, જઠરાગ્નિ મંદ પડે, એટલે એ પણ એક ઇફેક્ટ કરશે કે શરીરમાં થોડું દાહ વધશે, એસિડિટી વધશે. બીજું છે તૃષ્ણા. તૃષ્ણા એટલે એટલી બધી તરસ લાગવી કે તમે ગમે તેટલું પાણી પીવો તો પણ તમારી તરસ છીપાય નહીં. તૃષ્ણા સર્વસામાન્ય, મને લાગે હું એક ગ્લાસ પાણી પીવું તો હા મને સારું લાગે, પણ તૃષ્ણા એક વિકાર કીધો છે ગરમીની ઋતુમાં આયુર્વેદમાં, કે તૃષ્ણા એટલી બધી હદે વધી જાય કે તમે ગમે તેટલું પાણી પીવો છેલ્લે જ્યારે ત્યાં સુધી તમે પેશન્ટને એડમિટ ના કરો ત્યાં સુધી એ મટે નહીં.
1: અચ્છા, એટલી બધી હોય?
0: યસ. તો એક વિકાર કીધો છે આયુર્વેદમાં આપણા માટે. તૃષ્ણા એટલે એક તરસ.
1: તરસ, હા.
0: ગુજરાતી ભાષા પ્રમાણે જોવામાં જઈએ તો તૃષ્ણા એટલે એક પ્રકારની તરસ, પણ એ તૃષ્ણા આયુર્વેદમાં જોવા જઈએ તો એનો બહુ મોટો મિનિંગ છે અને બહુ મોટો વિકાર કીધો છે.
1: બરાબર.
0: પછી બીજો એક રોગ છે આપણે જોવા જઈએ આયુર્વેદિકમાં, છરદી એટલે કે ઉલટી. તમે ફૂડ પોઈઝનિંગ ક્યાંય બહારનું ખાવામાં આવી ગયું તો સૌથી પહેલી જ અસર થાય કે ઝાડા ઉલટી. તો ઝાડા અને ઉલટી એ પણ મોસ્ટલી જોઈએ તો ગરમીના સમયમાં બહુ વધારે જોવા મળતા હોય છે. ક્યાંય પાણી તમે જોયા વગર ક્યાંય પી લીધું, કે પાણી એવું રહ્યું કે ભાઈ બોટલ, આજકાલ તો બોટલનું પાણી પણ ન પીવું સારું. અત્યારે ઘણા બધા આરો વાપરતા હોય છે, પણ મારું સૌથી સારામાં સારું કહેવાનું હોય કે ફ્રીજનું ઠંડુ પાણી પીવો એના કરતા માટલાનું પાણી બેસ્ટ. તમે દર વર્ષે એક વખત માટલું બદલો પણ એ માટલાનું પાણી તમારા માટે સૌથી સારામાં સારું. તો એ બસ પાણીજન્ય રોગ છે ઉલટી, ઝાડા. બીજી એક વસ્તુ, જેમ એસિડિટી થાય છે એ પ્રમાણે પેશાબમાં બળતરા, એ પણ સર્વસામાન્ય આ સીઝનમાં જોવા મળે છે.
2: એટલે ગામઠી ભાષામાં એને બેન ઉનવા કહે છે.
0: બસ તમે 100% સાચી વાત, ઉનવા જ. મારા દર્દી મારી પાસે ઉનવાની તકલીફ લઈને જ આવે. શરૂઆતમાં જયારે હું નવી જોઈન થઈ ને તો પેશન્ટ મને કહે કે બેન ઉનવા થયો, પણ મને ખબર પડે નહીં. પછી પૂછું કે ઉનવામાં તમને શું થાય છે, એટલે પછી જયારે લક્ષણો કે આવું થાય છે ત્યારે ખબર પડે કે અચ્છા એમને આ તકલીફ છે. તો અત્યારે આપણે બીજી એક છે કે હીટ સ્ટ્રોકના આપણી સરકાર બહુ એની તરફ જઈ રહી છે. તમે જેમ ઉનાળો ચાલુ થાય તો તમને પોસ્ટર જોવા મળે કે લૂ લાગવાની, કે હા હીટ સ્ટ્રોક વગેરે, એનાથી બચવાના પગલા કે એ બધું આપણને સરકાર સોશિયલ મીડિયા થ્રુ કે આવા પ્રોગ્રામ થ્રુ આપણને અવેર કરતી રહેતી હોય છે. તો હીટ સ્ટ્રોક એ બહુ મોટો વિકાર આપણે અત્યારે ગરમીના સમયમાં આપણે એક લઈ શકીએ છીએ. એ સિવાય આંતરડામાં સોજો ઘણાને થતો હોય છે. બરાબર. પ્રોપરલી પાણી ન પીવાના લીધે, ખોરાક વ્યવસ્થિત ન લેવાના લીધે, એ સિવાય ત્વચાના રોગો તમને ઘણા બધા જોવા મળશે કે હા યસ, ચામડીના રોગો જેટલા જ હોય, ઘણાને ખંજવાળ આવતી હોય આખા શરીરમાં, ધાદર છે, ખરજવું છે, પરસેવો. ઉનાળામાં કેવું છે, પરસેવો અત્યારના સમયમાં વધવાનો, એટલે એમાં જો થોડી સ્વચ્છતા ન જળવાય તો પછી એ ચામડીના રોગોને આમંત્રણ 100% આપશે. ઘણા આપણે સામાન્ય જનોમાં આપણે કહેવા જઈએ તો બધા એવું કહેતા હોય કે બેન એલર્જી થઈ છે. પછી આપણે ઘરમાં નાના હતા ત્યારે મમ્મી પપ્પા કહેતા અળાઈ થઈ છે, જ્યાં પહેલો વરસાદ આવે એટલે બધા નાવા મોકલે વરસાદમાં. તો સામાન્ય રીતે આટલા અમુક કોમન વિકારો છે કે જે ઉનાળામાં જોવા મળતા હોય છે. તો હવે આજના ટોપિકનું શરૂઆત કરીએ કે આટલા જે કંઈ પણ સામાન્ય વિકારો છે એકદમ સામાન્ય, પણ જો ધ્યાન ન રાખવામાં આવે તો એ ઘણું ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. તો આ બધા જ જેટલા ડિસીઝ છે એ બધાની આપણે ઘરગથ્થુ સાથે સાથે આપણી આજુબાજુ જેટલી પણ વન ઔષધિઓ ઉપલબ્ધ છે એના વિશે આપણે વાત કરીશું, તો આપણને સરળ રીતે અને એકદમ અસરકારક ઉપાય આ તમામ વિકારો વિશે મળી રહે.
1: તો બધા આપણે રોગોની તો લગભગ વાત કરી કે આટલા આટલા રોગો થાય છે અને ઉનાળામાં ખાસ થાય છે. હવે આપે કહ્યું કે એમાં કઈ કઈ વનસ્પતિઓ કામમાં આવે ને એના વિશે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા આપણે ચામડીના રોગથી શરૂઆત કરીએ કે ચામડીના રોગો જે ધાધર થાય છે, ખંજવાળ આવે છે, ખરજવું હોય છે ઘણી વખત, તો એ બધું

0: ઉનાળામાં પરસેવાના કારણે વધારે વિકસે છે, તો એવી કઈ વનસ્પતિ છે કે જેમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ?
1: હિનાબેન, તમને જણાવતા મને આનંદ થાય અને તમને બી આશ્ચર્ય થશે કે આપણી આજુબાજુ સૌથી વધારે ઉગતું વૃક્ષ એટલે લીમડો.
2: હા,
1: બરાબર, સૌથી સામાન્ય વૃક્ષ છે. આમ આપણે જોવા મળીએ તો ઘણાને કોઈ કિંમત નથી, એની રીતે ઇઝીલી ઉગી પણ જાય છે. પણ એની પ્રોપર્ટીઝ, એના ગુણ એટલા બધા સારા છે કે ત્વચાના જેટલા પણ રોગો છે એમાં તમે આંખ મીંચીને તમે એને વાપરી શકો. બરાબર. બીજું જે કેવું વૃક્ષ છે, કરંજ.
3: કરંજ
1: જે તમને ખંજવાળ ને એ બધામાં તો મટાડે જ છે, સાથે સાથે માથામાં તમને ગરમી જયારે નીકળી હોય તો એનો કરંજનો લેપ પણ તમે યુઝ કરી શકો છો. કરંજનું તેલ છે એ યુઝ કરી શકો છો. બીજું, મેં લીમડાની વાત કરી આપને, તો લીમડો જે છે એનો આપણે ટેસ્ટ જોવા જઈએ તો કડવો. બરાબર, અમારી ભાષામાં કડવો સાથે થોડો કષાય, તુરો. આયુર્વેદિકમાં કષાય એટલે સહેજ તુરો, એમ એસ્ટ્રીજન્ટ જેવો આપણે કહી શકીએ. તો એ મેઇનલી એનો રસ છે. લીમડાને આયુર્વેદમાં રક્ત શોધક તરીકે, એટલે આપણે કહે ને લોહી શુદ્ધ કરે, એના માટે કહેવામાં આવ્યું છે કે રક્ત શોધક તરીકે શ્રેષ્ઠ છે. પ્લસ એનામાં આપણે એવી પ્રોપર્ટીઝ છે, એવા ગુણ છે એનામાં કે તમને કોઈ પણ જગ્યાએ વાગ્યું હોય તો એ એનો ચેપ ના ફેલાવા દે. અમારી ભાષામાં એને એન્ટીસેપ્ટિક કહી શકીએ. તો એના માટે ખૂબ ઉપયોગી છે. અને હિનાબેને હાલ વાત કરી કે ચૈત્ર મહિના, હવે વૈશાખ શરૂઆત આપણે હમણાં થઈને, તો ચૈત્ર મહિનામાં આપણે બધા મોરનું, લીમડાના મોરનું આપણે પાન કરતા હોઈએ છીએ. તો એ 10-15 દિવસ જેટલા પણ તમે લીમડાના મોરનું પાન કરો છો તો એ તમારું આખું વરસ સાચવે છે. આપણને બધાને ખ્યાલ જ છે કે લીમડાના મોરનું પાન જે છે આપણી રોગ પ્રતિકારક શક્તિ આખા વરસ માટે સાચવી લે છે.
0: મેં હમણાં જ પીધો તરુભાઈ લીમડાનો, 10 દિવસ સળંગ પીધો.
2: એટલે તે મને ચૈત્ર મહિનામાં લીમડાના મોરનું પીવાનું કહ્યું હતું કે તરુભાઈ તમારે ડાયાબિટીસ ને કંટ્રોલ રાખવો હોય તો આ પીવા જેવું.
0: હું તો શું કરતી હતી કે રાત્રે પલાળી દઉં અને સવારે એને ક્રશ કરીને ગાળીને પી લેતી હતી. બરાબર ને.
1: એની અંદર તમે બીજું ઘણું બધું નાખી શકો, જેમ કે તમને ભાવે તો આદુ છે, મધ છે, થોડા ધાણા છે, એ પણ તમે નાખી શકો. કેમ કે લીમડાનો મોર બધાએ પીવો એ પણ એક વસ્તુ સમજવા જેવી છે કે ઘણા વ્યક્તિ એવા છે કે જેને ન પણ પીવાય. કેમ કે ઘણાને લીમડાના મોરથી કોન્સ્ટિપેશન થતું હોય છે, કબજિયાતની તકલીફ ઘણાને થતી હોય છે. તો એ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ. અને ખાસ લીમડાનો મોર જે પણ પીવે તો જોડે જોડે રેસાવાળો આહાર પણ સાથે સાથે લે. કેમ કે ઘણી વખત ઘણાને એવું થતું હોય છે કે 5-10 દિવસ પીધો અને પછી એવી કબજિયાત થઈ કે પછી ભૂલી જાય કે હવે આવતા વર્ષે મોર પીવો નથી. એટલે જ્યારે પણ મોર પીવો તો તમે ધ્યાન રાખીને, અને 10 દિવસથી તમે જો રૂટીનમાં પીતા હોય, પહેલી વખત ટ્રાય કરો તો તમે અઠવાડિયામાંથી ચાલુ કરો કે 1/2 કપ પીવો, 1 કપ પીવો. પણ થોડું રૂટીન રાખો, નિયમિત રાખો, એનાથી વધારે નહીં જવાનું. કેમ કે આયુર્વેદમાં કીધું છે અતિ સર્વત્ર વર્જયતે. પછી એ દૂધ હોય કે ગમે તે હોય, જ્યાં અતિ આવે તો એ વસ્તુ આપણા માટે ખરાબ છે.
2: ડોક્ટર દિવ્યાબેન, બહુ સરસ લીમડાની વાત કરી, પણ મને તરત જ જેવું શિયાળો પૂરો થાય અને ઉનાળો શરૂ થાય એટલે એક જે ફરિયાદ ગ્રામ વિસ્તારોમાં તો ખૂબ હોય છે, કારણ કે ચોખ્ખાઈનું પ્રમાણ ઘણી વખત ઓછું હોય છે, તો ચામડીના રોગો એટલે ગળગુમડ ખૂબ થતા હોય છે. એમાં આ જે લીમડો કે બીજા બધા ઔષધો કામ આવે?
1: 100% કેમ નહીં. લીમડાના જ આ જે પાન છે ને એને તમે લુગદી કહીએ આપણે સર્વસામાન્ય ભાષામાં, પેસ્ટ, એને યસ ચટણી જેવું તમે બનાવી દો. પાન છે એ ધોઈ નાખવાના, અને જ્યાં પણ આવી કોઈ તકલીફ હોય ત્યાં તમે પેસ્ટ તરીકે, જે અમે ક્રીમ કેવી રીતે લગાવો છો એવી રીતે એ પેસ્ટ તમે રોજ તમે 15-20 મિનિટ લગાવી દો દિવસમાં 2 વખત, તો તમને એમાં ઘણો ફાયદો થશે. બજારની ક્રીમ નો ડાઉટ તમે ડોક્ટર પાસે જશો તો જે કેમિકલ એલોપેથિક વાળી ટ્યુબ છે તમે લગાવશો, પણ સાથે સાથે લીમડાની પ્રોપર્ટીઝ મેં કીધી, એના ગુણો કીધા કે એન્ટીસેપ્ટિક છે, આપણે આગળ વાત થઈ, તો એનો પણ આમાં બહુ જ ફાયદો થશે. સાથે સાથે જલ્દી, કેમ કે કુદરત છે એ હીલ કરે જ છે.
2: બરાબર,
1: કુદરતી વસ્તુ છે, નેચરમાં એ પાવર છે જ કે એ તમારી અંદર જેટલી પણ જે ખરાબ વસ્તુ છે એને એ સુધારશે જ. તો જેટલું તમે નેચર સાથે કનેક્ટ રહેશો એટલું એ જલ્દી સુધરશે. તો લીમડાની પેસ્ટ તમે લગાવી શકો છો, એ સૌથી સારામાં સારો ઉપાય. આ સિવાય આપણે લીમડાના પાનથી નહાવાનું કહેતા હોઈએ છીએ કે રાત્રે લીમડાના પાન ધોઈને એને કટકા કરીને ચોખ્ખા પાણીમાં પલાળી દેવાના અને સવારે એ જ પાણી ડાયરેક્ટ આપણે ઉકાળવાનું. ઉકાળીને થોડું નવશેક

0: પૂરે નવાયું એટલે એ પાણીથી
1: નહીં લેવા.
0: નાવાનું.
1: બરાબર છે.
0: એટલે આ પાણી સાબુ ને એ બધું વાપરવું એના કરતાં વધારે સારું રહેશે કે લીમડાના પાણીથી નાવું.
1: નાવું છે.
0: તો લીમડા વિશે આપણે વાત કરી છે તો મને એક બીજી વસ્તુ યાદ આવે છે, લીમડાનો સાથીદાર ગળો. કેમ કે આપણે ગળો ઘણી જગ્યાએ ઉગતી હોય છે, પણ લીમડાને વીંટળાયેલી જે ગળો હોય છે એનું મહત્વ કઈક ઓર હોય છે. આપણે કહીએ કે જેવો સંગ એવો રંગ, એટલે ગળોના પોતાના તો ગુણધર્મ 100% છે, પણ સાથે સાથે એને લીમડાનો સંગ મળ્યો છે તો એને એને જે ગુણ છે એ વધારે વધવાના છે. અને કોરોનામાં તો આપણે બધાએ ગળો બહુ પીધો, બરાબર. અત્યારે હાલ પણ આપણે ચિકનગુનિયા જેવા રોગો છે, સાંધાના રોગો છે, એમાં આપણે ગળોનું બહુ આપણે બહોળો ઉપયોગ કરીએ છીએ. રોગ પ્રતિકારક શક્તિ પણ આપણે ગળોથી બહુ વધારી, તો બસ એ જ શક્તિ થોડી ઘણી લીમડામાંથી પણ આવી છે એનામાં. તો ગળો વિશે પણ હું કહીશ કે ગળો પણ અત્યારે શીતલ ગુણ, આપણે ગળો પ્રોપર્ટી જે વનસ્પતિ તરીકે જોવા જઈએ તો એનામાં ઉષ્ણ ગુણ છે, પણ એનો પ્રભાવ એવો છે કે શીત તરીકે તમારામાં શીતળતાનું ઉત્પાદન કરે છે. જ્યારે તમે પીઓ છો તો જ્યારે ગરમીમાં, ગરમીના સમયમાં જ્યારે તમે ગળોના જે કાંડ છે આપણે સ્ટેમ લેવાના હોય તો એ તમે ગળો છે એ તમે પી શકો, ડેઈલી સવારમાં નાણા કોઠે તમે પી શકો. સાથે સાથે જો તમારી રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે તો એ જ ગળોના જે સ્ટેમ છે, કાંડ છે, એ તમે સૂકવીને એનો પાવડર કરીને એને મધ સાથે લઈ શકો. તો જે તમારી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય છે એને પણ એ સુધારશે. સાથે સાથે ગરમીમાં બી તમે એ ગળોમાં તમે સાકર પણ નાખી શકો. ખાંડની વાત નથી કરતી હું, સાકર, બરાબર, જે આપણે રોક મિશ્રી કહીએ આપણે સાકર એ વાપરવાની. કેમ કે ખાંડ તો યસ ખડી સાકર, તમે એકદમ એક્ઝેક્ટ શબ્દ લઈને આવ્યા, ખડી સાકર. હા, એ જેટલું દાહ પ્રશમનમાં તમને ઉપયોગ થશે એટલી ખાંડ તમને નહીં કરે. ને ખાંડ બીજું ડાયાબિટીસ વધારશે, સાકર ડાયાબિટીસ નહીં વધારે, બરાબર. તો એ ખાસ મને લીમડાની વાત આવી એટલે મને ગળો પણ સાથે સાથે યાદ આવી.
2: તો દિવ્યાબેન, મેં એવું પણ સાંભળ્યું છે કે આવી રીતે કંઈક ગળગુમર થયા હતા ને તો આયુર્વેદિક કોઈ ડૉક્ટર હતા ને એમના ત્યાં એક બેન આવતા હતા ને એમણે એમ કહ્યું કે વાલોળ હોય ને વાલોળ એના પાનનો લેપ પણ તમે ચોપડો ને તો તમારે એ ગળગુમર લગભગ મટી જાય. તે વાત સાચી?
0: વાલોળ તમે કીધી 100% વાત સાચી, પણ કેમ કે વાલોળમાં છે ને એનો રસ છે તિક્ત, તિક્ત અને કષાય, અગેન જે લીમડામાં જે રસ હતો હોય, અને તિક્ત અને કષાય રસ જ્યાં જ્યાં પણ આવે છે ને એનું કામ છે રૂજ લાવવાનું.
1: અચ્છા,
0: એટલે આ બંને વસ્તુ જ્યાં આવશે, એનો રસ જ્યાં તિક્ત કષાય એની ગુણધર્મ આવશે, તો એ તમામ વસ્તુ રૂજ લાવવા માટે વપરાશે. આ તો આપણા ધ્યાનમાં આપણે લોકલ વનસ્પતિ લીધી છે કે આપણને ઇઝીલી અવેલેબલ, બાકી એવી ઘણી બધી વનસ્પતિઓ, ઘણી બધી એવી વન ઔષધિઓ છે જેમાંથી હાલ દવા બની રહી છે, જેમ કે લેપ છે, દશાંગ લેપ છે, એમાં 10-12 વનસ્પતિઓ અલગ અલગ છે. તો એ બધી વનસ્પતિઓ એવી છે કે જે તમને આવી રીતે ઘણા બધા ત્વચાના રોગમાં કામ આવી શકે, પણ એ તમારે સ્પેસિફિક આયુર્વેદિક ડોક્ટર પાસે કે આયુર્વેદિક હોસ્પિટલમાં તમને એનું તમને મળી રહે. પણ જ્યારે તમારે એકલા તમારે જાતે કરવાનું છે તો તમે એ બધી વસ્તુ ભેગી નહીં કરી શકો. એટલે તમારા માટે સૌથી નજીક અને સૌથી સરળ પ્લસ જલ્દીથી તમને પ્રાપ્ત થઈ શકે, ઇઝીલી તમે એને ઓળખી શકો, મેળવી શકો, તો એના માટે આપણે લીમડો ગળો છે સૌથી સામાન્ય, કરંજ છે એ પણ આપણને ઘણી જગ્યાએ મળતી હોય છે. તો એ બધી વસ્તુ છે તમારે, આ ફંગલ ઇન્ફેક્શન, માથામાં જે ફોડકી થઈ હોય એ બધામાં, ઘણાને માથામાં કહીએ કે માથાની જે ચામડી હોય એમાં બહુ ખંજવાળ આવતી હોય છે, ફોતરી થતી હોય છે, તો એના માટે પણ કરંજનું તેલ છે બહુ સારામાં સારું છે. કરંજનું તેલ આપણે ઘરે બનાવવું હોય તો પણ બનાવી શકીએ છીએ. તલના તેલમાં તમે કરંજના પાન છે એનો અધકચરા વાટીને ઉકાળવાનું તેલને, એની અંદર એ જે કલ્ક આપણે બનાવ્યો, જે પાનની લુગદી બનાવી, એ તમારે જ્યાં સુધી કાળો ના થાય ત્યાં સુધી એને તેલમાં રાખવાનું છે, અને પછી એ તેલ ગાળી લો તો એ તમારું કરંજનું તેલ.
2: કાળો થાય તો પછી બળી ના જાય?
0: એ બળે ત્યાં સુધી રાખવાનું, જેવો કાળો થાય એટલે કાઢી લેવાનું. એટલે એની મેક્સિમમ જેટલી પ્રોપર્ટીઝ છે એ બધી લઈ લેવાની, અને કાળો થયો, થવાનું શરૂ થઈ ગયું, કાળો થઈ ગયો એટલે પછી આપણે એને બહાર કાઢી લેવાનું.
1: ના, એવું જ એક તને જો યાદ હોય તો આ કોરોના વખતે આપણે ગળોની ઘનવટીઓ ઘણી બધી વેચતા હતા, એટલે બધે આકાશવાણીમાં પણ તમને બધાને વેચવા આવતા હતા. અને એની પહેલા આપણે એક વૈદ્ય દાદાએ સાવરકુંડલા કહ્યું પણ હતું કે તમે ગમે તેવો તાવ હોય તો ગળોની

0: કોળીઓ ઘનવટી વધારે આપો તો પણ એનાથી કોઈ નુકસાન થતું નથી. તો આ દિવ્યાબેન સાચું કે તાવમાં આટલી બધી ગળો કામ આવે?
1: ફરી એક વખત હિનાબેન પરમભાઈ તમને કહીશ કે ગળો, મેં કીધું, રોગ પ્રતિકારક શક્તિ વધારે જ છે. અને પ્લસ ગળોમાં એવા સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક એમાં તત્વો છે જેને આપણે ગ્લાયકોસાઇડ્સ કહીએ છીએ, તો એ એટલી ઇફેક્ટ કરે છે કે રોગ પ્રતિકારક શક્તિ. તાવ એ શું છે? કે તમને કોઈ પણ પ્રકારનો ચેપ લાગે, કોઈ પણ પ્રકારનો. એવું નથી કે સ્પેસિફિક તમને આ જગ્યાનો ચેપ લાગ્યો કે આંખનો. તમારા શરીરમાં કોઈ પણ પ્રકારના જ્યારે બેક્ટેરિયા અંદર જાય છે ત્યારે શરીર એક પ્રકારનો રિસ્પોન્સ આપે છે, જવાબ આપે છે, અને એ જવાબ તમારા શરીરમાં તાવ તરીકે પ્રવર્તે છે.
2: બરાબર.
1: એટલે ત્યારે એ ક્યારે થયું? તમારા શરીરમાં બેક્ટેરિયા ક્યારે ગયા? જ્યારે તમારી રોગ પ્રતિકારક શક્તિ કોઈ પણ રીતે ઓછી થઈ. તો એ વસ્તુમાં ગળો બહુ સારામાં સારું યુઝ કરે છે. એ સિવાય બીજું એક સુદર્શન ઘનવટી કદાચ જો તમે સાંભળી હોય, બરાબર, એમાં આપણે કિરાતિક્ત કહીએ છીએ કે કર્યાતું, બરાબર. તો અગેન વાત થઈ તિક્ત કશાય, તો એ વસ્તુ હિલિંગ તો કરશે કરશે, સાથે સાથે જ્વરજ્ઞ એટલે અમારી ભાષામાં તાવને મટાડનાર, તો એ રીતે આ બંને વસ્તુ કામ કરશે. અને સુદર્શન ઘનવટીનું નામ જ એ રીતે છે. સુદર્શન એટલે ભગવાન શ્રી કૃષ્ણનું, વિષ્ણુનું સુદર્શન આવે એટલે ગમે તેવા શત્રુ હોય એનો નાશ કરી નાખે, તો એના ઉપરથી જ આ સુદર્શન ઘનવટીનું નામ સુદર્શન ઘનવટી પડ્યું છે.
3: તો પછી દિવ્યાબેન, આયુર્વેદમાં એક બીજું પણ રસાયણ કહીએ છીએ ત્રિફળા, તો એ પણ ત્રણ વસ્તુ આમળા બહેડા અને હળે, આમળા બહેડા અને હળે ત્રણનું મિક્સિંગ કરીને ત્રિફળા બને છે, તો એ પછી કયા કયા રોગમાં અને કેવી રીતે વાપરવાનું હોય છે?
1: હિનાબેન, ત્રિફળાની બહુ સુંદર વાત કરી આપે. હરિતકી, બીભીતકી અને આમલકી, અમારે ત્રિફળાનું જ્યારે તમારે મેઇન ઇન્ગ્રેડિયન્ટ કરવું હોય તો ચાર ભાગ ત્રિફળા, બે ભાગ બીભીતકી અને અડધો ભાગ આમલકી, આવી રીતે જ્યારે આપણે મિક્સ કરીએ ત્યારે એ ત્રિફળા બને. ત્રણ ફળ એનો યુઝ કરીએ ત્યારે ત્રિફળા બને. તો ત્રિફળાની વાત કરું તો અત્યારના જમાનામાં ત્રિફળા એટલે લોકો એક પ્રકારની ફાકી જ સમજે છે.
2: હા, એ જ સમજે છે
1: કે કબજિયાત થઈ, હા,
2: સવારમાં વહેલા લઈ લેવું,
1: તો એમ કે ત્રિફળા લો એટલે તમારે સરસ કોઈ પ્રકારની કબજિયાત રહે નહીં. પણ એ જરૂર એમાં અસર કરે છે. પણ ત્રિફળાનો આખો એક મોટો કહેવાય ને, તો એમાં આખો એક થીસિસ થાય ત્રિફળા ઉપર લખવા જઈએ તો. ત્રિફળાના ગુણ એટલા છે. અને સર્વસામાન્ય વાત કરું, મોસ્ટ કોમન, તો ત્રિફળા એક રસાયણ તરીકે યુઝ કરીએ છીએ આપણે. રિજુવિનેશન આજકાલ આપણે લેડીઝ માટે વાત કરીએ તો એન્ટી એજિંગ, બરાબર. એટલે મને ને હિનાબેનના આમાં વધારે ઇન્ટરેસ્ટ પડશે. સાથે સાથે આપણા જે શ્રોતા મિત્રો છે એમાં જેટલા પણ લેડીઝ હશે એ બધાને પણ આ સાંભળીને આશ્ચર્ય થશે કે એન્ટી એજિંગ માટે ત્રિફળા અને એમાં પણ ખાસ કરીને આંબળા એ સૌથી સારામાં સારો આપણી પાસે વિકલ્પ છે. આંબળા, કેમ કે શિયાળામાં તો આપણે આંબળા 100% ખાઈએ જ છીએ, પણ સાથે સાથે આંબળા આપણે ઘણી વખત સૂકવીને પણ રાખતા હોઈએ છીએ, તો એ જ આંબળા જો તમે ઉનાળામાં પણ સાથે સાથે યુઝ કરશો તો એ તમારા ઘણા કામમાં આવશે. કેમ કે એ આંબળા ધારો કે સૂકવેલા હોય આંબળા, તો તમે એનો પાવડર કરીને તમે એનું પાનક બનાવી શકો.
2: ઠંડા પાણી,
1: યસ, તમે માટલાના ઠંડા પાણીમાં તમે આંબળાનો પાવડર નાખો, સહેજ ખડી સાકર નાખો, બાકી તમને જે કંઈ તમને થોડો કાળા મરીનો પાવડર નાખી શકો, સંચળ નાખો, અને એક સરસ મજાનું ડ્રિંક તમે બનાવી શકો. તમારા ઘરે આવતા મહેમાનોને પણ તમે આ આપી શકો, તો એ લોકોને પણ થોડું સરસ લાગશે.
0: હવે જયારે દાહ ની વાત કરી ને, ત્યારે એના સૌથી ઘણા વખત પહેલાના સમયમાં તો માટલીમાં માટલી ને પાણી ને એમણે કહ્યું માટલીનું પાણી વધારે ઠંડક આપે એવું કરવા માટે એમાં વાળો નાખતા હતા.
2: વાળો એટલે,
0: તો આ વાળો શું છે એ થોડું આપણે,
2: આ તો મેં પહેલી વાર સાંભળ્યું. વાળો એટલે શું?
1: વાળો એ હિનાબેન બહુ કહેવાય ને કે રસપ્રદ વસ્તુ છે. જયારે મેં બી પહેલી વાર જોઈ ત્યારે મને એમ થતું કે આ ઘાસફૂસ એક શું ઇફેક્ટ કરી શકે. તમે એને જયારે જોવો ને, તો આમ પેલો ચકલીના માળો ના હોય એના બધા ઘાસફૂસ ભેગા કર્યા હોય એનો જ એક પ્રકારે એવો જ દેખાવ છે. પણ એ વાળો જયારે આપણે માટલામાં, ખાસ કરીને માટલામાં ઠંડુ પાણી આપણે જે પીવા માટે વાપરીએ એની અંદર એ વાળો રાખવાનો, આખી રાત રાખવાનો, તો એની અંદરથી એ દાહ પ્રશમન, શૂલ પ્રશમન, પ્લસ શીતતા, એટલી બધી એમાં શીતળતા છે કે એ પાણી જો તમે પીવો તો પછી તમારે ઠંડા પાણીની કોઈ જરૂર નથી. આખા ઉનાળામાં તમે ફક્ત આ વાળું પાણી પીવો તો મજાલ છે કે તમને કઈ તકલીફ થાય, એસિડિટી થાય. એટલે વાળો આયુર્વેદિક ભાષામાં અમે એને સુગંધી વાળો કહેતા હોઈએ છીએ. એનો કેમ

0: કે સુગંધી વાળો એટલા માટે કે જયારે તમે પાણી પીવો ને તો એમાં ખાસ પ્રકારની એક સુગંધ આવતી હોય છે, અને એ સુગંધ એટલી તમને સુધિંગ ઇફેક્ટ આપે, તમારું મગજ શાંત થાય, સાથે સાથે પાણી પણ ઠંડુ કરશે. તો એ પાણી શાંત એટલે પેટ ઠંડુ અને મગજ શાંત એટલે સુગંધી મગજ પણ શાંત, એટલે ઓવરઓલ આપણે બધા એકદમ કામ અનુભવીએ છીએ.
1: તો આ મળે છે ક્યાં?
0: તમને કોઈ પણ આયુર્વેદિક સ્ટોર પર વાળો મળી જાય, ઈઝીલી મળી જાય.
2: એટલે ડોક્ટર દિવ્યાબેન, મને તો હજી એને કારણે યાદ છે કે જયારે એસી શું એ કોઈને ખબર જ નહોતી, અથવા એસી વપરાતા જ નહોતા, ત્યારે વાળાને પડદા રાખતા હતા અને એની ઉપર પાણી છાંટી દે, અને એ પાણી છાંટે એના એ સુગંધ વાળું તમારો આખો રૂમ એવો ઠંડો થાય, અને એટલો સુગંધ સુગંધ હોય કે તમને એમ થાય કે અહીંથી આપણે બહાર જવું જ નથી ગરમીમાં.
1: એટલે આપણે ઘણી વખત જૂના જમાનામાં પેલું ખબર છે, વર્ષો પહેલા બેંકમાં જતા હતા અને પેલી ઘાસની ખસની ટટ્ટી કહેતા હતા, એ જ આ વાળો.
0: પણ એ જે વાળો છે બરાબર, એ ખસની ટટ્ટી એ પહેલાના સમયમાં આપણા ઋષિ મુનિઓએ વિચાર્યું હતું કે ભવિષ્યમાં ગ્લોબલ વોર્મિંગ આવવાનું જ છે, પણ હજી સુધી કહેવાય કે સામાન્ય જનતામાં આનો પ્રચાર હજી એટલો બધો થયો જ નથી. સર્વ સામાન્ય છે અને કહેવાય કે રામબાણ ઉપાય છે પાણી માટે. જેમ આપણે આગળ વાત કરી કે દર વર્ષે આપણે ફ્રીજનું પાણી પીવું ઉનાળામાં, એના કરતા દર વર્ષે એક મટકી તમારે નવી લઈ લેવાની, અને એ મટકીમાં તમારે વાળો આવી રીતે થોડો થોડો રાખ નાખતું રહેવાનું, રોજ એક રાત રાખીને એને કાઢીને પાણી ગાળી લેવાનું. તો આ પાણી તમને એસિડિટીમાં પણ ખૂબ જ સારું રહેશે, સાથે સાથે જેને માઇગ્રેનની તકલીફ છે, માઇગ્રેન આપણે કહેતા હોય છે કે જેને માથું દુખતું હોય છે, આધાશીશી, હા સૌથી સામાન્ય શબ્દ આપણે જેને લોકો ઓળખે છે આધાશીશી તરીકે, તો એ વાળો એમાં પણ ખૂબ ઉપયોગી છે. તો એ પાણી પણ શીતળતા આપશે સાથે સાથે, અને આપણું દાહ પ્રશમન તો એ રહેવાનું જ છે. એટલે ઉનાળાની આ સિઝનમાં જો વાળાવાળું પાણી છે બોટલમાં ભરીને જઈએ તો આપણને કામ લાગશે, કેમ કે અત્યારે બધા ખેડૂત મિત્રો પણ ઘણા હશે, એ લોકો પણ સાથે સાથે આ વસ્તુ યુઝ કરી શકશે, અને જે નોકરિયાત વર્ગ છે એ પણ યુઝ કરી શકશે. તો વાળા જેવી વસ્તુ રસપ્રદ મારા માટે ઉનાળામાં તો હજી સુધી કોઈ મળી નથી, પણ વાળો જ્યારે તમે આવો ત્યારે એની સુગંધ તમને આપોઆપ નાકમાં આવી જાય.
1: એટલે મારા ઘર પાસે દિવ્યાબેન એક આયુર્વેદિક સ્ટોર છે ને, એમાં તેલ બધા વેચાય છે, એની અંદર પણ આવું ઘાસ જેવું ગુચરા ગુચરા જેવું નાખેલું હોય, તો એ વાળો જ હોય શકે?
0: એ વાળો હોય શકે, પણ હવે કેવું છે, જેટલી અલગ અલગ અત્યારે ફાર્મા કંપનીઓ જોવા જઈએ તો એ લોકો પોતપોતાનો સ્પેસિફિક યુઝ કરતા હોય છે. ઘણી જગ્યાએ વાળો હોય, ઘણી જગ્યાએ તેલ જેમાં બન્યું હોય એના ઇન્ગ્રેડિયન્ટ રાખેલા હોય. મોસ્ટલી વાળો 99% હોય છે બરાબર, પણ સ્પેશિયલી એના માટે રાખતા હોય છે એક પ્રકારની નેચરલ એરોમા માટે,
1: બરાબર છે,
0: એટલે એ ખાસ એરોમા માટે એ લોકો યુઝ કરતા હોય છે.
1: ખરેખર બહુ જ મજા આવી આજની ચર્ચામાં, અને હજી તો ઉનાળો બાકી છે, ચર્ચા પણ બાકી છે,
2: પૂરી જેવું છે અત્યારે તો એના, કે ઉનાળાના બીમારીઓ પણ એટલી ને એની દવાઓ પણ એટલી,
1: અને હજી ઉનાળો ઘણો બધો બાકી છે, ગરમી તો સખત છે. એટલે આ બધી ચર્ચા આપણે નેક્સ્ટ એપિસોડમાં પણ લઈશું જ, બીજી ઘણી બધી વનસ્પતિ સાથે. તો આજના માટે આટલું જ. દિવ્યાબેન ખૂબ ખૂબ આભાર, નમસ્કાર, ધન્યવાદ.
0: આપ બંનેનો પણ ખૂબ ખૂબ આભાર, નમસ્કાર, ધન્યવાદ.
2: ખૂબ આભાર બેન, ધન્યવાદ, નમસ્કાર.
3: મિત્રો, હજી તો બીજી અનેક ઔષધિઓ વિશે જાણવાનું બાકી છે, પણ તેની વાત કરીશું આવતા રવિવારે રાત્રે 8 વાગે,
4: કારણ કે અત્યારે સમય થયો છે તમારી રજા લેવાનો.
3: હા,
4: તમે જો કોઈ વનૌષધિ વિશે જાણતા હો કે તમારે કોઈ બીમારીની ઔષધિ વિશે જાણવું હોય તો અમને કહો, અમે એને પણ ચર્ચામાં સામેલ કરીશું.
3: એ માટે ફોન નંબર તો જાણો છો જ,
4: 94-276-0596, અને આવતીકાલે પત્ર લખવા સરનામું પણ જાણો છો,
3: હરિયાણું ગુજરાત,
4: ગીર ફાઉન્ડેશન,
3: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન,
4: પોસ્ટ ઓફિસ, સેક્ટર 7, ગાંધીનગર.
3: તો મિત્રો, આવતા રવિવાર સુધી તબિયત સાચવજો, કારણ કે ગરમી ખૂબ પડી રહી છે, અને પછી સૌને ગૌરવથી કહેજો.

પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત, પ્રાયોજક ધ ગીર ફાઉન્ડેશન ગાંધીનગર, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતની સુરીલી સફર સારેગામાં. પ્રથમ છે ફિલ્મ શ્રી 420નું ગીત લતા મંગેશકર અને મુકેશના યુગલ સ્વરે, નગમા નિગાર છે શૈલેન્દ્ર.

હીટવેવ સાવચેતી સંદેશ. રાજકોટ મહાનગરપાલિકા તરફથી નાગરિકોને ગરમીથી બચવા સૂચનો. શું કરવું? તરસ ન હોય તો પણ પુષ્કળ પાણી, છાશ કે લીંબુ શરબત પીવો. બહાર નીકળતી વખતે સુતરાઉ કપડાં, ટોપી કે છત્રીનો ઉપયોગ કરો. તાજો અને હળવો ખોરાક લો. શું ન કરવું? બપોરે 12 થી 4 દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. ચા, કોફી અને ઠંડા પીણાનું વધુ પડતું સેવન ન કરો. ભૂખ્યા પેટે તડકામાં ન જાઓ. અસ્વસ્થતા જણાય તો તુરંત નજીકના દવાખાનાનો સંપર્ક કરવો. હીટવેવ સાવચેતી સંદેશ પૂર્ણ થાય છે.

ગીતકાર શૈલેન્દ્રના શબ્દોને આપે સાંભળ્યા લતા મંગેશકર અને મન્ના ડેના યુગલ સ્વરે, શંકર જયકિશનના સંગીત સાથે ચિત્રપટ ચોરી ચોરીના ગીતમાં. હવે સાંભળીએ ફિલ્મ આવારાનું ગીત લતા મંગેશકર અને મુકેશના યુગલ સ્વરે. તર્જનીકાર છે શંકર જયકિશન.

0: ફિલ્મ સંગીતની સુરેલી સફર કાર્યક્રમ સારેગામાં અહીં સમાપ્ત થાય છે અને હવે થોડી જ ક્ષણોમાં સમાચાર સંધ્યા દિલ્હી કેન્દ્રથી અમે રિલે કરીશું.
1: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.

મીડિયમ 370.3 મીટર છે, એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. સ્ટુડિયો ક્લોકનો સમય છે રાત્રિના 9:30 વાગ્યાનો. વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર મુંબઈ કેન્દ્રથી અમે સહ પ્રસારિત કરીશું થોડી જ ક્ષણોમાં.

આહતો વિવિધ ભારતી કાર્યક્રમ ભલતી જાહેરાત. મીડિયમ ભાવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 11 વાગે હિન્દી સમાચાર દિલ્હી કેન્દ્રથી અમે રિલે કરીશું.